નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે અધિક જ્યેષ્ઠ સુદ તેરસ, વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 29 મે 2026 ને શુક્રવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરૂપ.

பரிசுத்த தாடிலே லவிங்க சோபாலி.

આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: થોડી જ ક્ષણોમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત શ્રી રામચરિત માનસ ગાન.
1: હમ વિવિધ ભારતી સે બોલ રહી હૈ, પ્રસ્તુત હૈ શ્રી રામચરિત માનસ પાઠ કા ભાગ 203.

5. દેશના ચલણ કે વિનિમય ઉપર લોકોનો કોઈ કાબુ નથી. 6. જે 20% ઉપરનો કાબુ નાણાપ્રધાનના હાથમાં રાખવાનું સૂચવાયું છે તેને પણ ગવર્નર જનરલ મોકૂફ રાખી શકે છે. 7. હેવાલમાં જે પ્રાંતિક સ્વરાજ્યની રૂપરેખા આપવામાં આવી છે તે તો નામમાત્રનું સ્વરાજ્ય છે, કારણ પ્રાંતોના ગવર્નરોને એટલી વિશાળ સત્તાઓ છે કે તેઓ ઇચ્છે ત્યારે જવાબદારીનો અંત લાવી શકે છે. જો કોઈ બ્રિટિશર સંસ્થાનોના દાખલા ઉપરથી એવું અનુમાન તારવે કે આ સત્તા વપરાશે તો એ જ્વલ્લે જ વપરાશે તો એ તદ્દન ખોટું છે. હિન્દુસ્તાનનો ભૂતકાળનો અનુભવ એથી તદ્દન ઉલટો જ છે. 8. જવાબદાર પ્રધાનોને અખિલ ભારતીય કે પ્રાંતિક સેવાના કોઈ સભ્યની બદલી કરવાનો સુદ્ધાં અધિકાર નથી. 9. કહેવાથી સ્વતંત્ર ધારાસભાઓને પોલીસ કાયદામાં કે પોલીસને લગતા ધારાધોરણોમાં સુધારો કરવાનો અધિકાર નથી. 10. બ્રિટિશ શોષણને પહેલાં કદી નહોતું એટલું દ્રઢ બનાવવામાં આવ્યું છે. આ મુજબ ગણાવેલા બધા વાંધાઓનો સમગ્રપણે વિચાર કરતાં મન પર એવી અટળ છાપ પડે છે કે આજનું ચાલુ બંધારણ તો ખરાબ છે જ, પણ માથે ઝઝૂમી રહેલું આ નવું બંધારણ તો એનાથી અનંત ગણું વધારે ખરાબ નીવડશે. ઉપરાંત જો એ નવું બંધારણ પસાર થયું તો ભવિષ્યમાં વર્ષો સુધી એને લીધે થયેલું નુકસાન સુધારવું અત્યંત મુશ્કેલ થઈ પડશે. આ બધા વાંધાઓને જડબેસલાક કરવા માટે એટલું યાદ રાખવું ઠીક પડશે કે આ બંધારણ એવા લોકો પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જેઓ અત્યારે બ્રિટિશ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ દમન નીચે કચડાઈ રહ્યા છે. મારી જવાબદારીના પૂરા ભાન સાથે હું આ વિધાન કરી રહ્યો છું. જલિયાંવાલા બાગની સ્મૃતિ મને તાજી છે. 1857ના કહેવાતા સિપાહીઓના બળવા વિશેના કે અને માલેસનના ગ્રંથો મેં વાંચ્યા છે. બંને ગ્રંથો વાંચતા ચિતરી ચડે છે. તે વખતે તો નાગી તલવાર હતી, આજનું દમન તો કોથળામાંની પાંચશેરી છે અને તેથી વધુ જીવલેણ છે. આ પત્રોનો તમે ચાહો તો ખાનગી ઉપયોગ કરી શકો છો. એમાં જે મેં અભિપ્રાય વ્યક્ત કર્યો છે તેને માટે મારા સિવાય બીજું કોઈ જવાબદાર નથી. એ મહાદેવ મીરાને ટાઈપિસ્ટ સિવાય બીજા કોઈ મિત્રને બતાવ્યો નથી. મારું લખાણ કડવું લાગવાનો સંભવ છે, પણ હું તમને ચેતવવા માગું છું કે એનો એવો કશો અર્થ ન કરશો. એ ભાષા મેં જોયેલા અને અનુભવોના સત્યને જ કેવળ રજૂ કરે છે. એ સમગ્ર સત્યને રજૂ નથી કરતી. જો મારી પાસે તમને સમગ્ર સત્ય જણાવવાનો સમય અને શક્તિ હોત તો વર્ણન આથી પણ વધુ ખરાબ થયું હોત. પણ એમાં જે કાળું ચિત્ર મને જોવા મળે છે તે છતાં મારા મનમાં એક પણ અંગ્રેજ સામે કડવાશ નથી. હું માનું છું કે અંગ્રેજ પ્રધાનો પોતે જેને હિન્દુસ્તાનના હિતમાં લાભકારક નીતિ માને છે તેને જ અનુસરી રહ્યા છે. તેઓ પ્રામાણિકપણે એમ માને છે કે બ્રિટિશ રાજથી હિન્દુસ્તાનને એકંદરે લાભ જ થયો છે. તેઓ પ્રામાણિકપણે માને છે કે એ રાજ્ય હેઠળ હિન્દુસ્તાન આર્થિક પ્રગતિમાં અને રાજકીય કાબેલિયતમાં આગળ વધ્યું છે, અને બુદ્ધિશાળી માણસોનો મોટો ભાગ ઇચ્છે છે તે બંધારણ જો એને મળ્યું તો તે હિન્દુસ્તાનને માટે હાનિકારક થઈ પડશે. પ્રામાણિક માન્યતા ગમે તેટલી ભૂલ ભરેલી હોય, અને આ દાખલામાં મારે મતે એ ભૂલ ભરેલી છે, તોય તેની

0: સામે લડવું મુશ્કેલ હોય છે, પણ કોઈપણ માણસની પ્રામાણિક માન્યતાને કારણે ગુસ્સે થવું એ પણ ખોટું છે. આથી આ મુજબના સારમાં વ્યક્ત કર્યો છે તેવો દ્રઢ અભિપ્રાય હું ધરાવતો હોવા છતાં મારી તમને વિનંતી છે કે મારી એ ખાતરી પર પૂરો વિશ્વાસ રાખજો કે ઈશ્વરની મદદ હશે તો હું એકે પગલું ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને નહીં ભરું. કોંગ્રેસમાંથી હું નિવૃત્ત થયો છું કારણ બીજા કારણો ઉપરાંત હું મારા ઉપર શક્ય હોય ત્યાં સુધી સરકારના રાજકીય પગલાંઓની બાબતમાં મૌન લાદવા માગું છું. સ્વેચ્છાએ સ્વીકારેલી એકલતામાં હું અહિંસાની હજી ગૂઢ રહેલી શક્યતાઓનો તાગ મેળવવા ઈચ્છું છું. જીવનના કોઈપણ ક્ષેત્રમાં એકે એક પગલું હું લઈ રહ્યો છું તે એ ધ્યેયને લક્ષ્યમાં રાખીને લઈ રહ્યો છું. આ પૃથ્વી પર મારે જો કોઈ સ્વાર્થ સાધવાનો હોય તો તે એક જ છે, અને તે આજે હું જે અંતિમ સત્યની કેવળ આછી ઝાંખી કરતો લાગું છું તેને સમજવાનો પ્રયત્ન કરવાનું. ભારે પરિશ્રમપૂર્વકની શોધ પછી હું એવા નિર્ણય ઉપર આવ્યો છું કે જો મારે એને પૂર્ણ રૂપે જોવું હોય તો તે મન, વચન અને કર્મથી અહિંસા પાળીને જ જોઈ શકું. આ શોધ મને ક્યાં લઈ જશે એની મને પોતાને ખબર નથી, તેમ મને સમય પાક્યા પહેલાં એ જોવાની લેશ પણ ઈચ્છા નથી. આથી મારી તો ઈશ્વરને સતત એવી પ્રાર્થના છે કે મને હવે પછીનું પગલું બતાવે, અને જો તમારામાંના કોઈ મિત્ર પૂરા હૃદયથી મને એ શોધમાં મદદ કરી શકે તો હું આભારી થઈશ. તમારો સરહૃદય મોહનદાસ કરમચંદ ગાંધી. મિસિસ લિન્ડીઝને પત્ર, January 3, 1935. પ્રિય બહેન, તમને સૌને નવું વર્ષ સુખદાયી નીવડો. તમારો પત્ર મને બરાબર વેળાસર મળ્યો તેથી હું તમને આ નાની ચિઠ્ઠી લખી રહ્યો છું. હું ઘણીવાર તમને અને મારી ઓક્સફર્ડની મુલાકાતને સંભાળું છું, પણ હાથ પર કામ એટલું બધું હોય છે કે પ્રેમપત્રો લખવાનો વખત જ નથી રહેતો. અહીં અમે બધી રીતે ભારે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, પણ હું આશા ખોતો નથી. મને ખાતરી છે કે શિશિર પછી વસંત આવી જ જોઈએ. પોતાના કૂતરા બિલાડાને પોતાના કુટુંબીજનગણમાં એમાં પ્રેમભાવના રહેલી છે. તમે જાણો છો કે એન્ડ્રુસ થોડા દિવસ અહીં અમારી વચ્ચે રહી ગયા. તેઓ એપ્રિલમાં પાછા ફરવાની આશા રાખે છે. ડૉક્ટર મોર્ડ રાયડન કરાંચી છે. હું તેમને દિલ્હી મળવાની અપેક્ષા રાખું છું. હમણાં હું દિલ્હી છું અને 3-1 અઠવાડિયા મારું અહીં રહેવાનું થશે એવી ધારણા છે. મીરા, મહાદેવ અને દેવદાસ અહીં છે. પ્યારેલાલ મુંબઈ નજીક ગયેલા છે. તમને સૌને અમારા સૌના સ્નેહ સહિત, તમારો સરહૃદય મોહનદાસ કરમચંદ ગાંધી. છગનલાલ જોશીને પત્ર, January 4, 1935. ચિરંજીવી છગનલાલ. સાથેનું પત્તું જોજો. વેણીલાલ સરસ માણસ છે, હરિલાલને પરિચય છે, જયસુખલાલના ભાઈએ હરિજન સેવામાં ઘસડાય તો સારું, એને પગાર કરતાં કામની વધારે જરૂર લાગે છે. તમે મળજો, તમારી નજર ઠરે, નારણદાસ તેમાં રાજી થાય, ને તેવા માણસનો રાજકોટની આસપાસ ખપ હોય તો તેને રાખી લેજો. બાપાને તમે ખૂબ રાજી કર્યા લાગે છે. રમા કેમ છે? ધીરું વિમુનું કેમ ચાલે છે? રામદાસનું વહાણ મધદરિયે છે, હવે તે મુંબઈમાં છે. મારું અહીં 20મી લગીતો છે, હરિજનમાંથી અહીંની પ્રવૃત્તિનો ખ્યાલ આવશે. હરિજન સેવકો જો સહેજે ખાદીને સૂર્ય સમાન સમજી બીજા ગ્રામોદ્યોગોને ગ્રહોની જેમ ગોઠવી શકે ને તેમાં પડે તો બાદ નથી, પણ ઇષ્ટ છે. એ જો સમજી ગયા હો તો તેનો ઉપયોગ કરજો. પંડિતજી અહીં છે, તે સાબરમતી રહેવા જાય છે. હાલ થુલીવાળા લોટની ભાખરી સાથે રાખવી, ઘઉંનો પોંખ રાખજો. અહીં ઠંડી ખૂબ છે, બંને વાર ફરવાનું ચાલુ છે. લશ્કર હોય જ, અમતુલ કાલે આવી, અંબુજમ તારા ખબર કાઢ્યા જ કરે છે. સંક્રાંતિ લગી એનું આશ્રમ તૈયાર થઈ જશે. રામદાસને કાગળ લખ્યા કરજે, અહીં 20મી લગી તો છું જ. બાપુના આશીર્વાદ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગાંધી વંદના, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર.
2: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ, પ્રવાચક દિવ્યાનંદ ઝા. અથ વાર્તાઃ.

0: મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિ સંવેદનશીલ હરામીનાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરશે અને 2036 ઓલિમ્પિક્સ માટે સત્તાવાર બીડ પણ રજૂ કરાઈ છે. રાજ્યમાં સરકારી સંસ્થાઓને ઇંધણ બચાવવા તેમજ ગ્રીન એનર્જીનો વ્યાપ વધારવા માટે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તાત્કાલિક ધોરણે સોલાર રૂપટોપ લગાવવા માટે મહત્વનો આદેશ આપ્યો છે.
2: આમનાથી પરંપરાગત ઇંધણ દ્વારા ઉત્પાદિત થતી વીજળી પરની નિર્ભરતા ઘટશે અને સૌર ઉર્જા જેવા પુનઃપ્રાપ્ત ઉર્જા સ્ત્રોત વપરાશને વધારે પ્રોત્સાહન મળવાનું છે. કૃષિ વિભાગની આ પહેલથી સરકારી કચેરીઓના વીજબિલમાં મોટો ઘટાડો થવાનો છે. સાથે જ ગુજરાત ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દેશમાં અગ્રેસર રહે એના માટે વડાપ્રધાનશ્રીના સંકલ્પને પણ વધારે મજબૂતાઈ મળશે.
1: શ્રી વાઘાણીની સૂચનાના પગલે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકની તમામ ખાતાની વડાની કચેરીઓ, કૃષિ યુનિવર્સિટીઓ, નિગમો તેમજ તમામ જિલ્લા અને તાલુકા મથકોની કચેરીઓમાં જ્યાં હજુ સુધી સોલાર રૂપટોપ ઇન્સ્ટોલ કરવાનું બાકી છે ત્યાં સોલાર રૂપટોપ લગાવવાનું કામ ઝડપથી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ અને સતર્ક છે. રાજ્યમાં ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટીવ આવ્યો છે. આ અંગે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે ગઈકાલે નોંધાયેલા શંકાસ્પદ દર્દીને આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇબોલા વાયરસ વોર્ડમાં ખસેડ્યો હતો. બાદમાં તેનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. મંત્રીએ લોકોને અફવાથી ન ગભરાવા પણ અપીલ કરી છે.
3: સોશિયલ મીડિયા ઓર કઈ લોગ યુ હી લિખ દેતે તો ઓહી બાત માનને કી જરૂરત નહીં. જવાબદાર વ્યક્તિ, અમારે આરોગ્ય વિભાગ કે જવાબદાર વ્યક્તિ જો બોલતે હોય આપ સભી કો ઉસકા માનના જરૂરી. પૂરા ગુજરાત મેં દો અસ્પતાલ, સિવિલ ઓર અહેમદાબાદ, દો અસ્પતાલ મેં ઇબોલા વાયરસ કા સ્પેશિયલ વોર્ડ ટ્રીટમેન્ટ કે લીએ હમને તૈયાર રખા હૈ.
1: તાજેતરમાં બાળ સિંહોમાં ફેલાઈ રહેલી બેબેસિયા બીમારી સામે વન વિભાગ દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. 4 જેટલા સિંહબાળના મોત થયાના અહેવાલ સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા વેરાવળ રેન્જમાં 20થી વધુ સિંહો પર 24 કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે. આ અંગે પરિક્ષેત્ર વન અધિકારી YS કલસરિયાએ જણાવ્યું, જરૂર પડશે તો સિંહોનું રસીકરણ

0: पार्ट हेमेटोलॉजी एनालाइजर होता है, कंप्लीट ब्लड काउंट करता है, वो हो सकता है उसमें। उसके अलावा माइक्रोस्कोप भी है, तो जो माइक्रोस्कोपिक डिजीज डायग्नोस्टिक कर सकते हैं स्लाइड बना के, वो भी कर सकते हैं। और इसके अलावा मोलिकुलर डायग्नोस्टिक भी है, तो वो भी कर सकते हैं।
1: આ દરમિયાન અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગીરમાં વધુ 3 સિંહોની તબિયત લથડતા તેમને રેસ્ક્યુ કરીને તાત્કાલિક જસાધાર એનિમલ કેર હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડી ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે. લોકો તેમના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800-1178-00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઇન મોકલી શકશે. ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એસએમએસમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. મંતવ્ય અને સૂચન મોકલવાનો આજે અંતિમ દિવસ છે. છોટાઉદેપુર જિલ્લાના એક મહિલાએ મોતીકામની કલાને લુપ્ત થતી બચાવવા 100 જેટલી મહિલાઓને તાલીમ આપી છે અને તાલીમ લીધેલી આ મહિલાઓ મોતીકામ કરી આત્મનિર્ભર બની છે. દિલ્હી, ચેન્નાઈ, રાજસ્થાન, અમદાવાદ, વડોદરા, કેવડિયા જેવા મોટા શહેરોમાં સ્ટોલ લગાડી તેનું વેચાણ કરી આજીવિકા મેળવી રહી છે. આ અંગે રવિતા રાઠવા નામની એક તાલીમાર્થીએ પ્રતિક્રિયા આપી.
2: અને મારી બાજુમાં સોનલબેન રાઠવા આ વર્ષોથી મોતીનું કામ કરે છે. ત્યારે અમે પહેલા ઇન્ટરેસ્ટ નથી ધરાવતા હતા, પણ જ્યારે જોડે રહીને અમે જોયું કે સોનલબેન મોતીની માળા બનાવે છે, ત્યારે અમને પણ એવું લાગ્યું કે અમારે બી બનાવવી જોઈએ. ત્યારે અમે ઘરનું કામ કરી નવરા થઈએ ત્યારે અમે સોનલબેન જોડે આવી શીખી અને માળા બનાવતા શીખી ગયા, અને એક વખત મહિનાની તાલીમ લીધી. એવી રીતે અમે આગળ મોતીની માળા બનાવતા શીખી ગયા. પછી જ્યારે જ્યારે અમને સમય મળે ત્યારે અમે માળાઓ બનાવી સોનલબેનને આપતા અને અમે રોજગારી મેળવતા.
1: રાજ્યમાં ગરમી અને ઉકળાટ વચ્ચે આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી 2 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આગામી 2 દિવસ બાદ તાપમાનમાં 3-5 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાંભરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું છે. સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે. ભાવનગર શહેરમાં બપોરે મહત્તમ તાપમાન વધીને 42.8 ડિગ્રી ઉપર રહેતા અને ગરમ પવન ફેંકાતા લોકો ગરમીથી પરેશાન જોવા મળ્યા. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં આજે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ગુજરાત ટાઇટન્સ ક્વોલિફાયર 1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારી હતી, જ્યારે રાજસ્થાન રોયલ્સ એલિમિનેટમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને સ્થાન મેળવ્યું હતું. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. કૃષિ વિભાગ હસ્તકની તમામ કચેરીઓ, નિગમો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં સોલર રૂફટોપ લગાવવાનો આદેશ. રાજ્યમાં ઇબોલા વાયરસ સામે તંત્ર સંપૂર્ણ સજ્જ. ગઈકાલે વડોદરામાં નોંધાયેલો ઇબોલા વાયરસનો શંકાસ્પદ કેસ નેગેટિવ. આગામી 4 દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત. તો સાંભળશો વનવાસ ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે સોનુ નિગમ અને સુખવિંદર સિંગે. સંગીત મિથુનનું અને શબ્દો છે સઈદ કાદરીના.

આ ગીત સાથે જ ફિલ્મ ભક્તિ સંગીત અહીં પૂરું થયું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. પ્રસ્તુત છે હવેલી સંગીત. આજના કલાકાર છે હરિકૃષ્ણ ગાંધર્વ. તો પ્રથમ રચના સાંભળશો પરમાનંદ દાસની.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી હવેલી સંગીત. તો હવે સાંભળશો હરિકૃષ્ણ ગાંધર્વના કંઠે સૂરદાસની આ રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હરિકૃષ્ણ ગાંધર્વના કંઠે હવેલી સંગીત આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. બરાબર 7:45 મિનિટે સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળ

0: ની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 માટે ટકરાશે. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ આજે કર્ણાટકના બેંગલુરૂમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના 45 વર્ષ પૂર્ણ થવાના વૈશ્વિક સમારોહમાં હાજરી આપશે. બાદમાં તેઓ કર્ણાટકના દાવણગેરે ખાતે યુનિવર્સિટી બીડીટી કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્લેટિનિયમ જ્યુબલી સમારોહમાં પણ હાજરી આપશે. આવતીકાલે શ્રી રાધાકૃષ્ણન પણજી ખાતે ગોવાના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ગોવાના સીએસઆઈઆર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીની પણ મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકોને ઓળખવા અને તેમને દેશ નિકાલ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
1: ઘુસપેઠીઓ કો દેશ કે બહાર નિકાલના એ હમારી સરકાર કા સંકલ્પ હૈ ઓર ઇસકે લિયે નરેન્દ્ર મોદીજી ને એક ડેમોગ્રાફી ચેન્જ કમિટી બનાને કા નિર્ણય કિયા હૈ. ये हाई पावर कमेटी देश भर में जनसंख्यिकी का जो कृत्रिम बदलाव हुआ है उसके कारणों और उपायों की चिंता करेगी और इसके लिए कोई कानून बनाने की जरूरत है तो इसकी भी चिंता करेगी.
0: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ પ્રકાશ પ્રભાકર નાવેલકરના નેતૃત્વ હેઠળની સમિતિ 1 વર્ષની અંદર પોતાનો અહેવાલ રજૂ કરશે. ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દ્ર અધિકારીની પ્રશંસા કરતાં કહ્યું કે વાડના કામ માટે 7 દિવસમાં 600 હેક્ટર જમીન સરહદ સુરક્ષાદળને સોંપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. સરહદ સંબંધિત મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક કરશે.
2: કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત પ્રવાસના બીજે દિવસે ગતરાત્રે ભુજ પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ પરિવાર દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આજે સવારે તેઓ બોર્ડર આઉટપોસ્ટ G7નું ઉદ્ઘાટન કરશે અને BSFના જવાનો સાથે સંવાદ કરશે. કચ્છની આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ અને અતિસંવેદનશીલ હરામી નાળા તથા ગ્રીક વિસ્તારની મુલાકાત લેશે. જળમાર્ગ દ્વારા નિરીક્ષણ કરશે. આ દરમિયાન તેઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને ઉચ્ચ અધિકારીઓ સાથે સરહદ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. હંસિની વાજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે રશિયામાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચને સંબોધતા આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની અને આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં તેમ જણાવ્યું હતું.
3: આતંકવાદ આંતરરાષ્ટ્રીય સુરક્ષા કે લીએ સબસે ગંભીર ખતરો મેં સે એક હૈ. રાષ્ટ્રપતિ પુતિન ને હાલ હી મેં સે બહોત હી પ્રભાવશાલી ઢંગ સે રેખાંકિત કિયા હૈ. ઉન્હોને મહેસૂસ કિયા હૈ કે એક એસા મુદ્દા હૈ જિસ પર સભી આંતરરાષ્ટ્રીય સુરક્ષા વિશેષજ્ઞો કો ધ્યાન દેને કી જરૂરત હૈ. યે માનવતા કે સભી મૂલ્યો પર પ્રહાર કરતા હૈ. ભારત ખુદ હી ઇસ પ્રાયોજિત આતંકવાદ કા શિકાર રહા હૈ. અપ્રેલ 2025 મેં પૂરી દુનિયા ને જમ્મુ કશ્મીર મેં 26 નિર્દોષ નાગરિકો કી જઘન્ય હત્યા દેખી હૈ.
0: એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મોસ્કોમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે શ્રી ડોભાલે મોસ્કોમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય સુરક્ષા મંચ અને સુરક્ષા બાબતો માટે ઉચ્ચ પ્રતિનિધિઓની 14મી બેઠકમાં ભાગ લીધો હતો. રશિયન ફેડરેશનની સુરક્ષા પરિષદના સચિવ સેર્ગેઈ સોઈગુ દ્વારા આયોજિત આ બેઠકમાં બહુધ્રુવીય વિશ્વના ઉદભવના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટેના પડકારો અને ધમકીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી ડોભાલે હોર્મુઝ સ્ટ્રેટ અને લાલ સમુદ્ર સહિત આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા વેપારની સલામત અને અવિરત હિલચાલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો છે. શ્રી ડોભાલે તેમના રશિયન સમકક્ષ સોઈંગુ સાથે બેઠક દરમિયાન બંને પક્ષોએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા અને વેપાર આર્થિક સંબંધોના ક્ષેત્રોમાં સહયોગની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હીમાં આદિવાસી સુરક્ષા મંચના પ્રતિનિધિઓને મળ્યા હતા. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે આદિવાસી સમુદાયનું સમર્પણ ખરેખર પ્રશંસનીય છે. આ બેઠક દરમિયાન આદિવાસી સમુદાયનો વિકાસ અને તેમના સશક્તિકરણને લગતા વિવિધ વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર

0: નું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. ત્વિષા શર્મા મૃત્યુ કેસમાં સીબીઆઈએ ગિરિમાલા સિંહની ધરપકડ કરી છે. ગિરિબાલા ત્વિષાના સાસુ અને નિવૃત્ત જિલ્લા અને સત્ર ન્યાયાધીશ હતા. ગઈકાલે તેમની ભોપાલમાં ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ સીબીઆઈની ટીમે ગિરિબાલાના ઘરે લગભગ 7 કલાક પૂછપરછ અને તપાસ કરી હતી. ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પહેલા મધ્યપ્રદેશ હાઈકોર્ટે તેમના આગોતરા જામીન રદ કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે કેસની ગંભીરતા, પુરાવો અને તપાસના તબક્કાને જોતા તેમને રાહત આપવી યોગ્ય નથી. અમેરિકન અને ઈરાનની વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી પત્રના માળખા પર સંમત થયા છે, પરંતુ આ કરારને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અંતિમ મંજૂરીની જરૂર છે. આ માળખા હેઠળ હોર્મુઝ સ્ટ્રેટ કોઈપણ દખલ વિના જહાજો માટે ફરીથી ખુલશે. કોઈ ટોલ અને કોઈ દખલ નહીં, પરંતુ તેના માટે ઈરાનને 30 દિવસની અંદર જળમાર્ગમાં તૈનાત જહાજો અને શસ્ત્રોને દૂર કરવા પડશે. બદલામાં અમેરિકા ઈરાની બંદરો પરનો તેનો નૌકાદળની નાકાબંધી હટાવશે અને તહેરાનને મુક્તપણે તેલ વેચવાની મંજૂરી આપતા પ્રતિબંધોમાં છૂટ આપશે. આ કરારમાં આગામી 60 દિવસમાં પરમાણુ શસ્ત્ર અને યુરેનિયમ અંગે ઈરાન માટે મહત્વપૂર્ણ મુદ્દો રહેશે. યુદ્ધ વિરામ વચ્ચે ઈરાન અને અમેરિકી સૈન્ય દ્વારા હુમલા થતાં યુદ્ધ વિરામ માટે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે.
1: अमेरिका ईरान संघर्ष विराम अब लगभग फिर से सीधे सैन्य टकराव में बदल चुका है. होर्मुज जल डमरू मध्य के पास वाणिज्यिक जहाजों को निशाना बना रहे ईरान के 4 ड्रोन को अमेरिका ने मार गिराया. इसके जवाब में ईरान की रिवोल्यूशनरी गार्ड्स ने दावा किया है कि उन्होंने एक अमेरिकी सैन्य अड्डे पर हमला किया है. इस बीच इसराइली सेना ने लेबनान में अप्रैल में लागू हुए संघर्ष विराम के बाद अब तक का सबसे बड़ा निकासी आदेश जारी किया है. उधर दोहा में जारी शांति वार्ता का उद्देश्य मौजूदा संघर्ष को समाप्त करना और होर्मुज जल डमरू मध्य को दोबारा खोलना है. दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मनोज.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં વિશ્વસ્તરીય રમતગમત માળખા અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓનો વિસ્તાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને પૂર્ણ કરવા માટે રમતગમત સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે સાંજે 9 વાગે ચંડીગઢના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ક્વોલિફાયર 2માં ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલ 2026ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
2: આજના મોટાભાગના અખબારોમાં ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, ઈરાન અમેરિકા વચ્ચે શાંતિની આશા પર પાણી, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનું રાજીનામું જેવા વિવિધ સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઈન છે, ન્યાયતંત્રમાં પણ ભ્રષ્ટાચાર, જજો ભ્રષ્ટ છે, મદ્રાસ હાઈકોર્ટ. સંદેશ પ્રથમ પાને લખે છે, કોર્ટના જજીસ ભ્રષ્ટ હતા અને છે, મદ્રાસ હાઈકોર્ટ. નવ ગુજરાત સમયની હેડલાઈન છે, ટ્રમ્પ રાજી થાય તો ઈરાન સાથે 60 દિવસ યુદ્ધ વિરામ નક્કી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી કર્ણાટક, ગોવા અને કેરળની 3 દિવસની મુલાકાતે. કેન્દ્રીય મંત્રી અમિત શાહે દેશમાંથી ગેરકાયદેસર રહેતા લોકો સામે પગલાંની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ આગામી 60 દિવસના યુદ્ધ વિરામના માટે સમજૂતી. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ આજે ક્વોલિફાયર 2 સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આબોહવા પરિવર્તનના માનવીય કારણો, આ વિષય પર માહિતી આપશે સ્તુતિ બુચ.

નમસ્કાર શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આપણે આજે વાત કરવાના છીએ આબોહવા પરિવર્તન માટે જવાબદાર માનવીય કારણો વિશે. મિત્રો, આબોહવા પરિવર્તન માટેનું સૌથી મોટું માનવીય કારણ જોઈએ તો એ છે ગ્રીન હાઉસ પ્રભાવ. મિત્રો, પૃથ્વી સૂર્ય પાસેથી ઉર્જા મેળવે છે, જે પૃથ્વીની સપાટીને તાપ આપે છે. આ ઉર્જા વાતાવરણમાંથી પસાર થાય ત્યારે અમુક ટકા, એટલે કે લગભગ 30% જેટલી વેરાઈ જાય છે. આ ઉર્જાનો અમુક ભાગ જમીન અને સૂર્યની સપાટીમાંથી પાછો વાતાવરણમાં પરાવર્તિત થાય છે. વાતાવરણમાંના અમુક વાયુઓ ધરતીની આસપાસ એક આવરણ બનાવે છે અને આ ઉર્જાના અમુક ભાગને શોષી લે છે. આ વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ સાથે પાણીની વરાળ એ વાતાવરણનો 1% થી પણ ઓછાથી બનેલા હોય છે. તેઓને ગ્રીન હાઉસ ગેસ કહેવાય છે. જેવી રીતે ગ્રીન હાઉસનું પ્રતિબિંબ વધારાની ઉર્જાના વિસર્જનને અટકાવે છે, આ ગેસનું આવરણ પૃથ્વી દ્વારા બહાર પડતી અમુક ઉર્જાને શોષી લે છે અને ઉષ્ણતામાનના સ્તરને વ્યવસ્થિત રાખે છે. તેથી જ તેને ગ્રીન હાઉસ પ્રભાવ એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય છે. ગ્રીન હાઉસ પ્રભાવને સૌપ્રથમ ફ્રેન્ચ વૈજ્ઞાનિક જીએન બાપ્ટિસ્ટે ફોરિયર દ્વારા ઓળખવામાં આવ્યો હતો. વાતાવરણમાં અને ગ્રીન હાઉસમાં બનતી સમાનતા તરફ તેમણે ધ્યાન દોર્યું હતું. ગ્રીન હાઉસ ગેસોનું આવરણ પૃથ્વીની રચનાના સમયથી તેના સ્થાન પર છે. જો કે વધતી જતી માનવીય પ્રવૃત્તિઓના કારણે વધારે ને વધારે આ ગ્રીન હાઉસ ગેસો વાતાવરણમાં જઈ રહ્યા છે. આના પરિણામે આવરણ જાડું બને છે અને કુદરતી ગ્રીનહાઉસ પ્રભાવને અસ્તવ્યસ્ત કરે છે. કોલસો, તેલ અને કુદરતી વાયુ જેવા અમુક ઇંધણો જ્યારે આપણે બાળીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે અને જ્યારે આપણે જંગલોનો નાશ કરીએ છીએ વૃક્ષોમાં સંગ્રહાયેલ કાર્બન એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે વાતાવરણમાં છોડાય છે. વધતા જતા ખેતી વિષયક કાર્યો, ભૂમિ વપરાશ પ્રકારોમાં પરિવર્તનો અને બીજા સ્ત્રોતો એ મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડના વધતા સ્તરો તરફ દોરી જાય છે. ઔદ્યોગિક પ્રક્રિયાઓ પણ કૃત્રિમ અને નવી ગ્રીનહાઉસ ગેસો જેવી કે CFCs બહાર છોડે છે, જ્યારે ઓટોમોબાઈલ ધુમાડો બહાર કાઢે છે, જેના કારણે ઓઝોનનું નિર્માણ થાય છે. પરિણામિત વિકસિત ગ્રીનહાઉસ પ્રભાવને સૌથી સામાન્યપણે વિશ્વવ્યાપી ઉષ્ણતામાન વૃદ્ધિ અથવા આબોહવામાં પરિવર્તન તરીકે સંબોધવામાં આવે છે. આબોહવામાં પરિવર્તન એ માણસ જાત માટેનો એક ભય છે. 19મી સદીના અંતથી પૃથ્વીની સપાટીનું સરેરાશ ઉષ્ણતામાન 0.3 થી 0.6 OC જેટલું વધ્યું છે. ઉષ્ણતામાનનો આ વધારો આપણને ન્યૂનતમ ભલે દેખાતો હોય, પણ તે કુદરતી સંકટ તરફ આપણને દોરી શકે છે. તો શ્રોતા મિત્રો, આબોહવામાં માનવીય કઈ રીતે પરિવર્તન આવે છે એ વિશે આજે આપણે વાત કરી. તો પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

તો આ હતી પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં આજે આપે આબોહવા પરિવર્તનના માનવીય કારણો આ વિષય પરની રજૂઆત સાંભળી. પ્રસ્તુતિ સ્તુતિ બુચની, પ્રસારણ આકાશવાણી રાજકોટનું.

નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત આજે આપ દાઉદ ઇસ્માઇલ વાલેરાના કંઠે ભજનો માણી શકશો. તો પ્રથમ રચના સાંભળશો ઋષિરાજની.

0: મક્ખન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. તો હવે સાંભળશો આ અંતિમ રચના તુલસીદાસની દાઉદ ઇસ્માઇલ વાલેરાના કંઠે.

0: આ સાથે જ ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
2: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના.

0: હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો.

0: राम राम।
1: श्रोता मित्रो, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: સહિયર એટલે આપણો સાથ, સહિયર એટલે આપણો સંગાથ.
1: સહિયર એટલે તમારા અને અમારા સંગાથનો અહેસાસ, સહિયર એટલે આપણા સખીપણાની સુવાસ.
0: મહિલાઓ માટેનું વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
1: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
0: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ.
1: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
0: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ. ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com.
1: તો દરરોજ બપોરે 12:30 વાગે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો

0: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ ડોક્ટર મનસુખ મોલિયાનો સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ મહાભારતનું ઓજસ્વી પાત્ર કર્ણ.
1: મહાભારતના ઓજસ્વી પાત્રોની ગણના કરીએ ત્યારે કર્ણને અગ્રહરોળમાં સ્થાન આપવું પડે એ નિર્વિવાદ છે. મહર્ષિ વ્યાસે કર્ણના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને એવી ખૂબીથી આલેખ્યા છે કે તેની સુસ્પષ્ટ આકૃતિ આપણી સમક્ષ જાણે કે તે જીવંત હોય તેમ ઉપસી રહે છે. મહાભારતમાં કર્ણનો પ્રવેશ જ ઝંઝાવતની માફક થયો છે. તેના આગમન સાથે બધું જ બદલાઈ જાય છે અને ભાવિની અનેક ઘટનાઓના નવા તાણાવાણા રચાય છે. હસ્તિનાપુરના રાજકુમારોની અસ્ત્રવિદ્યાની પરીક્ષાનું ગુરુદ્રોણે આયોજન કર્યું હતું. કુમારોની અસ્ત્રસિદ્ધિ જોવા માટે વિશાળ જનસમૂહ એકઠો થયો હતો. અર્જુને અવનવા પ્રયોગો બતાવીને ગુરુને પ્રસન્ન કરી દીધા હતા. નગરજનો તેની કુશળતાથી મંત્રમુગ્ધ બનીને તેની વાહવાહના ગગનભેદી પોકાર કરી રહ્યા હતા. બરાબર આ સમયે જ કર્ણનું અણધાર્યું આગમન થયું. ઊંચા તાર જેવી દેહયષ્ટિ ધરાવતો તે પ્રવેશ્યો ત્યારે લાગતું હતું કે જાણે પગે ચાલીને કોઈ પર્વત આવી રહ્યો છે. પાદચારી

સર્વતઃ તેના બળ, વીર્ય અને પરાક્રમને યથાર્થ પ્રગટ કરવા માટે તેની સરખામણી સિંહ, વૃષભ અને ગજેન્દ્ર સાથે કરવામાં આવી છે. મેઘ જેવી ગર્જના કરીને કર્ણે સીધો અર્જુનને જ પડકાર ફેંક્યો. હે પાર્થ, તે જે જે કરી બતાવ્યું છે તે બધું આ લોકો સમક્ષ હું વિશેષ રૂપે કરી બતાવવા સમર્થ છું. કર્ણના જીવનમાં અર્જુન સાથેની તેની શત્રુતા એ તેની નિયતિ હતી. અસ્ત્રવિદ્યાના પ્રદર્શન નિમિત્તે આ શત્રુતાના બીજ રોપાયા અને તેનો અંત છેક મહાભારતના યુદ્ધના 17મા દિવસની સાંજે કર્ણના મૃત્યુ સાથે આવ્યો. અર્જુન સામે સ્પર્ધામાં ઉતરવાના કર્ણના ઉત્સાહ પર કૃપાચાર્યે ઠંડુ ગાર પાણી રેડી દીધું. રાજપુત્રો તો રાજવી કુળના લોકો સાથે જ સ્પર્ધા કરવાનું પસંદ કરતા હોય છે એમ કહીને તેમણે કર્ણ કુળ અને માતા પિતા વિષયક પ્રશ્ન કર્યો. વરસાદના પાણીથી ભીંજાયેલું કમળ જેમ ઝંખવાઈ જાય તેમ કર્ણનું મોં લજ્જાથી નીચે નમી ગયું. પરાક્રમ અને પુરુષાર્થના બળે સ્વપ્રતિભા દર્શાવવાની મહેચ્છા તો એક બાજુએ રહી ગઈ અને જનસમૂહ વચ્ચે અવમાનનાનું વિષ પચાવવાનું નસીબે આવ્યું. દીકરાનો ઉતાવળિયો સ્વભાવ અને પરાક્રમ વૃત્તિથી પરિચિત અધિરથ કર્ણને સંભાળી લેવા આફડો ફાફડો દોડી આવ્યો અને કર્ણનું સુત પુત્રત્વ જગ જાહેર થયું. કર્ણના આ પ્રથમ આગમન સમયે અર્જુન સાથેની શત્રુતાની જેમ તેને દુર્યોધનની મૈત્રી પણ પ્રાપ્ત થઈ. પાંડવોની શક્તિથી લગભગ હતાશ અને નિરાશ બની ગયેલા દુર્યોધનને નવ ચેતના મળી. પાંડવોને પડકારી શકે તેવા એક મહાન યોદ્ધાનું તેને કર્ણમાં દર્શન થયું. તેણે આ તક ઝડપી લીધી અને તત્કાળ કર્ણ તરફ મૈત્રીનો હાથ લંબાવ્યો. કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો. દુર્યોધન સાથેની કર્ણની આ મૈત્રી જીવનભર ટકી રહી. પરાક્રમ કરીને જ શત્રુનો વિનાશ કરવો જોઈએ એવું દૃઢપણે માનતો હોવા છતાં કર્ણ દુર્યોધનના ઉપકાર નીચે દબાયેલો હોય તેના લગભગ બધા દુષ્કર્મોનો સાક્ષી અને સહાયક બનતો રહ્યો. વારણાવતના લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનું ષડયંત્ર અને દ્યુત ક્રીડા જેવા શકુની ચાલના પ્રસંગોએ કર્ણની સ્વીકૃતિ આના ઉદાહરણરૂપ છે. કર્ણની રગોમાં ભગવાન સૂર્યદેવ અને કુંતીનું લોહી વહેતું હતું, પણ તેનામાં પડેલી ઉદાત્ત સંભાવનાઓને ઢબૂરી દેવાનું જાણે કે વિધાતાએ બીડું ઝડપ્યું હોય તેમ તેનો પનારો દુર્યોધન સાથે પડ્યો અને ધીમે ધીમે કર્ણ દુર્યોધનના રંગે રંગાતો ગયો. સુતપુત્ર હોવાના કારણે સહન કરવા પડેલા અપમાનોએ પણ તેનામાં કડવાશ ભરી દીધી હતી. કર્ણની જન્મકથા સુપ્રસિદ્ધ છે. યાદવ વંશી શૂરની પુત્રી અને વસુદેવની બેન પૃથા કુંતી ભોજને દત્તક આપવામાં આવી અને કુંતી તરીકે પ્રસિદ્ધ થઈ. પાલક પિતાના ગૃહે દુર્વાસા મુનિની સેવાના ફળ સ્વરૂપે તેને અથર્વ શિરસ ઉપનિષદના મંત્રો પ્રાપ્ત થયા. મંત્રના બલાબલ અંગેની જિજ્ઞાસાથી કુંતીએ સૂર્યદેવનું આહ્વાન કર્યું. સૂર્યદેવના વરદાનના પ્રતાપે કુંતીને અત્યંત તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. જાણે બીજો સૂર્ય જ જોઈ લો. શરીર સાથે જોડાયેલું કવચ અને કાનમાં ઝૂલતા ઉજ્જવળ કુંડળો કર્ણની આગવી ઓળખ બની રહ્યા. નિયતિએ કર્ણના નસીબમાંથી માની સ્નેહાળ ગોદ છીનવી લીધી અને નિઃસંતાન સુત દંપતિ અધિરથ અને રાધાના પુત્ર તરીકે તે સુત પુત્ર કહેવાયો. અધિરથ અને રાધાએ કર્ણની ઓળખ છુપાવી ન હતી. તેમણે તેને ક્ષત્રિય બાળ સમજીને વસુષેણ એવું નામકરણ કર્યું. પોતે કોઈનો તરછોડાયેલું પુત્ર છે એવું જાણતો કર્ણ જીવનભર પોતાના મૂળને શોધતો રહ્યો. ભગવાન સૂર્યદેવ તરફથી તેને ક્યારેક અગમ્ય ઈશારા સાંપડતા રહ્યા, પરંતુ તેની સાચી ઓળખ તો એવા કપરા સમરે થઈ કે હકીકતને ચીરવવા જતાં પર્વત તુલ્ય હૃદય પણ વિદીર્ણ થઈ જાય. અને આમ છતાં કર્ણ આ અસહ્ય સત્યને પણ જીરવી ગયો. પોતાના પરિત્યાગની કઠોરતાએ તેની લાગણીઓને હણી નાખી હતી. પાંડવો અને કૌરવો વચ્ચે મહાભારતના યુદ્ધની ભયાનક રણભેરીઓ વાગવા માંડી હતી અને યુદ્ધને રોકવાના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે અંતિમ પ્રયાસ તરીકે શ્રીકૃષ્ણે કર્ણ સમક્ષ તેની જન્મકથાના રહસ્યને ખુલ્લું કર્યું. કર્ણને પોતાના

0: રથમાં બેસાડી એકાંતમાં લઈ જઈને કહ્યું, તું જ્યેષ્ઠ કૌંતેય છે. શ્રી કૃષ્ણનું આ એક જ વાક્ય તેના ચિત્તને ખડભડાવી મૂકે તેવું હતું. જેનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી હતી તે અર્જુન હવે તેનો અનુજ હતો. કુરુકુળની રાજસભામાં જેના માટે અત્યંત હલકા શબ્દો પ્રયોજ્યા હતા તે દ્રૌપદી પુત્રવધુ સમી હતી. પણ કર્ણે પોતાની લાગણીઓને જાણે શુષ્ક બનાવી દીધી હોય તેમ તેણે કોઈ સંવેદના વ્યક્ત કરી નહીં. શ્રી કૃષ્ણે દુર્યોધનનો પક્ષ છોડીને પાંડવ પક્ષે આવી જ્યેષ્ઠ પાંડવ તરીકે રાજ્યાધિકાર વગેરે સ્વીકારવાની વાત કરી. પણ કર્ણે રાધેય કર્ણ મટીને કૌંતેય કર્ણ બનવાનો અસ્વીકાર કર્યો. રાધા માતાનો પિંડલોપ કેમ કરી શકું? પૃથ્વીના લાભ ખાતર માતાના સ્નેહને છેહ કેમ દઉં? દુર્યોધનની મૈત્રીને કઈ રીતે દગો દઈ શકું? આવા અનેક વિચારો તેના મનમાં ઉદ્ભવ્યા. રાધા માતા પ્રત્યેની કર્ણની આ ભાવના અને મૈત્રી ધર્મ પ્રત્યેની નિષ્ઠા કર્ણના પાત્રને અનેરી ઊંચાઈ આપે છે. કર્ણના જીવનની સૌથી કપરી કસોટી કુંતી સાથેના મેળાપમાં આવી. કૌંતેયસ્ત્વમ ન રાધેયઃ, તું કૌંતેય છે રાધેય નથી, એમ કહીને તેણે પાંડવ પક્ષ આવવા વિનંતી કરી. દુર્યોધનને જ્યારે પોતાની ખરી જરૂર છે ત્યારે તેનો પક્ષ છોડી જવા માટે કર્ણની બુદ્ધિ અંશતઃ પણ વિચલિત થઈ નહીં. સ્વામી દ્રોહ કે મિત્ર દ્રોહ કરવાને બદલે પ્રાણ આપીને ઋણ ફેરવાનું તેણે પસંદ કર્યું. આમ છતાં કુંતીને સદંતર નિરાશ કરી નહીં. અર્જુન સિવાય તારા એકેય પુત્રને મારીશ નહીં અને એ રીતે તારા પાંચ પુત્રો કાયમ રહેશે એવું વચન પણ આપ્યું. દાનવીરતા એ કર્ણની આગવી ઓળખ છે. અર્જુનના વિજય માટે ઇન્દ્ર કપટવિષ ધારણ કરીને યાચક બનીને આવ્યો ત્યારે ઇન્દ્રને ઓળખી જવા છતાં તેણે પોતાના કવચકુંડલનું દાન આપ્યું. કવચકુંડળ છે ત્યાં સુધી પોતે અવધ્ય છે એવું તે જાણતો હતો. લેખિકા દુર્ગા ભાગવત નોંધે છે, તેણે કવચકુંડળ નહીં પોતાનું મૃત્યુ જ ઇન્દ્રની સામે ધરી દીધું હતું. તેની આ અપ્રતિમ દાનવીરતા જોઈને કહેવામાં આવ્યું છે કે 100 માણસોમાં એકાદ શૂરવીર થાય, 1000ોમાં એકાદ વિદ્વાન થાય, 10000ોમાં એકાદ વક્તા પણ થાય, પરંતુ દાતા તો મળે અથવા ન પણ મળે. શતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિતઃ વક્તા દશ સહસ્રેષુ દાતા ભવતિ વાનવા.
1: તો આ હતો ડૉક્ટર મનસુખ મોલિયાનો સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ મહાભારતનું ઓજસ્વી પાત્ર કર્ણ. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 9 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.

અમ્રીશક સૌમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11:02 રજૂ કરીશું હિન્દી ફિલ્મ સંગીત, 11:30 વાગે સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો, 12:30 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું, 1:10 મિનિટે હંસા દવેના સ્વરમાં સુગમ રચનાઓ માણી શકશો સુગમ સંગીત અંતર્ગત. બપોરે 1:30 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી પ્રસારિત કરીશું, 2:40 મિનિટે રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી ગીત.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, હવે આપને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 9:15 મિનિટે સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ હિન્દી ફિલ્મોના યાદગાર શીર્ષક ગીતોને માણી શકશો. 10:30 વાગે કાર્યક્રમ શ્રેણી અતીતના ઓવારેથી અંતર્ગત મળવા જેવા માણસમાં રજૂ કરીશું કવિશ્રી મેઘબિંદુ સાથેની પ્રેરક વૈદ્યની મુલાકાત. 11:00 વાગ્યાથી 3:00 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ

અમારી સાંધ્યકાલીન સભામાં સાંજે 5 વાગે 10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે રજૂ કરશું લોકગીતો. આજના કલાકાર છે રવિરાજસિંહ સોઢા. 6:30 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાણીમાં શ્રેણી ઉથ યુથ આઇકોન અંતર્ગત રજૂ કરીશું સંઘર્ષોનો સામનો. આ વિષય પર ડૉક્ટર ધીમંત ત્રિવેદીની મુલાકાત. પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા. 7:22 મિનિટે ગ્રામજનો માટેના કાર્યક્રમ ગામનો ચોરોમાં સાંભળશો વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ વિશે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાથે પ્રશ્નોત્તરી ઉપરાંત ભજન. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા અને વિરલ રાવલ. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં રજૂ કરીશું જે આજે પાર્શ્વગાયક મુકેશના ગીતો પર આધારિત રહેશે. 9:15 મિનિટે દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ. 9:30 થી 11 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત 9:30 વાગે સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર જે કેન્દ્રિત છે અભિનેતા પંકજ કપૂર પર. 10:00 વાગે છાયા ગીત અને 10:30 વાગે રજૂ કરશું ઢલતી જાય રાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે સાંભળશો હિન્દી ફિલ્મોના સદાબહાર શીર્ષક ગીતો. તો કાર્યક્રમના આરંભે સાંભળશો ફિલ્મ બરસાતનું શીર્ષક ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં. સંગીત શંકર જયકિશનનું, શબ્દો છે શૈલેન્દ્રના.

હવે સાંભળશો ફિલ્મ કોરા કાગઝનું શીર્ષક ગીત કિશોર કુમારના અવાજમાં, જેને સંગીતબદ્ધ કર્યું છે કલ્યાણજી આનંદજીએ.

0: અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ. બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન. વેટરે નાખ્યું સ્પિન, 4000 નું આવ્યું બિલ. રોહન નું ધડક્યું જોરથી દિલ. વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ. રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ. તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ. ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ.
1: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
2: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
3: મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળશો શર્મિલી ફિલ્મનું શીર્ષક ગીત કિશોર કુમારના અવાજમાં. સંગીતકાર SD બર્મન, ગીતકાર નીરજ.

કભી કભી ફિલ્મનું ગીત સાંભળશો મુકેશના અવાજમાં. આ ગીત માટે સાહિર લુધિયાનવીના શબ્દોને સંગીતબદ્ધ કર્યા છે ખૈયામે.

કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળશો સાગર ફિલ્મનું આ ગીત, જેને સંગીતબદ્ધ કર્યું છે રાહુલ દેવબર્મન અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: ચાંદની ફિલ્મનું શીર્ષક ગીત સાંભળશો શ્રીદેવી અને જોલી મુખર્જીના યુગલ સ્વરમાં. સંગીતકાર શિવહરિ, ગીતકાર આનંદ બક્ષી.
1: ચાંદની

Ha!

અનુરાધા પૌડવાલ અને કુમાર સાનુના યુગલસ્વરમાં આશિકી ફિલ્મના શીર્ષક ગીત સાંભળ્યા બાદ હવે સાંભળો છો અલકા યાજ્ઞિક અને કુમાર સાનુના યુગલસ્વરમાં બાઝીગર ફિલ્મનું આ ગીત.

મિત્રો, અત્યારે સવારના 10:34 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે આપ હિન્દી ફિલ્મોના યાદગાર શીર્ષક ગીતો માણી રહ્યા છો. તો કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો ફિલ્મ સાજનનું શીર્ષક ગીત એસપી બાલાસુબ્રમણ્યમ અને અલકા યાજ્ઞિકના યુગસ્વરમાં, સંગીત નદીમ શ્રવણનું અને શબ્દો છે સમીરના.

અનુરાધા પૌડવાલ અને કુમાર સાનુના યુગલસ્વરમાં સાંભળશો ફિલ્મ દિલ હૈ કે માનતા નહીનું આ સદાબહાર શીર્ષક ગીત.

હમ આપ કે હૈ કોન આ ફિલ્મનું ગીત સાંભળશો એસપી બાલા સુબ્રમણ્યમ અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં. સંગીત રામ લક્ષ્મણનું અને શબ્દો છે દેવ કોહલીના.

હવે સાંભળશો કાર્યક્રમના અંતે કલ હો ન હો આ ફિલ્મનું શીર્ષક ગીત, જેને ગાયું છે સોનુ નિગમે. સંગીત રચના શંકર અહેસાન લોયની અને શબ્દો છે જાવેદ અખ્તરના.

0: આ શીર્ષક ગીત સાથે જ મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ ક્ષણોમાં સાંભળશો કાર્યક્રમ શ્રેણી અતીતના ઓવારેથી, પરંતુ તે પહેલા આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી

0: અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આપના રેડિયો સેટ પર ઝીલાઈ રહ્યા છે આકાશવાણી રાજકોટના ધ્વનિ તરંગો. મળવા જેવા માણસ, મળવા જેવા માણસનો મેળાપ કરાવે છે પ્રેરક વૈદ્ય.
2: નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ, ઝળઝળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. આ કાવ્ય પંક્તિઓ આપણે વાંચીએ એટલે આપણને એમ થાય કે કેવી સરસ પંક્તિઓ છે અને આ પંક્તિના રચનાકાર કેવા રુજુહૃદયના હશે. તો આવા રુજુહૃદયના કવિ અને ઉમદા ઇન્સાન મેઘજીભાઈ ડોડેચા એમ કહું તો કદાચ અપરિચિત નામ લાગે, પરંતુ એમ કહેવાય કે કવિશ્રી મેઘબિંદુ તો સાનંદાશ્ચર્ય થાય. કવિશ્રી મેઘબિંદુ આજે આપણી સાથે છે, એમના જીવન સફરની વાત કહેવા અને આપણે એમની જે સાહિત્યિક સફર છે, જીવન સફર છે એ કેવી રહી, એમના યાદગાર અનુભવો, એમની રચનાઓ એ વિશે આપણે આજે વાત કરવી છે. નમસ્તે મેઘબિંદુજી.
3: નમસ્તે.
2: જ્યારે આપણે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરીએ અને એમાંય તમે તો વર્ષોથી સાહિત્ય રસિકોના દિલો દિમાગમાં છવાયેલા છો અને એમાંય ઘણી પંક્તિઓ તો આપને એવી છે કે લોકોને ખબર નહીં હોય કે આપની પંક્તિ છે, એ રીતે લોકહૃદયમાં છવાયેલા છો, ત્યારે એનો આરંભ એટલે કે આપનો બચપણ એના વિશે જાણવું ગમશે.
3: બહુ સારી વાત છે અને સ્મરણ વાગરવાના ગમી માણસને, અને બચપણની જે અવસ્થા હતી, લાઈફ હતી, તે પણ માણવી, ફરી ફરી ગુંટવી ગમે પણ ખરી. મારું મૂળ જન્મ કલાચીમાં, એકાદ વર્ષ અમે લોકો ત્યાંથી પછી ડિપાર્ટ જે થયું, આપણે 1947 પછી જે પાર્ટીશન થયું અને અમે લોકો કચ્છમાં આવ્યા અને કચ્છમાં એકાદ વર્ષ રહ્યા છું એવું સ્મરણ છે. અને પછી તરત જ અમે લોકો મુંબઈ આવ્યા.
2: બરાબર.
3: અને મુંબઈમાં સ્થાયી થયા અને અત્યાર સુધી પછી મુંબઈમાં જ. કચ્છમાં જવાનું થાય, વર્ષમાં એકાદ વખત જવાનું થાય, 2-4 વર્ષે એકાદ વખત જવાનું થાય, પણ મૂળ મારું જીવન બધું વ્યસ્ત મુંબઈમાં જ વીત્યું. મારો અભ્યાસ પણ મુંબઈમાં જ.
2: બરાબર.
3: અમે જ્યારે મુંબઈમાં આવ્યા ત્યારે અમારા મુલુંડની અંદર એક સાંસ્કૃતિક પર્વ છે, મુંબઈનું સાંસ્કૃતિક પર્વ, અને ત્યાં કનૈયાલાલ દવે, દેવેન્દ્ર વિજય, બલરામ કાનાણી આ બધા લોકો શ્રાવણ મહિનામાં ત્યાં આવે.
2: બરાબર.
3: અને દેવેન્દ્ર વિજયના ભાઈ કનૈયાલાલ દવે એ કવિતાઓ કરે અને જયારે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ હોય ત્યારે કવિ સંમેલન કરે.
2: બરાબર.
3: ત્યારે તો કઈ જે પાઠ સ્કૂલમાં જે કવિતા ભણ્યા હતા તે જ ખબર હોય. કવિ સંમેલન શું છે એની કોઈ કલ્પના નહીં હતી, પણ કવિ સંમેલન ગમે અને વિચાર થાય કે મનમાં એક એવો વિચાર પણ આવ્યો કે યાર આપણે પણ કંઈક આવું કંઈક કરીએ તો આપણને પણ લોકો બોલાવે અને કવિ સંમેલનના સ્ટેજ ઉપર આપણે પણ આપણી કવિતા વાંચી શકીએ. પણ એવું તો જવાહર બક્ષીએ લખ્યું છે કે કોઈ લખાવે છે ને લખે જાઉં છું ફના, મારી ગઝલમાં કોઈ જવાહરગીરી નથી, ઈશ્વરની કૃપા હોય તો જ કવિતા લખાય. અને એ રીતે કવિતાનો એક મનમાં ગુમ્યા કરે કે કવિતા લખાવી જોઈએ. અને નસીબ જોગે મને શાળામાં શિક્ષકો પણ એવા મળ્યા કે જેને એ કવિતા રસિક હતા, સાહિત્ય રસિક હતા. તમે સારો નિબંધ લખ્યો હોય, સારી કવિતા લખી હોય તો તમને તમારી પીઠ થાબડે એવા મળ્યા. પણ મારી કવિતાની જે શરૂઆત થઈ તે અમારા, અમે જે ચાલીમાં રહેતા હતા, ચાલી સિસ્ટમમાં, ત્યાંથી પહેલી છોકરી વિદાય લેતી હતી, સાસરે જતી હતી, અને ત્યારે અને તે દિવસે એક ગીત લખાયું, આવજે આવજે બેની, ભાઈઓને ભૂલીને જાજે, આવજે આવજે બેની, આવું એક ગીત
2: લખાયું.
3: હવે આ ગીત એ કવિતા છે કે નહીં એ પાછો આજના જે વાતાવરણમાં, પણ શિક્ષકને જેને બતાવી એને કહ્યું બહુ સારું લખાયું છે. પણ જયારે કવિતા લખવી હોય તેનો છંદ પાકો હોવો જોઈએ,
2: બરાબર,
3: એનો ગીતનો લય હોવો જોઈએ, તે બધી વાતો એને મારી સાથે કરી અને પછી થોડા ઉદાહરણો પણ આપ્યા. અને ત્યાં રીતે આ રીતે પણ પછી લાગ્યું કે નહીં કવિતા લખાય છે એ તો ખરું. અને મારી પણ એક પંક્તિ એ રીતે છે કે પ્રભુ પ્રેરણાથી મળી છે કવિતા, છતાં મારા નામે છપાવી શકું છું. એટલે આ ઈશ્વરની કૃપા પ્રસાદ હોય તો જ તમે કવિતા લખી શકો છો, આવું મારું દ્રઢપણે માનવું છે. અને એટલા માટે કે દરેક કવિની

0: ડાયરી ની અંદર અધૂરી લખેલી કવિતાઓ ઘણી બધી પૂરી પડી હશે, કારણ કે જો કવિ સમર્થ હોય તો કવિતા પૂરી કરી શકે, પણ એ અસમર્થ છે એટલે એક પંક્તિ લખાયેલી હોય, એક મુક્તક લખાયેલું હોય, બે શેર લખાયા હોય, ગઝલ 4 મહિને 6 મહિને કે 8 મહિને પૂરી થતી હોય, આવી અનુભૂતિ ઘણી વાર અનુભવી છે. એટલે કવિ પક્ષે આ વાત તો ખરી જ.
1: એટલે આપનું જે બાળપણ છે એ કેવું રહ્યું, ઘરનું વાતાવરણ ત્યારે કેવું હતું, આપના પિતા શું કરતા, એ બધાની અસર પણ ઘણી વાર આપણા જીવનમાં પડતી હોય છે.
0: એ રીતે અમે અમારે જ્ઞાતિએ અમે કચ્છી લોહાણા, એટલે કચ્છી લોહાણા એટલે ઘરની અંદર કલા સંસ્કૃતિની એવી બધી વાતો બહુ ઓછી થતી
1: હોય
0: સામાન્ય રીતે, પણ હવે તો આખી પ્રક્રિયા બદલાઈ ગઈ છે, ઘણા બધા કચ્છીઓએ વિશ્વમાં નામ કર્યું છે એટલે એ તો કોઈ સવાલ નથી. પણ એક એવી મૂળભૂત કે પોતાની જરૂરિયાત પૂરી કરવામાં જ માણસોને સમય ન મળે ત્યાં પછી આ બધી પ્રવૃત્તિઓ ક્યાં કરવા જાય. પણ મારા બાપુજી એ કચ્છની અંદર જે બેન્ડ વગાડે તે બેન્ડ ગ્રુપમાં હતા, એટલે બાપુજી વગાડતા હતા બેન્ડ, એટલે ઘરમાં એમને ગીતો વાગે, રેડિયો વાગે, એમને ગમતું. ને જ્યારે મેં પણ કવિતા લખવાની શરૂઆત કરી તો એમને ગમ્યું હતું. એમ મારો નાનો ભાઈ એ બહુ મોટો આર્ટિસ્ટ છે, રંગોળી બનાવવાનો ફોટોગ્રાફર, સારામાં સારો વિશ્વ કક્ષાએ એ ફોટોગ્રાફર તરીકે પણ પ્રખ્યાત થયેલા છે. એટલે પણ બાપુજીને આ બધી વસ્તુમાં અમને પ્રોત્સાહન મળતું રહ્યું. પણ ઘરની આર્થિક પરિસ્થિતિ જેટલી ખરાબ હતી કે એમાં કંઈક બહુ કંઈ કરી શકાય નહીં, તમારું બાકીનો સમય જ એમાં ચાલ્યો જાય. મેં પોતે પણ કે અમારે થાણામાંથી જો ચોખા કે ઘઉં લઈ આવો તો 1 કિલો પાછળ તમને ચારાના મળે, તે 5 કિલો શનિ રવિવારના દિવસે અમે 4-5 જે આટા થાય તે અમે કરી આવતા. એટલે એ રીતે આખું બાળપણ સંઘર્ષમાં ગયું,
1: સંઘર્ષમાં.
0: પણ સાથે સાથે શાળા જીવનની અંદર અમને જે શિક્ષકો મળ્યા તે પ્રોત્સાહન તરીકે મળ્યા, અને એ લોકો કવિતાઓ બોલાવતા રહ્યા, તમે કવિતા લખો તેને પ્રોત્સાહન આપતા રહ્યા, અને એ રીતે અમારી કવિતા તરફની મારી ગતિ આગળ વધી એમ કરી.
1: એટલે અભ્યાસ કઈ વિદ્યાશાખામાં કર્યો અને કઈ રીતે એ બધી વાત?
0: અભ્યાસ ફક્ત હું મેટ્રિક સુધી ભણ્યો છું, મેટ્રિક સુધી જ ભણ્યો, અને મેટ્રિક પણ પાસ નહીં કરી શક્યો. 10મા ધોરણ આમ કહીએ 10મા ધોરણ સુધી પણ મેટ્રિકની પરીક્ષા આપે એટલે મેટ્રિક સુધી કહી શકાય, એટલે એ એક રહ્યો. પણ ત્યાર પછી આ કવિતાનું સાતત્ય, કવિ સંમેલનો માણવા, કવિતાઓ વાંચવી, કવિતાઓ સાંભળવી, આ સતત એક મારું રહ્યું, અને તેને લીધે આ કવિતા ક્ષેત્રમાં સારી રીતે પ્રવેશ કરી શક્યો.
1: એટલે આપે વાત કરી કે અભ્યાસ મર્યાદિત રહ્યો, એમ છતાં આ સાહિત્યિક પ્રવૃત્તિઓ છે એ ખૂબ સુપેરે ચાલી. તો એ જે શરૂઆતના વર્ષોનો સાહિત્યિક સંઘર્ષના વર્ષો હતા એ વિશે વાત કરો.
0: સાહિત્ય સંઘર્ષ તે વખતે અત્યારે જેમ જૂથબંધી છે એ તે વખતે પણ હતી, હા તે વખતે પણ હતી. અને એમ કહું એક હકીકતની વાત કરું એમ કે જેમ અમે કરી મારી કવિતાઓ જે તંત્રીઓને મેઘજી ખટાવ ડોડેચાન નામે મોકલાવેલી એ જ કવિતાઓ એમણે પાછી મોકલાવેલી, અને મેઘબિંદુનું નામે એ જ કવિતાઓ એ લોકોએ સ્વીકારેલી. એટલે આ એક જીવનની કરુણતા. એટલે મને ઘણી વખત લાગતું કે જે તંત્રી પદે બેઠેલા તંત્રીઓ છે કે સંપાદકો છે જે લોકો, એ લોકોને નામનો મહિમા છે, એ કવિતા સાથેનો કન્ટેન્ટ સાથેનો બહુ મતલબ હોતો નથી. અને એટલે આજે પણ જે કવિતાઓ આપણે જે સામાયિક મેગેઝિનમાં વાંચતા જોઈએ છીએ તે ઘણી કવિતામાં કવિતા હોતી જ નથી, અને છતાં એ કવિતાઓ આપણે એ સાહિત્યિક મેગેઝિનોની અંદર પણ એ કવિતાઓને આપણે વાંચી પડીએ છીએ.
1: આ જે મેઘજીભાઈ માંથી મેઘબિંદુનું જે ટ્રાન્સફોર્મેશન છે એને તમે કઈ રીતે જુઓ છો?
0: હા, મારા મિત્ર હરિભાઈ કોઠારી, એ મેં કહ્યું મને કહ્યું કે જયારે મેં આ વાત કરી મારી પીડાની કે ભાઈ આ રીતે થયું, તો મને કહે આ નામ લખી દેવાનું, આપણે મેઘબિંદુ તરીકે તારું નામ લખવાનું એમ કરવાનું, એમાં શું છે? મેઘબિંદુ નામ મારા મિત્ર હરિભાઈ આપ્યું, અને કવિતાઓ લખવાની હોય તો મેઘબિંદુ નામે લખશે જયારે સારું લાગશે એમ કરીને, અને આ રીતે નામ મેઘબિંદુ તરીકે કવિતાઓ લખતો થયો. પછી મેઘજી ખટાવ ડોડેચા સાઈડમાં લખું ને પછી કવિ મેઘબિંદુ તરીકે જ મારું નામ આગળ રહ્યું.
1: એટલે આ નામ તો અત્યારે કદાચ કોઈ સારું લોકો જાણતા હશે, મેઘબિંદુ તરીકે જ આપ પ્રખ્યાત થયા.
0: અરે એટલે સારું છે, પણ આમ પણ મારા ફઈબા ન હતા એટલે નામ પણ આમ મેઘજી ખટાવ ડોડેચા આમ આવેલું, પણ હરિભાઈ ફઈબા બની ગયા અને મારું નામ મેઘબિંદુ તરીકે આપ્યું, અને એ રીતે આખું સાહિત્ય જગતમાં એ નામ સારી રીતે કોઈન થયું.
1: એટલે કોઈ પણ કવિ છે કે લેખક છે એને જાણે પોતાની પ્રથમ કૃતિ છે જયારે પ્રકાશિત થતી હોય ત્યારે ખૂબ જ આનંદ થતો હોય છે, તો આવો આનંદ તમને ક્યારે થયેલો?
0: કવિતા મારી પહેલી કવિતા છપાઈ ત્યારે મારી બહુ જ ઈચ્છા હતી જયારે કવિતા મેગેઝિન શરૂ થયું કે મારી કવિતાઓ ત્યાં છપાય, પણ બધી છાપાઓમાં છપાય, મુંબઈ સમાચાર છે, જન્મભૂમિ છે, આ બધા છાપાઓમાં છપાય, પણ કવિતા મેગેઝિનમાં જ્યાં સુધી છપાય નહીં કે નવનીત સમર્પણમાં ન છપાય, આવી સાહિત્યિક મેગેઝિનમાં જો કવિતા છપાય તો એનું એક મૂલ્ય

0: છે એમ એક માન્યતા હતી તે વખતે. એટલે કવિતામાં જયારે મારી પહેલી કવિતા છપાઈ તેનો આનંદ બહુ અન્યતા. તે દિવસે પણ 50 જણને પોસ્ટકાર્ડ લખ્યા હશે કે તમે કવિતા ખરીદજો, મારું કાર્ય આવ્યું છે એમ કરીને.
1: એટલે એ કૃતિ કઈ હતી?
0: એવા ફરિયા બાગમાં ફૂલો ઉગાડીએ જેના થકી ખુદ આપણી શોભા વધારીએ, નહીં તો ધરાના લોક એને માનશે નહીં, ઈશ્વર વિશે થોડી હવે અફવા ઉડાડીએ, ઈશ્વર વિશે થોડી હવા અફવા ઉડાડીએ. અને હા, ગોવર્ધન તો એ પોતે જ ઉચકશે પણ આપણે પણ આંગળી એમાં અડાડીએ. એવા ફરિયા બાગમાં ફૂલો ઉગાડીએ જેના થકી ખુદ આપણી શોભા વધારીએ.

0: મિત્રો, આજે આપણે આ સફરમાં સામેલ થયા છે જાણીતા કવિ શ્રી મેઘબિંદુ.
1: મેઘજીભાઈ, આજે આપણે સાહિત્ય ક્ષેત્રે જ્યારે આગળ વધતા હોઈએ અને આવી રચનાઓ આપણે આપતા હોઈએ ત્યારે આપણી આસપાસનું જે વર્તુળ છે એ પણ અસર કરતું હોય છે, એ કઈ રીતે તમે એની વાત કરશો?
2: તમે મારા ગીતોનો અભ્યાસ કર્યો હશે કે વાંચ્યા હશે, તો મારી કવિતિ, મારી કાવ્ય પ્રવૃત્તિ જે છે મારી, તે સંબંધોની આસપાસ ફરે છે. સંબંધોની જે વિષમતા છે, સંબંધોનું શાશ્વત મૂલ્ય છે એ કહીએ કે સંબંધોનું સૌંદર્ય છે, આ બધું મેં ભરપૂર માણ્યું છે. વિષમતા, સૌંદર્ય, આ બધું. અને એણે મારી પાસે કવિતાઓ લખાવી છે. આ મને એક અનુભવ થયો છે. પછી એ સંબંધ મારો કુદરત સાથે હોય, ઈશ્વર સાથે હોય કે વ્યક્તિગત હોય, અને ક્યાંક ન સાંભળેલી કે સાંભળેલી આ કવિતાઓ, વાર્તાઓમાંથી પણ મને મારી કવિતાઓનું સ્વરૂપ મળ્યું છે અને કવિતાઓ લખાઈ છે.
1: કવિતાઓમાં કયા કયા પ્રકારમાં વધારે લખવું તમને ગમે છે?
2: વધારે ગીતો મેં લખ્યા છે, મોટા પ્રમાણમાં ગીતો મારા વધારે લખાયા છે. ગઝલ તો બહુ મોડેથી લખવાની શરૂઆત કરી, પણ ગીતો મને સહજ રીતે મળ્યા. શરૂઆતમાં તો મેં છાંદસ કવિતાઓ લખી, પણ પછી પાછું આ ગીતોને એક લય હાથમાં આવ્યો અને ગીતો લખાતા ગયા, કે ફાગણનો ફાગ અને ટોકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ, કામણ કીધા છે કેસુડે એવા, કે મહેક્યા વિના તે કેમ રહીએ, કે મહેક્યા વિના તે કેમ રહીએ, કે જેમ તમે શરૂઆત કરી તેમ, કે નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યા આગળ, કે જળજળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ. આવું અનકાતો સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીના દોરડા ઘસાયા, વાતોની વાવના ઉતરી પગથિયા, અમે પાણી પીધું ને ફસાયા, અમે પાણી પીધું ને ફસાયા. આવા ગીતો મળ્યા અને એ દોર ચાલુ રહ્યો મારો સતત.
1: એટલે આપની જે આ સાહિત્ય સર્જનની યાત્રા, તેમાં પ્રતિષ્ઠા અપાવી હોય એવી કૃતિઓ કઈ?
2: ખાસ કરીને તો જન્મો જન્મની આપણી સગાઈ, એ ગીતે મને ઘણી બધી પ્રસિદ્ધ આપ્યા. ત્યાર પછી બીજી કૃતિ,
1: ઘણા બધા ગાયકોએ ગાયેલી છે,
2: ઘણી જન્મો જન્મની આપણી સગાઈ. અને નસીબ જોગે પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે, આશિષ દેસાઈ, આ બધા કલાકારોએ પણ મારા ગીતોને ઘણો બધો પ્રસાર કર્યો. જન્મો આ લોકોએ જન્મો જન્મની આપણી સગાઈ, હવે શોધે છે સમજણની કેવી, આપણા અબોલાથી જુર્યા કરે છે, હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી. એટલે આ બધા ગીતોએ ઘણી બધી પ્રતિષ્ઠા અપાવી. જે મને નથી ઓળખતા, આજી પણ જેમને નથી મળ્યો, એવા ઘણા બધા ગાયકો મારી ગીતો ગાયા કરે છે, અને સમાચાર મળે કે ભાઈએ મારું ગીત ગાયું છે, તેનો એક આનંદ થાય છે.
0: મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ સુપ્રસિદ્ધ કવિ શ્રી મેઘબિંદુ સાથે. તેઓ પોતાની જીવન સફરની વાત આપણી સાથે શેર કરી રહ્યા છે.
1: સાહિત્ય સર્જક મેઘબિંદુ, મેઘજીભાઈ ડોડીજા તરીકે કેવી પ્રવૃત્તિઓ કરે છે?
2: વ્યવસાયિક જીવનની અંદર અને આ બંને જુદા રહ્યા છે, કારણ મારા વ્યવસાયિક લોકો જે છે તેની અંદર મારો વ્યવસાય છે તો ઓક્સફર્ડ કન્સલ્ટન્ટનો છે, આખી જુદી વાત આખી કરશે. પણ એ લોકોને કવિતા સાથે કોઈ સંબંધ નથી, અને જે લોકોની સાથે કવિતા સાથે સંબંધ છે એ લોકોને વેપાર સાથે કોઈ સંબંધ નથી. પણ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એને કહ્યું છે

0: લખ્યું હતું એક જગ્યાએ, હાઉ પોએટ બીકમ એ ડોક્ટર કન્સલ્ટન્ટ, એમ એવું મૂક્યું હતું મારી ઇન્ટરવ્યુ વખતે. તો આવું બને, પણ આ બંને ક્ષેત્રો અલગ હોય છે, મિક્સ થતા નથી કઈ, અને બંને ક્ષેત્રો પણ અલગ છે.
1: જયારે આપણે મુંબઈ જેવા મહાનગરમાં વસતા હોઈએ અને આ પ્રકારની સાહિત્યિક પ્રવૃત્તિઓને કરતા હોઈએ, તો આટલી બધી વ્યસ્તતાની વચ્ચે સાહિત્ય સર્જન માટેનો સમય કેવી રીતે કાઢી શકો?
0: કવિતાનું જે સ્વરૂપ એવું છે, બહુ લાઘવ સ્વરૂપ રહે છે બધા સાહિત્ય પ્રકારોમાં, અને જયારે કવિતા આવે છે ત્યારે આમ તો 8-10-15 મિનિટમાં એ કવિતા તમારી પૂરી થતી હોય છે, ત્યારે લખાતી હોય છે, ત્યારે સમગ્રતા એની આખી, જે ગીત હોય, ગઝલ હોય કે જે કંઈ હોય તે, એટલે એને બહુ સમય નહીં. પણ જયારે કવિતા આવે છે ત્યારે સમગ્ર કવિતા મારી પાસે આવે છે, અને જયારે અટકી જાય છે તો એક અંતરો લખાઈને અટકી જાય છે, એવું થાય છે. એટલે આમાં બહુ સમયનો, અને ઘણી કવિતાઓ હું મારી ગાડીમાં, કારણ કે મારી ઓફિસ ફોર્ટમાં હતી તે વખતે, અને પછી મસી બંદર ઉપર, અને મારું રહેવાનું મુલુંડમાં, એટલે 40-એક કિલોમીટરનો ફરક, એટલે મારી મેક્ઝિમમ કવિતાઓ એ ગાડીમાં લખાઈ છે મારી કવિતાઓ, એવું ઘણી વખત બન્યું છે. આજે પણ કવિતાની પ્રવૃત્તિ ઘરમાં સવારે મળવાનું, વાંચવાનું, આ બધું થાય છે, અને ક્યારેક લખવાનું પણ થાય છે. હવે તો ઘરે નિરાંતે બેસીને લખાય છે, પણ કવિતાનો કોઈ સમય નથી હોતો લખવાનો.
1: એટલે જયારે આપણે વાત કરી કે કવિતા આવી જતી હોય છે ત્યારે તરત લખી લ્યો કે કઈ કે યાદ રાખો, શું કરો?
0: ના, જો લખાઈ જાય છે તો લખાઈ જાય છે, પછી નીકળી જાય છે બહાર. જો તરત તમે લખી શકો તો જુદી વાત છે, પણ જો એક વખત કવિતા ચાલી જાય છે તો પછી એ વસ્તુ હાથમાં આવતી નથી. તમારી પાસે તે વખતે હાથ વગર સાધન હોવું જોઈએ, અને જો લખાઈ જાય તો લખાઈ જાય છે. અને ઘણી વખત એ અનુભવ્યું છે કે કવિતા નીકળી ગયા પછી એ પાછી આવી નથી મારી પાસે.
1: કવિતા જયારે લખો, હા, પછી એને મઠારવાનું કે એવું કરો કે એવું પ્રસન્ન ના કરો?
0: હા, ઘણી વખત એવું બની જાય છે કે લખાયા પછી ક્યારેક એવું બને છે, પણ મોટે ભાગે નહીં, કવિતા સમગ્ર રીતે આવતી જ હોય છે.
1: આપના સમકાલીન કવિઓનો આપના પ્રત્યેનો અભિગમ કેવો?
0: હા, સમકાલીન કવિઓ અમે જેની સાથે મારે રહેવાનું થયું, એક તો આપણા બહુ બુઝુર્ગો બધા સાહિત્યકારો, બરકતભાઈ બેફામ, સુન્ય સાહેબ, મરીઝ, આ બધાની સાથે પણ રહ્યું. પણ મારા સમકાલીન કવિઓમાં મેહુલ છે, કૈલાસ પંડિત છે, જવાહર બક્ષી છે, આ બધાની સાથે પણ આજે એટલું જ ઘર ઘર બહુ સારું રહ્યો છે. પણ આધુનિક કવિઓ જે આવ્યા, જે લોકો પોતાની પોતે આધુનિક કવિ છે એવું પ્રતિપાદન કરીને એ લોકો આવ્યા છે, એ લોકો સાથે થોડીક દૂરતા રહી છે. કારણ કે આપણે એ લોકો આજે પણ માને છે કે અમે પરંપરાવાદીઓ છીએ, જે કવિતાઓને જે લખીએ છીએ તે જુદા જૂના સ્વરૂપે લખીએ છીએ, જે પરંપરામાં જે લોકો લખતા હતા એ જ રીતે અમે લખીએ છીએ, એ લોકોની જે માન્યતા હોય તે. પણ કવિતા એ કવિતા છે, માણસે એ સ્વીકારવું જોઈએ, પછી નવી કવિતા હોય, જૂની કવિતા હોય, કે જે કવિતા હોય તે, એને કોઈ લેબલ લગાડવાની જરૂર નથી. મારું મંતવ્ય એવું રહ્યું છે.
1: મેઘબિંદુજી, આપે જયારે કાવ્ય સર્જનની શરૂઆત કરી અને અત્યારનો જે સમયગાળો છે, તો એ જે આખી પ્રક્રિયા છે એમાં તમને આમ સાહિત્યિક દ્રષ્ટિએ અને એક આત્મિક દ્રષ્ટિએ શું તફાવત લાગે છે?
0: અત્યારના લોકો આયાસ ઉપર વધારે ગયા છે, અનાયાસે કવિતા લખાવી જોઈએ મારું માનવું છે. હમણાં ભુજ ગયેલો અને ત્યાં આદિપુરમાં 10-12 કવિઓ મને મળ્યા, અને એ લોકોએ કહ્યું છે કે અમે લોકો ઇન્ટરનેટ ઉપર કવિતાનું પેલું ચિટચેટ કરતા કરતા અમે કવિતા લખવાની શરૂઆત કરી છે. આ કેમ થાય મને આજે પણ નથી સમજાતું. હવે જો કવિતા ચિટચેટ કરીને લખાતી હોય તો એ કંઈક જુદું પરિમાણ હશે. પણ અને એ લોકોએ કાવ્ય સંગ્રહ પણ 12 કવિઓ ભેગા થઈને પ્રગટ કર્યો છે, તેના વિશે મારે ત્યાં વાત કરવાની હતી. ત્યારે વિચાર થાય તો મને કે નહીં એ અમને કવિતા મોકલા, હું અમે સાથે ચિટચેટ કરીએ છીએ અને આ રીતે કવિતાઓનું સર્જન થયું છે. તમારી લાગણીઓ વ્યક્ત થઈ શકે, બરાબર છે, પણ આયાસ એ કોઈ પણ સાહિત્ય છે એ અનાયાસે જે કંઈ થતું હોય, નહીં તો આ બધું આયાસથી આવતું હશે તો પછી મિકેનિઝમ આવી જશે કવિતાની અંદર. મારે પર્ટિક્યુલર લખવું છે, આજે મારા મનમાં કોઈ ભાવ નથી અને આજે વસંતની કવિતા લખું, પણ અહીંયા વસંત ઋતુ છે એટલે મારે કવિતા લખવાની છે. હવે આ જયારે બંને વચ્ચેનો જે ફરક છે એ ફરક તો રહેવાનો છે. એમ કરીને
1: આપે વર્ષો પહેલા જયારે કવિતા લખવાની શરૂ કરી અને અત્યારનો, એટલે એમાં સામાન્ય રીતે બનતું હોય છે કે રૂપકો છે એ સતત બદલાતા રહેતા હોય છે, એ વિશે કહેશો?
0: હા, રૂપકો ચોક્કસ બદલાયા છે, જીવનલક્ષી રૂપકો વધારે આવ્યા છે. પહેલા ફક્ત ગઝલોની અંદર ફક્ત દારૂની વાત જ આવતી હતી કે સુરા અને શરાબની વાતો બધી આવતી હતી, ત્યારે હમણાં તો પ્રતિકોએ તો કમાલ કરી છે. પણ પ્રતિકોનું મારા મનમાં એક રહ્યું છે કે જેમ જેમ પ્રતિકો દ્વારા તમારી કવિતા લખાતી હોય, પ્રતિકો હોવા જોઈએ કવિતાની અંદર, આ મારું પહેલું માનવું છે. પ્રતિકા દ્વારા જ તમે તમારો અર્થ તમે સમજાવી શકો, પણ જો કે મુશ્કેલી આજના કાળની એવી છે કે પ્રતિકો

0: માણસ કોઈ ન સમજાય તો કવિતા ક્યાંથી સમજાવવાની? જે સંબંધની ગાગરથી પાણી ભરીશું કેમ, લાગણીના દોરડા ઘસાયા, વાતોની વાવની ઉતરી પગથિયા, અમે પાણી પીધું ને ફસાયા. એ જે મારી કવિતા છે તેની અંદર કે જે ડોલ છે, રસી છે, એનાથી જે ભરાવણી. હવે જો એ જ જો એમને જો ડોલ શું છે એ જ જો ખબર ન હોય,
1: ગાગર શું છે ખબર,
0: ગાગર શું છે એ ખબર નહીં હશે,
1: કુવો વાવ શું છે, વાવ એટલે પગથિયા શું છે,
0: હવે એ જો પ્રતિકો ન સમજાય તો કવિતા સમજાવવાની જ નથી. અને પ્રતિકો જે પણ વપરાય તે સરળ હોવા જોઈએ, જે સામાન્ય લોકોને ખબર હોય,
1: લોકજીવનમાં
0: અભિપ્રેત હોવા જોઈએ. એવા પ્રતિકો હશે તો કવિતાને એક નવું બળ મળશે, પ્રતિકો દ્વારા ચોક્કસ નવું બળ મળશે, એ મારું માન્યતા છે. અને મારા ઘણા બધા ગીતોની અંદર આ બધી વસ્તુઓ જોવા મળે પણ છે તમને.
1: સાહિત્ય ક્ષેત્રમાં અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો એમાં વાંચન છે એ બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો કવિ મેઘબિંદુ કેવા પ્રકારનું વાંચે છે એ જાણવું લોકોને ગમશે.
0: હા, ચોક્કસ પ્રમાણે મારું વધારે વધારે મારી લાયબ્રેરીની અંદર પણ આજે 3000થી વધારે પુસ્તકો છે, તેમાંથી પણ મોટે ભાગે કવિતાના પુસ્તકો વધારે છે. મોટે ભાગે હું રેગ્યુલર આ કવિઓ તો કવિઓના કવિ સંમેલનની કેસેટો પણ નિયમિત સાંભળું છું. કારણ કે આપણે ત્યાં જે આપણે બહુશ્રુત હોવો જોઈએ માણસ, અને બહુશ્રુતને આપણે બહુ મોટી કિંમત આપી છે આપણા, અને બહુશ્રુતને લીધે જ જેટલું તમે સાંભળશો એટલા તમારા કાન પાકા થશે, કાન જેટલા કેળવાશે એટલા તમે લયબદ્ધ તમે લખી શકશો. કારણ કે લય એમને એમ આવતો નથી તમારે, એટલા માટે કવિ સંમેલનો અત્યારની ફેશન એવી છે કે જો તમને આમંત્રણ હોય તો જ તમે કવિ સંમેલનો જાઓ, બાકીના બીજા બધા કવિઓ બીજા કવિઓને સાંભળવા આવતા નથી. આવી એક
1: મેન્ટાલિટી
0: થઈ ગઈ છે. હું તો કવિ છું, હું તો સ્ટેજ જ માણસ છું. હવે એવું જરૂર નથી, તમે કોઈ પણ એક નવા કવિને પણ સાંભળશો તેમાંથી પણ તમને ચાર સારી વાતો સાંભળવા મળશે જ, જોવા મળશે જ, અને તેની પાસે એક નવો લય હશે એ પણ તમને કામ આવશે જ. એ નવો લય જે રીતે માણસ કામ કરે છે, અને દરેક માણસ પોતાની રીતે કામ કરે છે, કોઈની કાર્બન કોપી થવાનું કારણ નથી. ગરુડ ગરુડની વેગે ઉડે છે, ચકલી ચકલીની વેગે ઉડે છે. સાહિત્યમાં કોને કેટલું સ્થાન મળવાનું છે એ તો ઉપરવાળા ઉપર છોડી દો, તમે તમારું કામ કર્યા રાખો તો મને લાગે છે સહજ રીતે તમે આકાશમાં ઉડ્ડયન કરી શકશો.
1: જ્યારે આપણી સાહિત્ય કૃતિ હોય એની વિવેચના થાય ત્યારે આપણને એ ગમે, અને સારી વિવેચના થાય કે કોઈ નેગેટિવ વસ્તુ થાય,
0: ઉપેક્ષા પણ થાય,
1: તો આવું આપના જીવનમાં બન્યું છે ખરું?
0: હા, બન્યું છે ઘણી વખત. હા, બન્યું છે એટલા માટે કે જ્યારે જ્યારે અમુક ગીતો ઉપર તો ઘણા સારા પ્રતિભાવો મળ્યા છે, અને ક્યારેક કોઈક લેખો હોય એના પરથી ઉપેક્ષા ભાવ પણ વ્યથિત કર્યો છે, ત્યારે એક જ માનું, સુરેશભાઈ એમ કહેલું, સુરેશ દલાલ એમ કહેલું, મેં સુરેશભાઈને કહેલું કે ઘણા લોકો એમ કહે છે કે સુરેશભાઈ કવિ નથી, મેં એમને કહેલું, તો મને કે કદાચ એ લોકો સાચા હોય પણ શકે, એ કાળ નક્કી કરે. આપણે જ્યારે સર્જક છીએ ને એ કાળ ઉપર છોડી દેવાનું, લોકોની ચિંતામાં પડવાનું નહીં, લોકોને પોતાની રીતે એ પોતાની સમજ રીતે એનું મૂલ્યાંકન કરે છે, એની સમજ સાચી છે એવું માની લેવાનું આપણે કોઈ કારણ નથી. એટલે આવો એક પ્રતિભાવને લીધે અને એક પોઝિટિવ થિંકિંગ પહેલેથી રહ્યું છે, એટલે બહુ કંઈ હરક શોખ નથી રહેતો, પણ તરત આંચકો એક લાગે કે આમાં કંઈક શું ખૂટ્યું એમ કરીને, કે સામેવાળા માણસને આવું વિચારવું પડ્યું, આવો એક મનોભાવ એક વ્યક્તિ તરીકે તો લાગે જ. આવો
1: આપના સ્વરમાં આપની બહુ કીર્તિદા રચનાઓ, એટલે જન્મો જન્મની આપણી સગાઈ અને નામ તમારું લખ્યું હજી ત્યાં, એ બંને સાંભળવાનું ગમશે.
0: જન્મો જન્મની ગીત તમને સંભળાવું કે જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, ને આપણા અબોલાથી જૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી. બોલાયેલ શબ્દોના સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન, બોલાયેલ શબ્દોના સરવાળા બાદબાકી કરતું રહ્યું છે આ મન, પ્રત્યેક વાતમાં સોગંદ લેવા પડે છે કેવું આપણું જીવન, મંજિલ દેખાય ને હું ચાલવા લાગું ત્યાં વિસ્તરતી જાય છે એ કેળી, કે આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી. અને રંગીન ફૂલોને મેં ગોઠવી દીધા છે, રંગીન ફૂલોને મેં ગોઠવી દીધા છે, તેથી ખીલેલો લાગે આ બાગ, ટહુકાને માંડ માંડ ગોઠવી શક્યો પણ ખરી પડ્યો એનો એ રાગ, ઉડતા પતંગિયાઓ પૂછે છે ફૂલને કે તારી સુગંધને ક્યાં વેરી, કે આપણા અબોલાથી ઝૂર્યા કરે છે હવે આપણે સજાવેલી મેળી, આપણે સજાવેલી મેળી, કે જન્મો જન્મની આપણી સગાઈ હવે શોધે છે સમજણની કેળી, હવે શોધે છે સમજણની કેળી, હવે શોધે

0: છે સમજણની કેળી. અને જે બીજા ગીતની તમે વાત કરી કે નામ તમારું લખ્યું હજી ત્યાં, નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, જળજળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ. અને સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ કલમને રોકે, સુખની ઘટના લખવા જાઉં ત્યાં દુઃખ કલમને રોકે, અને દુઃખની વાતો લખવા જાઉં ત્યાં હૈયું હાથને રોકે. છેકા છેકી કરતા કરતા પૂરો થઈ ગયો કાગળ, નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, આંસુ આવ્યા આગળ. અમે તમારા અરમાનોને ઉમંગથી શણગાર્યા, અમે તમારા સપનાઓને અંધારે અજવાડ્યા, અને તોય તમારી ઈચ્છા જોને, તોય તમારી ઈચ્છા જોને દોડે આગળ આગળ, કે નામ તમારું લખ્યું હજી ત્યાં, આંસુ આવ્યા આગળ, અને જળજળિયાની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ, લખીએ ક્યાંથી કાગળ.
1: જ્યારે સમગ્ર જીવન સફર તરફ પાછું વળીને નજર નાખો ત્યારે શું અનુભવો છો?
0: સાહિત્યની વાત કરું તો મને ખૂબ સંતોષ છે કે ક્યારે પણ કોઈ અજાણી વ્યક્તિ મળી જાય. અને તમને
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ શ્રેણી અતીતના ઓવારેથી અંતર્ગત મળવા જેવા માણસમાં કવિશ્રી મેઘબિંદુ સાથેની પ્રેરક વૈદ્યની મુલાકાત. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. થોડી જ ક્ષણોમાં સાંભળશો અમારું હવે પછીનું પ્રસારણ અમદાવાદ કેન્દ્રથી.

વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાએ તબાહી મચાવી. હમીરપુરમાં બાંધકામ હેઠળનો પુલ તૂટી પડતા 6ના મોત. WHOએ કોંગોમાં ઇબોલાનો ફેલાવો અત્યંત જટિલ તબક્કામાં હોવાનું જણાવ્યું. મહીસાગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડક સર્જાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે કચ્છ ખાતે સરહદ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવાની હાકલ કરી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. હિન્દી ફિલ્મ ગીતોના કાર્યક્રમમાં આપ સર્વે શ્રોતાઓનું સ્વાગત. કાર્યક્રમની શરૂઆત કરીએ પંગા ફિલ્મના ગીત સાથે.

લાલ સિંહ ચડ્ડા આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. સ્વર હતો શિલ્પા રાવ અને અરિજિત સિંહનો, પ્રીતમનું સંગીત અને અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો હતા. હવે આપને સંભળાવીએ રાધેશ્યામ ફિલ્મનું ગીત અરમાન મલિકના સ્વરમાં. સંગીત છે અમાલ મલિકનું અને શબ્દો છે રશ્મિ વિરાગના.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ મેટ્રો ઇન દિનો આ ફિલ્મનું ગીત, રાઘવ ચૈતન્યના સ્વરમાં, અનુરાગ શર્માના શબ્દો અને પ્રીતમનું સંગીત.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ સચેત ટંડનના સ્વરમાં યારિયાં ટુ ફિલ્મનું ગીત, મનન ભારદ્વાજ અને નુસરત ફતેહ અલી ખાનનું સંગીત અને મનન ભારદ્વાજના શબ્દો સાથે.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ અદનાન સામીના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

અદનાન સામી અને આશા ભોસલેના યુગલ સ્વરમાં ગવાયેલા ગીત સાથે હિન્દી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સમીર દ્વારા લખાયેલું અને અદનાન સામીનું સંગીતબદ્ધ કરેલું આ ગીત અદનાન સામીના સ્વરમાં.

0: શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 12 વાગ્યાનો. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે ઉચ્ચસ્તરીય કેન્દ્રીય સમિતિ કૃત્રિમ વસ્તી વિષયક ફેરફારોના મુદ્દાને ઉકેલવા માટે કાયદાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આતંકવાદ સામે નિર્ણાયક પગલાં લેવાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં બેવડા ધોરણો હોઈ શકે નહીં. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં 50થી વધુ બિઝનેસ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે બેઠક કરી. ભારત અમેરિકા વચ્ચે વેપાર, નવીનતા અને મજબૂત સપ્લાય ચેઇન ભાગીદારીને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરી. બનાસકાંઠાના થરાદના કરણપુરા ગામે ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિક યુવાનોના મોત. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં કાળઝાળ ગરમી વચ્ચે વિવિધ પ્રયાસ દ્વારા પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સુધી ઘટાડાયું. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી. હવામાન વિભાગે દિલ્હી NCR, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું. દક્ષિણ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં હજુ પણ લૂનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. વિશ્વ હવામાન સંગઠને ચેતવણી આપી કે આગામી 5 વર્ષમાં વૈશ્વિક તાપમાન રેકોર્ડ ઊંચાઈએ પહોંચી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક દળ દિવસ પર વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે વિશ્વભરમાં સેવા આપી રહેલા સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષકોનો આભાર માન્યો અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે તેમની અડગ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. અને ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે હિન્દી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ જગજીતસિંહના સ્વરમાં ગવાયેલી આ ગઝલ સાથે.

હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી. શ્રોતા મિત્રો, હવે આપને સંભળાવીએ ગુલામ અલીના સ્વરમાં આ ગઝલ.

શ્રોતામિત્રો, ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં આપને સંભળાવીએ આબિદા પરવીનના સ્વરમાં આ ગઝલ.

0: શ્રોતા મિત્રો, આબિદા પરવીનમાં ગવાયેલી આ ગઝલ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી?
2: ના, પહેલા બચત.
1: પહેલા બુટ્ટી.
2: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
1: પણ બુટ્ટીનું શું?
2: જાય છે કે મારું ઇન્જેક્શન?
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, આજે શુક્રવાર છે અને વાગ્યા છે 12:30. આપને કરેલા વાયદા મુજબ આવી ગયા છીએ અમે બંને આપની રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. સૈયર કાર્યક્રમમાં આપને આપીએ છીએ મીઠો મીઠો આવકાર. મિત્રો, આજે છે આ મહિનાનો 5મો શુક્રવાર અને આજે અમે એક વિશેષ પ્રસ્તુતિ સાથે આવ્યા છીએ.
1: આજે માણીશું એક નાટક. નાટકના લેખિકા છે વર્ષા અડાલજા. ભાગ લેનાર કલાકારો છે હેમા દિવાન, કાંતા ઠક્કર, સાઈના ભટ્ટ, તુષાર મહેતા, ઘનશ્યામ વ્યાસ, સુરેશચંદ્ર ગોર, ચંદ્રકાંત વાઘેલા અને મુકેશ રાવલ. રજૂઆત દક્ષા દવે. તો ચાલો માણીએ નાટક.
2: વાત જાણે એમ છે.

0: મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, સુશી ક્યાં ચાલી ગઈ? સુશી, ઓ સુશી,
1: તમે એમ ઘાટા ના પાડતા હો તો હું બાજુમાં રેખા ને ત્યાં,
0: પણ મને ઓફિસમાં જવાનું મોડું થાય છે ને, તું સવારના પોરમાં પાડોશી ની ત્યાં ગપ્પા મારવા ગઈ હતી.
1: તારે ઓફિસ જવાનું મોડું થાય છે તો હું શું કઈ પલંગમાં સુઈ જવાની છું? મારે પણ 10 વાગે શાક પહોંચી જવાનું હોય છે. અરે આજકાલ તો એટલું જ ચેકિંગ ચાલે છે ને મારી ઓફિસમાં.
0: તો પછી ગપ્પા મારવા શું કામ ગઈ હતી રેખા ને ત્યાં?
1: ગપ્પા મારવા? અરે હું તો મેળવણ લેવા ગઈ હતી. સાંજે દહીં નહીં હોય જમવામાં તો તું જ બૂમાબૂમ કરીશ. અરે તું ઉભો ઉભો વાતો કર, મારે તો ત્યાં કડી ઉભરાઈ જાય છે, હમણાં ટિફિન લેવા પણ આવી જશે.
0: માય ગોડ, હજી દાઢી કરવાની બાકી છે.
1: લો, કડી ઉભરાઈ ગઈ. અમિત, કાલે રાતે ફ્રીજમાં દાળ ઢાંકી રાખી હતી, તે ગરમ કરી આપું તો ચાલશે?
0: સુશી, કાલની દાળ ટિફિનમાં અત્યારે ભરે, પછી બપોરે અથડાતી કૂટાતી મારી ઓફિસે મળે, કેમ ખવાય?
1: ફરી વાગીને બ્લેડ, દાઢી કરતા બોલે નહીં તો ન ચાલે? તો ભાઈ સાહેબ રૂવાબ ક્યાંથી છાંટે?
0: જો જો સુશી, મને અત્યારે સલાહની નહીં પણ એન્ટીસેપ્ટિક ક્રીમની જરૂર છે. માય ગોડ, આ પાછી આ 40 ની ફાસ્ટ લોકલ ચાલી જશે તો.

0: ક્યારનું ગીઝર ચાલુ કરી દીધું છે
1: તું? છે ને કોઈ દિવસ આગ લગાડી દઈશ ઘર ને, એટલો ભૂલકડો સ્વભાવ છે ને તારો. લે આ તારો ધોબી આવ્યો.
0: મારો ધોબી એમ? જ્યારે ને ત્યારે બધી જ વાતમાં મારો લગાડવાની ખરાબ ટેવ પડી ગઈ છે તને. કેટલી વાર કહ્યું
1: એમ? તો બધાને મારા કહીશ. જા જરા બહાર જઈને જોઈ આવતો મારી શાકવાળી આવી કે નહીં.
0: લુચ્ચા ઉભો રહે તું. એ એ બાથરૂમમાં તું ક્યાં ઘૂસ્યો? મારે નાવા જવું છે, મને મોડું થાય છે. અમિત, અમિત પ્લીઝ બહાર નીકળ ને. અમિત
1: પ્લીઝ. સુશી, હું બે દિવસથી નાયો નથી, સવારે ટાઈમ જ રહેતો નથી. આજે નહીં નાવ તો ઓફિસમાં બળવો થઈ જશે.
0: એક તો વચ્ચેથી ઘૂસી ગયો. ચાલ હવે હું રોટલી કરી લઉં, એટલે મારો ટાઈમ બચે. પાછું કોણ હશે? આ બારણાની ઘંટડી સવારે છે ને જમદૂત જેવી લાગે છે. ઓ ધોબી,
2: ઇતની દેર સે હમ આયે હે, આપ જલ્દી કપડે ગીન લો ઓર હિસાબ કર દીજીએ.
0: હા હા હા, ઠીક હે, કપડે બરાબર હે, તુમ જાઓ, હિસાબ અગલી બાર કરેગા, હમકો દેર હોતા હે.
1: અરે સુશી, મારી ફાઇલ ક્યાં મૂકી છે? કાલે તે હપ, અરે હા હા, માથાનું તેલ પણ ખલાસ થઈ ગયું છે, બીજી બાટલી નથી લાવતી.
0: તે મારે જ યાદ કરીને લાવવાનું? તું તો હવે લાટ સાહેબ થઈ ગયો છે ને.
1: એ તેલ લાવવાનું કહું, એમાં શેઠાણીની જેમ મિજાજ કેમ ફાટે છે?
2: આપ દોનો પીછે ઝઘડના, પહેલા મેરા હિસાબ કરો બહેનજી.
0: અરે સુભા મે દિમાગ મત ખાઓ, એ 10 રૂપિયા રખો ભી, હિસાબ બાદ મે. ચલો જાઓ જાઓ.
1: સુશી, મારી ફાઇલ. હલો, કોણ? યસ, રોંગ નંબર, સોરી. સુશી, કિશોરનો ફોન હતો.
0: અરે પણ તે રોંગ નંબર કેમ કહ્યો?
1: અરે પણ અત્યારે વાત કરવાનો ટાઈમ છે. એ પોતે પાન ચાવતો નિરાતે બજારે લિયા દિયા કરવા જાય, એટલે સવારે બધાને ટાઈમ હોય.
0: અમિત, આ ઉપરથી જરા ડબ્બો ઉતારી દેને અને લે આ દૂધ. સોરી અમિત, આજે ટોસ્ટ બનાવવાનો ટાઈમ જ નથી રહ્યો.
1: કઈ વાંધો નહીં, તારે પણ મોડું થાય છે ને. જલ્દી નાઈ લેજા.
0: પણ હમણાં ટિફિન વાળો આવશે.
1: હું ભરું છું ટિફિન? મારી જેમ તું ના આવીને નહીં રહેશે? હા, આ મુંબઈમાં ઓછું પ્રદૂષણ છે કે આપણે વધારો કરીએ?
0: ઓકે.
1: સુશી, ચમચી તો બધી એટા વાસણમાં પડી છે.
0: કાલે રાતે કામ કરવા વાળી બાઈ નહોતી આવીને, ઢગલો વાસણ એમ જ પડ્યા છે. સવારે મને ઉટકવાનો ટાઈમ જ નથી મળ્યો.
1: પ્રદૂષણમાં વધારો, બીજું શું? મને ડર છે કે મ્યુનિસિપાલિટીમાં જો ખબર પડશે ને કે આપણે આટલી ગંદકી કરીએ છીએ ઘરમાં, તો આપણી ધરપકડ કરી લેશે. બસ નાઈ લીધું.
0: અરે પણ એમને ટાઈમ જ ક્યાં છે? પહેલા બહારની ગંદકી તો સાફ કરે, પછી ઘર સાફ કરવાનો વારો આવશે. એ હું સાડી પહેરું છું, તું જ બારણું ખોલ ને.
1: હા, કોણ? જમનાબેન? શું ચણાનો લોટ? એ હમણાં હમણાં ખલાસ થઈ ગયો. માય ગોડ, આજે ગાડી જશે તો. સુશી, મારા મોજા નથી મળતા.
0: આલે મોજા. એક આ મારી હેરપિન ઘડી ઘડી અવળે હાથે મુકાઈ જાય છે.
1: ચાલો, બાકી હતું તે પૂરું થયું. યુરિકોલોનની બાટલી. કેટલી વાર કહું, કેટલી વાર કહું કે સવારે ધમ પછાડા ના કર, રોજ કંઈક ઢોળાય, રોજ કંઈક ફૂટે.
0: અરે 23 રૂપિયા અને 60 પૈસાની બાટલી ફોડી તારા શહેરનું પ્રદૂષણ ઓછું કરું છું. અરે આ સાડીની કિનાર તો ફાટી ગઈ છે.
1: ઓહો, આ હાથ રૂમાલમાં ડાઘા તો જો. અને સુશી, સાંજે પાછા ફરતા મહેરબાની કરીને બે સારા દાંતિયા લઈ લેજે પ્લીઝ.
0: કેમ, તું ના લાવી શકે? તારી ઓફિસની સામે તો ડિપાર્ટમેન્ટ સ્ટોર છે.
1: તું લઈ આવીશ તો નાની થઈ જવાની છે.
0: અમિત, ખાલી પેલી દિમાગ નહીં ફેરવતું.
1: ઓ ટિફિન વાળો, આપણી પહેલા આપણું બપોરનું ખાવાનું લઈ જાય છે. ખરેખર સુશી, કોઈ વાર તો થાય છે કે
0: કશું પણ થાય તે આપણને પોસાય નહીં. અમિત, બહારનું ખાવાનું કેટલું મોંઘું થઈ ગયું છે. આપણે બંને બપોરે બહાર જમીએ ને તો એક જણનો આખો પગાર જમવામાં ખર્ચાઈ જાય.
1: જાણું છું સુશી, આપણને કશું પરવડે એમ નથી, એક બાળક પણ નહીં.
0: કમ ઓન અમિત, તારી લોકલ ટ્રેન.
1: માય ગોડ, બાપ રે.
0: હા
1: આવજે સુશી,
0: આવજે.
1: સાંજે સ્ટેશને મળશો ને?
0: એ ના, આજે મારે મીટિંગ છે, તું ઘરે આવી જજે.
1: બાય.
3: અમિત ભાઈ ગયા? જરા એક વાટકી ચણાનો લોટ આપશે સુશી? તારા વરે તો આજ સવારના બસ ફોટ દઈને નાચ પાડી દીધી રે.
0: ચણાનો લોટ? પણ ન હોય તો નાચ પાડી દે ને.
3: તે ચણાના લોટ જેવી જરૂરની વસ્તુ ઘરમાં ન રાખ.

0: Chi è Sushi?
1: L'ersene tare to. E ne uto ne uti. Ah, savana porma upria. Latak matak office. Ane a ghar ne taru. Nirante sanje ghar padashe. મજા છે ને તારે તો બેન
2: જમના બેન અમે લેર કરવા નથી જતા સવારે રઘવાયાની જેમ દોડાદોડ કરી લોકલમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઓફિસમાં આખો દિવસ કામ કરવાનું ઠંડુ જમવાનું ને સાંજે ગિરદીમાં ઉભા ઉભા ધક્કા ખાતા ઘરે આવીને રાતે રસોઈ કર અરે અરે મારે મોડું થાય છે જમના બેન રાતે વાત કરવા આવજો ને તમારા માટે ચણાનો લોટ બજારેથી લાવો તો અમારા માટે લાવજો હા પૈસા આપી દઈશ પછી
1: શું નફટ બાઈ છે
2: બાઈ જમના બેન

0: હાય સંગીતા, આજે વહેલી આવી ગઈ ને કઈ? ચમત્કાર કહેવાય.
1: હા ભાઈ, ચમત્કાર તો ખરો જ. બે દિવસ માટે મારી ભાભી આવી છે બારગામથી કોઈના લગ્નમાં. મને કહે કે હું છું ત્યાં સુધી હું સવારનું બધું જ કામ સંભાળી લઈશ. જા, તું વહેલી ઓફિસે જા તો તારા બોસ પણ ખુશ થશે.
0: અરે વાહ, તું તો નસીબદાર કહેવાય.
1: અરે એટલું જ નહીં, તું આંગળા ચાટીને ખાઈ જાય ને એવો ફર્સ્ટ ક્લાસ નાસ્તો સાથે બનાવીને આપ્યો.
0: લકી ગર્લ, મારે તો બે દિવસ પણ ઘરની ચક્કીમાંથી છોડાવે એવા કોઈ સગા નથી.
1: પણ જો ને, હું આજે માંડ વહેલી આવી તો આપણો બોસ કેમ નથી આવ્યો?
0: એની ભાભી આવી હશે.
1: આજે સાંજે ઓફિસે આવતા છે ને, સામે પદ્મા સ્ટોર્સમાં એવી ફર્સ્ટ ક્લાસ સાડી જોઈ, પણ પર્સ જ ખાલી.
0: પગાર ને કેટલી વાર છે? એ સંગીતા, આજે કેટલામી તારીખ?
1: આજે 20મી તારીખ.
0: સચ્ચે સંગીતા, આ નોકરી અને ઘરની હાઈવોયમાં તારીખ, તિથિ, ગ્રહ, નક્ષત્ર બધા ચક્કરમાંથી બહાર નીકળી જવાય છે.
1: આજે 20મી એપ્રિલ મને એટલા માટે યાદ છે કે 2 વર્ષ પહેલા આ દિવસે મારો એક્સિડન્ટ.
0: ઓ માય ગોડ,
1: અરે શું થયું? કેમ આમ ગળેલી કેરી જેવું મોં કરીને બેસી ગઈ?
0: બાપ રે સંગીતા.
1: અરે કઈ બોલશે મોંમાંથી કે ભગવાન અને બાપા બેને જ યાદ કર્યા કરીશ?
0: અરે આજે આજે તો અમિતનો જન્મદિવસ છે, અને બોલ, અમારા બેમાંથી કોઈને યાદ જ નથી.
1: હા, ત્યારે તો મામલો સિરિયસ ખરો.
0: 2 દિવસ પહેલા યાદ હતું, પણ ગઈકાલે અનાજ અને રેશનિંગ ની ધમાલ માં ભૂલી ગઈ, અને આજે સવારથી ઘરમાં એટલી ધમાલ ને ગડબડ કે બસ.
1: અરે ભાઈ, તારે તો રોજ સવારે ધમાલ થાય છે અને એનો બબડાટ કરે છે તું.
0: તું એકવાર પરણીને ઘર માંડને, પછી ખબર પડે કે ઘર અને નોકરી એમ બે મોરચે લડવામાં ગૃહિણી જેવી કુશળ સૈનિક પણ કેવી ગવાય છે.
1: ધીમેથી બોલ, ધીમેથી બોલ, બોસ આવી ગયા છે. ને પેલો હેડ ક્લાર્ક ક્યારનો આપણી સામે ડોળા કાઢે છે.
0: એ હું જરા ટોયલેટના બહાને મિસ્ટર અગ્રવાલના ટેબલ પરથી અમિતને ફોન કરી આવું છું.
1: જા જા જા, બોસ તને બોલાવશે ને તો હું અહીંયા સંભાળી લઈશ.

0: હલો, મિસ્ટર અમિત દેસાઈ છે? હું મિસિસ દેસાઈ બોલું છું. હા, શું ઓફિસને કામે બહાર ગયા છે? પ્લીઝ આપ જરા એને સંદેશો આપશો કે મિસિસ દેસાઈનો ફોન હતો. હા, અર્જન્ટ કામ છે. એ ઓફિસે આવે ને કે તરત મને ફોન કરે. અચ્છા, થેન્ક યુ.
1: કેમ સુશી, અમિત મળ્યો? એને કોંગ્રેચ્યુલેશન કયા?
0: ના, ઓફિસને કામે બહાર ગયો છે. એ આવશે એટલે મને ફોન કરશે.
1: એ સુશી, એને માટે કંઈક ભેટ લઈ લે ને, અને રાત્રે ઘરે જાય ત્યારે એને આપજે.
0: અરે હા, લંચ ટાઈમમાં આપણે જઈ આવીશું. જો કે મારી પર્સમાં બહુ પૈસા નથી.
1: કંઈ વાંધો નહીં, થોડા હું આપીશ તને.
0: થેન્ક યુ સંગીતા. બોસ આવી ગયો, ચાલ ટાઈપરાઈટર પર ટક ટક શરૂ કરી દે, નહીં તો એ ટક ટક કરવા માંડશે.

0: ચાલે છે ફોન પર?
1: અરે મિસિસ દેસાઈ, તમારો ફોન હતો.
2: બાપ રે, કોનો અમિત નો હતો?
1: હા, તમારા હસબન્ડ નો ફોન હતો. ના ના, એની ઓફિસે ફોન ના કરશો, એ ત્યાં નથી.
2: તો એનો ફોન ક્યાંથી હતો?
1: ક્યાંક બહારથી ફોન કર્યો હતો. એમણે ઓફિસે ફોન કર્યો હતો તે એમને ખબર પડી કે તમારો અર્જન્ટ સંદેશો હતો, એટલે તમને ફોન કર્યો. પણ તમે
2: ગોટાળા પર ગોટાળા.
1: કેમ, શું વાત છે મિસિસ દેસાઈ, કેમ અસ્વસ્થ લાગો છો? અર્જન્ટ સંદેશો એટલે કઈ ખાસ કામ છે?
2: શહેરી જીવનનો શાપ અને આશીર્વાદ.
1: તમે ઉખાણા પૂછવાની રમત રમો છો?
0: વાત જાણે એમ છે કે આજે અમિતનો જન્મદિવસ છે, પણ આ શહેરી જીવનની ધમાલમાં જન્મદિવસની શુભેચ્છા આપવા પણ કેટલા ચક્કર ચલાવવા પડે છે.
1: અરે મિસ્ટર દેસાઈને આ યાદ આવી ગયું, એ પણ કહો ને, નહીં તો એ પણ ભૂલાઈ જાત.
2: પણ હવે શું કરવું?
0: હવે ભજન કર.
1: અરે હા, મિસ્ટર દેસાઈ તો તમને સાંજે મળે જ છે, અને તમે ઘણીવાર જોડે સાંજે ઘરે જાવ છો.
2: ભૂલી ગયા અગ્રવાલ, આજે સાંજે બોસે મીટિંગ રાખી છે, નવા પ્રોડક્ટની જાહેરાતના પ્લાનિંગ માટે આખા સ્ટાફની મીટિંગ છે. જોજો, ભૂલી જતા.
1: અરે હા, ખરેખર મને તો યાદ જ નહોતું. હવે
0: પણ મને એમ થાય છે કે આપણે વળી જાહેર ખબર માટેની મીટિંગમાં શું કરવાના?
2: બોર થઈશું, બીજું શું. સ્ટાફને જેટલી રીતે દુખી કરી શકાય એ રીતે દુખી કરવાનો એક ક્રૂર આનંદ બધા જ શેઠ લોકોને માણવો ગમતો હોય છે,
0: અને એ માટે એ સતત નવી યોજના ઘડતા જ હોય છે. એટલે આજે એ ક્રૂર આનંદ બોસને મળે એટલા માટે આપણે સ્વેચ્છાએ શિકાર થઈ જવાનું છે.
1: અરે ચાલો ચાલો ચાલો, લંચ ટાઈમ પૂરો થઈ ગયો, નહીં તો હેડ ક્લાર્કના ડોળા આપણા તરફ ફરશે, એટલે આપણને બે શબ્દ કહેવાનો ક્રૂર આનંદ એને મળશે.

0: અરે અમિત, કેમ આમ અસ્વસ્થ દેખાય છે?
1: નહીં નહીં, આમ તો ખાસ કઈ છે નહીં સુધાકર, પણ વિચારતો હતો કે આ સુશીને ખાસ શું કામ હશે.
0: કેમ કેમ વળી?
1: નહીં, એનો ફોન હતો કે એને અર્જન્ટ કામ છે, પણ હું મળ્યો નહીં અને મેં ફોન કર્યો ત્યારે લંચમાં બહાર ગઈ હતી. નહીં, તબિયત સારી નહીં હોય કે પછી.
0: અરે તબિયત સારી ન હોય તો ડોક્ટરને ફોન કરે, તને શું કરવા કરે.
1: હા હા,
0: ફરી ફોન કર, લંચ ટાઈમ પૂરો થઈ ગયો.
1: રાઈટ, ફોન કરું છું હું.

0: हेलो मिसेस देसाई छे के आ जरा आपो ने हेलो सुशी ते आजे फोन कर ओ आई एम सॉरी नहीं એટલે 292928 નથી સોરી
1: શું થયું શું થયું
0: હવે મિસિસ દેસાઈ હતી પણ મારી સુશી નહોતી રોંગ નંબર
1: ફરી ફોન કર ફરી ફોન કર

0: હાય ગોડ, એક સરખો એંગેજ આવે છે, મોટી કંપનીઓનું આ દુઃખ.
1: તું ક્યારનો ફોન કરે છે? મને કરી લેવા દે, ઘરે ગેસ ખરાબ થઈ ગયો છે, મારો ફોન ઘરે ચાલતો નથી બાપા.
0: અરે આ ટેલિફોન ઓપરેટર પણ આવી ગયો, ફોન કરતા જોશે તો બૂમો પાડશે. હું બહારથી ફોન કરીને આવું છું. હા, કેબિનમાં બોલાવે તો કહેજે કે હું ટોયલેટમાં છું.
1: યાર યાર, એક યાર જો, મારો ગેસ માટે ફોન કરતો આવજે ને.
0: ઓકે,
1: આ લે નંબર. ઓકે
0: ઓકે.
1: હલો, 392266. યસ, હા, સુધાકર સ્પીકિંગ. ઓહ, કોણ? હા, સુશી ભાભી. હા ના, અમિત નથી, નથી. ના ના, તમે સાંભળો તો ખરા, તમને જ ફોન કરવા બહાર ગયો છે. ઓફિસમાંથી તમને ક્યારનો ટ્રાય કરતો હતો, પણ એંગેજ આવતો હતો, અને પછી એની સ્થિતિ તો ખબર છે ને, પ્રાઇવેટ ફોન નથી કરવા દેતા. હા, જવા દો. ઠીક ઠીક. હા, મુખ્ય વાત કરો ને, અર્જન્ટ કામ શું હતું? હા હા, મને નહીં કહો, એટલું ખાનગી છે. હા તો પણ. અચ્છા અચ્છા, હમણાં જે પાછો આવશે તમે ફોન કરશો. ઓકે, આવજો.

0: આવ્યું? ન મળ્યો ને તારો બોર ફોન પર?
1: અરે સ્ટુપિડ, મને ફોન કરવા બહાર ગયો હતો.
0: સુધાકર હતો?
1: એની સાથે તો વાત કરી.
0: સ્ટુપિડ તું છે, એને અમિતના જન્મદિવસના અભિનંદન આપી દેવા હતા ને. એ અમિતને આપી દાત, વાત પૂરી.
1: અરે એમ વાયા વાયા તે કઈ અભિનંદન અપાતા હશે?
0: જો સુશી, જેમ સમય બદલાય એમ આપણા વિચારો અને જીવન જીવવાની રીત બદલવા જ જોઈએ. આ ખોટા લાગણી વેડા ના ચાલે.
1: એ તારી વાત કબૂલ કરું તો એ એટલું તો ખરું જ ને કે માનવીય સંબંધોની ઉપમા થોડી બદલી શકાય છે. પ્રેમ, લાગણી, ફરજ, માનવતા, અમુક શબ્દોને કાળનો ઘસારો લાગતો નથી.
0: ઓ માય ગોડ, તે તો ખાસ્સું લેક્ચર ઠોકી દીધું.
1: ગુજરાતી માધ્યમની સ્કૂલમાં ભણી છું ને, એનો ઘણે વર્ષે ઉપયોગ કર્યો. મારા ગુજરાતીના સર આવા બધા નિબંધો ખૂબ લખાવતા હકે.
2: મિસેસ દેસાઈ, તમને સાબ બુક કેબિનમાં બોલાવે છે.
1: માર્યા ઠાર સંગીતા, આજે આપણી વાતો અને ટેલિફોન બોસને કાને પડી ગયા લાગે છે.
0: ના રે ના, કોઈએ ચાડી ખાધી હોય તો ખબર પડે ને, બાકી આવડી મોટી કંપનીમાં તો.
1: લાવ લાવ, તે ટાઈપ કરે છે, એ કાગળ પણ અંદર લેતી જાઉં.
3: સર,
1: આપે મને બોલાવી?
4: જુઓ ને મિસિસ દેસાઈ, અમેરિકાથી આપણા એક ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરિક. એમને થોડી એન્ટિક ચીજ વસ્તુઓની ખરીદી કરવી છે. એમને શોપિંગ પર લઈ જશો તમે?
1: ચોક્કસ, જરૂર સર.
4: થેન્ક્સ થેન્ક્સ. તો પછી એક કામ કરો, તરત નીકળી જાઓ. હા, અને આપણી કાર પણ સાથે લઈ જજો. અને એમને આજની રાતની ફ્લાઇટમાં જવાનું છે ને, એટલે ડ્રાઈવરને કહેજો કે મિસ્ટર રોડરિકને એરપોર્ટ સુધી મૂકી આવે.
1: ઓકે સર. અને સર, આ કાગળો મિસ્ટર રોડરિક્સને આપવાના છે ને, સહી કરી આપો ને, એટલે લઈને જ જાઓ.
4: અચ્છા અચ્છા, લાવો. એઝ પર ધ ડિસ્કશન વી હેડ ઓર્ડર નંબર 543 અને બર્થડે. હા, શું છે મિસિસ દેસાઈ, આમાં બર્થડે બર્થડે કેમ ટાઈપ કર્યું છે? વોટ નોનસેન્સ. આ કાગળો મિસ્ટર રોડરિકને સબમિટ કરવાના છે. જલ્દી મિસ સંગીતાને અંદર મોકલો.
1: ઓ માય ગોડ સર, સોરી સોરી સર, એના વતી હું માફી માંગુ છું. વાત જાણે એમ છે ને.
4: વોટ નોનસેન્સ, આટલા અગત્યના કાગળોમાં પણ આવી ભૂલ?
1: પ્લીઝ સર, હું પોતે જ ટાઈપ કરીને કાગળ લઈ આવું છું.
4: ઓલ રાઈટ ઓલ રાઈટ, વાહ, 15 મિનિટમાં જલ્દી પાછા આવો, નહીં તો તમારે જવાનું મોડું થશે.
1: ઓકે સર.
0: શું હતું સુશી, તને કેમ બોલાવી?
1: અરે કપાળ તારું, મિસ્ટર રોડરિક્સને આપવાના કાગળોમાં તે બધે બર્થડે ચિત્રી માર્યું છે.
0: હાય રામ,
1: તું ગમે એટલા રામને યાદ કર, પણ તને બચાવી છે મેં, સમજી? એક તો પ્રોબેશન પર છે, આવતા મહિને કન્ફર્મ થવાની છે, અને આવી ભૂલ.
0: તારા બર્થડે આજે એવો તો ચક્રાવો લીધો છે ને કે કોકડું બસ ગુચવાયા જ કરે છે.
1: તારા બંને કાગળો મારે ટાઈપ કરી સરને આપવાના છે, અને એમની સહી લઈને પછી મિસ્ટર રોડરિક્સને પહોંચાડવાના છે, અને એ બુડ્ઢાને શોપિંગ પર પણ લઈ જવાનો છે, ને છેલ્લે એરપોર્ટ પર પણ પહોંચાડવાનો છે.
0: એ સુશી, પ્લીઝ તારી સાથે મારું પણ શોપિંગનું ગોઠવી દે ને, એટલે હું આ સાંજની બોરિંગ મિટિંગમાંથી છૂટું. એમાં જો મિસ્ટર રોડરિક્સને હૈયે રામ વસે ને, આપણને કોઈ ફર્સ્ટ ક્લાસ હોટલમાં ડિનર આપી દે ને, તો બસ બેડો પાર. આમે ફાઇવ સ્ટાર હોટલ કદી જોઈ નથી, તે જોવાઈ જાય અને પછી ઘરે જઈને રાંધવાની કંઈ કડાકૂટમાંથી જ બચી જવાય.
1: એટલે હું તો અમિતને રાતે 10 વાગે જ મળું એમ જ ને?
0: અરે ભાઈ, તારું નસીબ તને યારી ન આપે એમાં તું મારું શું કામ બગાડે છે?
1: ચાલ ચાલ, હવે વાઘની બોર્ડમાં એટલે કે સરની કેબિનમાં જાઉં, કાગળો તો તૈયાર થઈ ગયા છે.
0: ઓકે, ગુડ લક.
5: તારી નોકરી બચાવી એના થેન્ક્સ માનવા પડશે પાર્ટી આપીને, સમજી કે?
0: ઓકે બાબા, તું જા ત્યાં અને હું જરા મેકઅપ કરીને તૈયાર થઈ જાઉં.
5: એ ક્યાં ખ્યાલ હે સંગીતા, તું કુંવારી છે અને રોડરિક્સ બુડ્ઢો પણ એકલો છે, ને માલદાર, હા, પછી રોજ 5-સ્ટાર હોટેલ ને દુનિયાભરમાં ઉડવાનું, અને આમે બુડ્ઢાને ભારતની એન્ટિક ચીજો પસંદ છે.
0: હવે ભાગ, નહીં તો આ શાઈનો ખડીયો તને માથે મારીશ.
1: ધીઝ આર ધ લેટર્સ ફોર મિસ્ટર રોડરિક્સ સર.
4: લાવો. એઝ પર ધ ઓર્ડર. ફાઇન ફાઇન
1: સર, મેં મિસ્ટર અગ્રવાલને કહી દીધું છે કે મિસ્ટર રોડરિક્સને સંદેશો આપી દે કે હું 10 મિનિટમાં જ એમની હોટલ પર પહોંચું છું.
4: વેરી ગુડ વેરી ગુડ. લ્યો આ કાગળો.
1: અને સર, હું સંગીતાને સાથે લઈ જાઉં?
4: કેમ
1: કેમ? નહીં નહીં નહીં, વાત જાણે એમ છે ને કે શોપિંગમાં અમે બે સાથે હોઈએ તો સારું પડે, અને સંગીતા શોપિંગમાં એક્સપર્ટ છે. હા પણ સર, સંગીતા તો ના જ પાડતી હતી. હા, કે આજે સાંજે સ્ટાફ મીટિંગ છે તો હું નહીં આવું. આ તો તમે જરા સત્તાથી કોણ હે તો માની જાય કદાચ.
4: ના પાડે છે મિસ સંગીત.
1: હા,
4: અરે ભાઈ પ્રોબેશન પર છે, હજી એને ઓફિસનું કામ કરવાની ના પાડે છે. એમને કહો કે એને તમારી સાથે શોપિંગ પર આવવાનું જ છે.
1: યસ સર.
0: શું થયું સુશી, સરે મને રજા આપી તારી સાથે આવવાની?
1: અરે એ શું, એનો

0: બાપ પણ આપે, માત્ર રજા નહીં, ઓર્ડર કર્યો સંગીતાએ શોપિંગ પર જવાનું છે.
1: હાશ, આ મીટિંગમાંથી તો છૂટી. ચાલ હવે તું જરા તૈયાર થઈ જા જલ્દી.
0: અગ્રવાલ, અમિતનો ફોન આવે ને તો એને. અચ્છા કઈ નઈ, ઠીક છે, કઈ કહેતા નહીં. હા પ્લીઝ.
2: ભલે બાબા ભલે, તમને સ્ત્રીઓને સમજવી જ મુશ્કેલ, અને એમાંય પણ પત્ની નામના પ્રાણીને તો નહીં જ.
3: મિસ્ટર અગ્રવાલ જી, સુશી કેમ દેખાતી નથી ટેબલ પર?
2: અરે ભગવાન, આ તમારા બંને જણની સંતા કુકડીથી તો અમે થાકી ગયા ભાઈ.
3: પણ છે શું એ, ક્યાં ગઈ છે?
2: વાત જાણે એમ છે કે આઈ ડોન્ટ નો, મને કાંઈ ખબર નથી, મને કાંઈ ખબર નથી.
3: પણ એની તબિયત તો સારી છે ને? હા, અને એ છે ક્યાં?
2: અરે ફોરેનથી અમારા ક્લાયન્ટ આવ્યા છે, મિસ્ટર રોડરી. એમને એન્ટિક વસ્તુઓનો શોખ છે, એટલે સરે સુશીબેનને અને સંગીતાને બંનેને એક કામે મોકલ્યા છે. મિસ્ટર રોડરિકને શોપિંગ કરાવી, થોડું ફેરવી અને એરપોર્ટ ઉપર મૂકી એને ઘરે પાછા આવશે.
3: અરે રામ રામ,
2: તમે આવ્યા એના 10 મિનિટ પહેલા જ બંને ગયા.
3: અચ્છા,
2: પણ તમે અત્યારે અહીં ક્યાંથી?
3: મારે ઓફિસના કામે બેંકમાં જવાનું હતું, એ બાને ઓફિસમાંથી નીકળીને ટેક્સી કરીને અહીંયા આવ્યો, ત્યાં સુશી ગયા. એવી ચટપટી થાય છે કે ને, કામ શું હશે? મિસ્ટર અગ્રવાલ, અહીંયા ઓફિસમાં કઈ તકલીફ છે કે કઈ, કોઈની સાથે કઈ ઝઘડો કે એવું કઈ?
2: ના ના, એવું કઈ નથી મિસ્ટર અમિત. નોકરી અને તબિયત બંને સારા છે.
3: અચ્છા,
2: ઉલટાનું આ વખતે તો સુશીબેનને પ્રમોશનમાં એના સારા ચાન્સીસ છે.
3: તો પછી સુશી આટલું મને મળવા કેમ ઉતાવળી થતી હતી કઈ?
2: નહીં નહીં, એ તો તમે એને જ પૂછજો ને ભાઈ.
3: મને નથી લાગતું કે આજની તારીખમાં હું અને સુશી ભેગા થઈએ. બાય અગ્રવાલ.
4: બાય.
3: રાતના 11:30 થઈ ગયા, હજી આવી નહીં. પેલા ગધેડા રોડરિકને આજે જ જવાનું થયું અને સુશીને એરપોર્ટ જવું પડ્યું. છે, એમ થાય છે કે આ શહેરમાંથી ભાગીને ક્યાંક નાના ગામડામાં જ રહેવા જતા રહીએ. આ દોડાદોડી, આ ટેન્શન, એકબીજાની દૂરી તો સેવી ના પડે. હાશ, આખરે આવી ખરી.
1: ઓ અમિત, આજે સવારથી તને શોધી શોધીને હું થાકી ગઈ.
3: અરે પણ મેં તને ફોન કર્યો હતો.
1: અરે તું પણ લંચ ટાઈમ માં ક્યાં ઉપડી ગયો હતો? હું ઓફિસે આવી હતી ને.
3: હું પણ ઓફિસે આવેલો.
1: અરે પણ આજે રોડરિક સાથે જવાનું
3: છે. જન્મમાં જન્મમાં જાય રોડરિક, મારો ભૂખથી જીવ જાય છે ને. અરે પણ ફોન શું કામ કરેલો?
1: તું બડબડ કરે જાય છે ને, શું આ કરે છે?
3: પણ સુશીયા, ભૂખથી મારો જીવ જાય છે ને, ખાવાનું આપતી નથી ને, મારું માથું ખાય છે. તું બહાર વગાડી દીધા.
1: ચૂપ ચૂપ ચૂપ. હેપી બર્થડે ડાર્લિંગ.
3: ઓ માય ગોડ, એટલે એટલે તે આખો દિવસ મને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરેલો. હા ગોડ, આઈ એમ રીયલી સોરી.
1: આજો તારા માટે આ શોર્ટ પીસ અને આ ફર્સ્ટ ક્લાસ કેક અને સરસ પરફ્યુમ ની બોટલ અને નેકટાઈ.
3: માય ગોડ, શું વાત, શું છે? સુશી આ કઈ બેંક લૂંટીને આવી છે કે શું?
1: અરે આ તો બધી મિસ્ટર રોડરિક્સે તને પ્રેઝન્ટ મોકલાવી છે.
3: અચ્છા,
1: અને તારી પત્ની તરફથી આ એક બોલ પેન, રૂપિયા રોકડા 15.
3: સુશી સુશી, સાચું કહું? ચાલ ક્યાંક શહેર છોડીને ચાલી જઈએ.
1: પછી આ દોડાદોડ, રહસ્ય અને રોમાંચક જીવન ક્યાં, એની જ તો લિજ્જત છે. અચ્છા, મારી પ્રેઝન્ટ ગમે?
3: અરે તારી આ બોલપેન, આ તો દુનિયાની સૌથી કિંમતી બોલપેન છે. થેન્ક યુ ડાર્લિંગ.
1: વેલકમ.

0: મિત્રો, આ હતું નાટક વાત જાણે એમ છે. આશા રાખીએ કે આ નાટક આપને ગમ્યું હશે. અને આ સાથે જ સ્ટુડિયોની ઘડિયાળ હવે બતાવી રહી છે સમય આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને. કાર્યક્રમ માટેના આપના અભિપ્રાય અમને ચોક્કસથી મોકલજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઇમેલ પણ કરી શકો છો. ઇમેલ આઈડી છે abadsahyar@gmail.com.
1: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.

શ્રોતા મિત્રો, હંસા દવેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. સમય થવા આવ્યો છે બપોરના 1:20. થોડી જ વારમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર વકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. સમાચાર વિગતવાર. સર્વોચ્ચ અદાલતે આજે દેશભરની તમામ વડી અદાલતને અનામત રાખેલ ચુકાદો 3 મહિનાની અંદર જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે ચુકાદા આપવામાં વિલંબ થવાથી અરજદારોને નોંધપાત્ર નુકસાન થઈ શકે છે. વ્યક્તિગત સ્વતંત્રતાના મામલામાં ઝડપી નિર્ણય લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જયમાલ્યા બાગચીની બનેલી બેન્ચે કહ્યું કે જામીન અરજીઓ પરના આદેશો તે જ દિવસે જાહેર કરવા જોઈએ અને જો અનામત રાખવામાં આવે તો તે બીજા દિવસે જાહેર કરવા જોઈએ અને અપલોડ કરવા જોઈએ. અનેક નિર્દેશો જારી કરતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે જામીન અથવા સજા સ્થગિત કરવાનો આદેશ જાહેર થયા બાદ જેલ અધિકારીઓને તાત્કાલિક જાણ કરવી જોઈએ અને કેદીઓને તે જ દિવસે અથવા બીજા દિવસે મુક્ત કરવા જોઈએ. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક પસાર થઈ ગયું છે. કેટલીક દરિયાઈ ટ્રાફિક મોનિટરિંગ વેબસાઇટ્સ અનુસાર નિસોસ કેરોસ નામનું ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈને વિશાખાપટ્ટનમ જઈ રહ્યું છે, જે 3 જૂને પહોંચવાની ધારણા છે. ઈરાનની રાજ્ય સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો કે ઈરાનના પ્રસ્તાવિત ટ્રાન્ઝિટ ફી અંગે ચાલી રહેલા તણાવ વચ્ચે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે 24 કલાકમાં 23 વાણિજ્યિક જહાજોને સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી છે. દરમિયાન યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટની આસપાસ તણાવના કારણે હાલમાં આશરે 2000 જહાજો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લાઓમાં ગઈકાલે વાવાઝોડાથી ભારે નુકસાન થયું. ઉત્તરપ્રદેશના હમીરપુરમાં ગત મોડી રાત્રે વાવાઝોડાના કારણે નિર્માણાધીન પુલ તૂટી પડતા કાટમાળ નીચે દબાઈ જવાથી 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ફસાયા હોવાની શક્યતા છે. પોલીસ, વહીવટીતંત્ર અને સ્થાનિક રહેવાસીઓ ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે વરિષ્ઠ અધિકારીઓને બચાવ કામગીરી ઝડપી બનાવવા તથા મૃતકોના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવાના પણ નિર્દેશ આપ્યા છે. દરમિયાન નોઈડામાં દિવાલ તૂટી પડતા 15 વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો છે. રાયબરેલીમાં 1 મહિલા પર ઝાડ પડવાથી તેનું મોત થયું હોવાના અહેવાલ છે, જ્યારે કૌશામ્બીમાં 3 લોકોના મોત થયાના અહેવાલ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને ભારે વરસાદ, વીજળી પડવા અને વાવાઝોડાથી થયેલા જાનમાલ, પશુધન અને આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા અને 24 કલાકની અંદર અસરગ્રસ્ત લોકોને વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. હવામાન વિભાગે 31 મે સુધી રાજ્યના ઘણા ભાગોમાં વાવાઝોડા, વરસાદ અને ભારે પવનની ચેતવણી આપી છે. ભારત અને કેનેડાએ આ વર્ષના અંત સુધીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર વાટાઘાટો પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. વેપાર અને રોકાણ મંચ ખાતે ભારત કેનેડા સંયુક્ત નિવેદનમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને કેનેડાના આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી મનિંદર સિંધુએ મહત્વાકાંક્ષી સીઈપીએ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બંને મંત્રીઓએ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોની આર્થિક વૃદ્ધિને વેગ આપવા અને વ્યવસાયિક તકો વધારવાની સંભાવનાને પુનરોચ્ચિત કરી હતી. શ્રી સિદ્ધુએ સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનીજો, કૃષિ ખાદ્ય, અદ્યતન ઉત્પાદન, ડિજિટલ તકનીકો અને કૌશલ્ય વિકાસ જેવા પૂરક ક્ષેત્રોમાં સહયોગ વધારવા

0: ની તકો પર ભાર મૂક્યો હતો. કર્ણાટકના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધારામૈયાએ આજે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી. આ પહેલા તેમણે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી હતી. બુધવારે સિદ્ધારામૈયાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે તેમનું રાજીનામું સ્વીકાર્યું છે અને તેમને નવી સરકાર બને ત્યાં સુધી પદ પર રહેવા જણાવ્યું છે. કોંગ્રેસ વિધાનસભા પક્ષની આજે બેંગલુરૂમાં બેઠક થશે, જ્યાં ડી કે શિવકુમારને નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે ન્યૂયોર્કમાં એક ગોળમેજી ચર્ચામાં ભાગ લીધો અને 50થી વધુ વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરી હતી. આ બેઠકનું આયોજન ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ભારત યુએસ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમના સહયોગથી કરવામાં આવ્યું હતું. શ્રી ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમણે ભારતના મજબૂત આર્થિક વિકાસ, સુધારા આધારિત વ્યવસાયિક વાતાવરણ અને વૈશ્વિક રોકાણકારો માટે વધતી જતી તકો પર પ્રકાશ પાડ્યો હતો. બેઠકમાં ભારત યુએસ વેપાર, રોકાણ, નવીનતા અને સપ્લાય ચેઇન ભાગીદારીને મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની ઋતુ દરમિયાન જૂન અને સપ્ટેમ્બર મહિના વચ્ચે દેશમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આજે નવી દિલ્હીમાં ચોમાસાની ઋતુ માટે બીજા તબક્કાના લાંબા ગાળાના અનુમાન અંગે મીડિયાને માહિતી આપતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ ડોક્ટર એમ રવિચંદ્રને જણાવ્યું કે દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો મોસમી વરસાદ સરેરાશ લાંબા ગાળાના 90% જેટલો રહેવાની સંભાવના છે.
2: 2026 के मानसून ऋतु जून से सितंबर के दौरान पूरे देश में सामान्य से कम बारिश होने का सबसे ज्यादा संभावना है. दक्षिण पश्चिम मानसून ऋतु जून से सितंबर 2026 में उत्तर पूर्व भारत में सामान्य वर्षा होने का संभावना है. ये सामान्य का अर्थ है कि लॉन्ग पीरियड एवरेज का 94-106%. इसके साथ साथ मध्य भारत और दक्षिण प्रायद्वीपीय भारत में लॉन्ग पीरियड एवरेज की 94% से लेस यानी सामान्य से कम वर्षा होने की संभावना है और उत्तर पश्चिम भारत में 92% से कम यानी वहां भी सामान्य से कम बारिश होने का ज्यादा संभावना है.
0: પત્રકારો સાથે વાત કરતા હવામાન વિભાગના વડા ડોક્ટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું કે જૂન મહિનામાં દેશમાં સરેરાશ વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના છે. દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ તાપમાન રહેવાની પણ સંભાવના છે. તેમણે જૂન મહિના દરમિયાન ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ અને ગુજરાતના ઘણા ભાગોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા દર્શાવી હતી. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ નિમિત્તે મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીએ કૃષિ સમુદાયના કલ્યાણ અને ગ્રામીણ ભારતના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. લોકસભા અધ્યક્ષે જણાવ્યું કે રાષ્ટ્ર ખેડૂતોના હિતોનું રક્ષણ, સામાજિક ન્યાય અને ગ્રામીણ વિકાસમાં તેમના યોગદાનને હંમેશા કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ભારત રત્ન ચૌધરી ચરણસિંહે સ્વતંત્રતા સંગ્રામથી લઈને કટોકટીના સમયગાળા સુધી લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ અને શિવરાજસિંહ ચૌહાણે પણ ચૌધરી ચરણસિંહને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. વિશ્વ આરોગ્ય સંગઠનના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસે જણાવ્યું કે કોંગોમાં ઇબોલાનો ફેલાવો ખૂબ જ જટિલ તબક્કામાં પહોંચી ગયો છે. તેમણે જણાવ્યું કે સંઘર્ષ, અસુરક્ષા, લોકોનું સ્થળાંતર, ખોરાકની અછત અને સામુદાયિક અવિશ્વાસ જેવી સમસ્યાઓના કારણે ચેપ નિયંત્રણ પ્રયાસોમાં અવરોધો ઊભા થઈ રહ્યા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સર્વોચ્ચ અદાલતે તમામ વડી અદાલતોને અનામત ચુકાદા 3 મહિનામાં જાહેર કરવાનો આદેશ આપ્યો. હોર્મુઝ ખાડીમાંથી પેટ્રોલિયમ લાવતું ભારતીય જહાજ સફળતાપૂર્વક

પસાર. ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં વાવાઝોડાથી ભારે નુકસાન. હમીરપુરમાં નિર્માણાધીન પુલ તૂટી પડતા 6ના મોત. દેશમાં આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. બેબીસિયા બીમારીના પગલે થયેલા સિંહોના મોત બાદ ગીર જંગલના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોનું રસીકરણ શરૂ કરાયું છે. ધારી વિસ્તારમાં 5 સિંહોના મોત થયાના સમાચાર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરના સિંહોના રક્ષણ માટે સમીક્ષા બેઠક યોજી હતી. રાજ્ય વનમંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ ગીરમાં 20 સિંહના લોહીના નમૂના લઈને ચકાસણી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં અબોલ વન્યજીવોને હીટ સ્ટ્રોક એટલે કે લૂથી બચાવવા વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી. ઉદ્યાનમાં પ્રાણીઓ માટે 15 મોટા કુલર, 20 અત્યાધુનિક પાણીના છંટકાવ કરતા યંત્ર અને વિટામિનયુક્ત આહારની સુવિધા કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે પશુ પક્ષીઓના આવાસમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડાયું છે. ગુજરાત પરિસ્થિતિ વિષયક અભ્યાસ અને સંશોધન સંસ્થા ગીર ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ પ્રાણી સંગ્રહાલયમાં એપ્રિલ મહિનાથી કરાયેલી આ વ્યવસ્થા ચોમાસાની શરૂઆત સુધી કાર્યરત રહેશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સુરત જિલ્લાના કામરેજ ખાતે રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ નાગરિકોને પર્યાવરણ બચાવવા અપીલ કરી હતી.
1: આજે પૂરા ભારતની અંદર કાર્યકર્તાઓ પર્યાવરણથી લઈને અને વિવિધ કાર્યક્રમો કરીને 12 વર્ષ એમના સેવા યજ્ઞના ધામધૂમથી અમે ઉજવી રહ્યા. અમારા જેવા લાખો કાર્યકર્તાઓ પૂરા ભારતની અંદર જ્યારે આવી સામાજિક પોતાની જિમ્મેદારી સમજીને જ્યારે આવો સુંદર કાર્યક્રમ કરી રહ્યા હોય ત્યારે હું પણ એમને નતમસ્તકે વંદન કરું છું.
0: વાવ થરાદના કરણપુરા ગામમાં ખેત તલાવડીમાં ડૂબી જવાથી 2 શ્રમિકના મોત થયા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ખેતકામ કરતા શ્રમિકો સાંજના સમયે ખેત તલાવડીની પાળ પર બેઠા હતા તે દરમિયાન અચાનક એક યુવાનનો પગ લપસી જતા તે પાણીમાં ગરકાવ થયો હતો. મિત્રને બચાવવા માટે બીજો યુવાન પણ પાણીમાં ઉતર્યો હતો પરંતુ તે પણ પાણીમાં ડૂબી જતા બંને યુવકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને યુવાનોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લીમાં ભારતીય સંચાર નિગમ લિમિટેડ BSNLના 18 ટાવરને મંજૂરી અપાઈ છે. ગ્રામ્ય, પહાડી અને અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલતી મોબાઇલ નેટવર્કની સમસ્યાના નિરાકરણ માટે આ જાહેરાત કરવામાં આવી છે. સાંસદ શોભના બારૈયાએ આ નિર્ણય બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
2: સમગ્ર ગુજરાતમાં રાજ્ય માટે મંજૂર કરાયેલા 94 જેટલા નવા BSNLના ટાવરમાંથી 32 ટાવર અરવલ્લી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. સાંસદ શોભનાબેન બારૈયાએ આ બાબતે કેન્દ્રીય સંચાર મંત્રીને રજૂઆત કરી હતી. મંજૂરી બદલ કેન્દ્રીય સંચાર મંત્રીનો આભાર વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કના અભાવે લોકોને ડિજિટલ શિક્ષણ, આરોગ્ય સેવાઓ, બેન્કિંગ અને ઈ ગવર્નન્સ જેવી મૂળભૂત સેવાઓ મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. હવે BSNLના ટાવર લાગવાથી લોકોને તેનો સીધો ફાયદો થશે. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: મહેસાણામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કુલ 33 તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવશે. અમારા પ્રતિનિધિના જણાવ્યા અનુસાર સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતના પગલે 10 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે સિંચાઈ અને પીવાના પાણી માટે ઊંઝાના બ્રાહ્મણવાડાથી માતપુરા વચ્ચે પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે. તેવી જ રીતે 5.25 કરોડ રૂપિયાના ખર્ચે સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ કેનાલ ખેરવા પાઇપલાઇન યોજનાને મંજૂરી મળી છે, જેમાં 3 તાલુકાના 9 ગામોના 10 તળાવોને નર્મદાના પાણીથી જોડાશે. આ પગલાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે અને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે. રાજ્યમાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી કેટલાક જિલ્લામાં માવઠાની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ આવતીકાલે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બીજી ક્વોલિફાયર મેચ રમાશે. આ મેચ ચંદીગઢના મહારાજા યાદવિન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદમાં યોજાનારી ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ

0: irnews_abad ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: નમસ્કાર, હવે આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે કૌશિક જોશી. મહીસાગર જિલ્લા પંચાયત અને તમામ તાલુકા પંચાયત પર ભાજપ શાસનમાં આવતા જ ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી. જિલ્લાની 8 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપ દ્વારા સત્તાવાર રીતે જિલ્લા પંચાયત પ્રમુખ માટે કલ્પના બાપુવાર અને ઉપપ્રમુખ માટે હંસરાજ વસાવાનું નામાંકન કરાયું હતું. અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાતા જિલ્લા પંચાયત ખાતે ઢોલ નગારા અને ફટાકડા તેમજ મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણ બચાવવા અંગે કરાયેલી અપીલને દેશભરમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે, ત્યારે મહીસાગરમાં સંતરામપુરના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે સામાન્ય નાગરિકની જેમ બસમાં મુસાફરી કરી લોકોને ઇંધણ બચાવવાનો સંદેશ આપ્યો. તેમણે વર્તમાન સ્થિતિ વચ્ચે પેટ્રોલનો ઓછો ઉપયોગ કરવા અને વિદેશ પ્રવાસ ટાળવા પણ લોકોને અપીલ કરી. રાજ્ય સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાસાયણિક ખાતરોના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે રાજ્યવ્યાપી 1 મહિનાના વિશેષ જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. તેના ભાગરૂપે જિલ્લાના 703 ગામમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂત શિબિરનું સઘન આયોજન હાથ ધરાયું. તે અંતર્ગત લુણાવાડાના કાકાના ચમારિયા ગામે જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ ખેડૂત તાલીમ શિબિર યોજાઈ ગઈ. તેમાં ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે અધિકારીઓ અને ગ્રામજનો દ્વારા ગામના પ્રગતિશીલ ખેડૂત રમણભાઈના આંબાવાડિયાની રૂબરૂ મુલાકાત લઈને તેમની ખેત પદ્ધતિનું પ્રત્યક્ષ અવલોકન પણ કરાયું. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતા હેઠળ દેખરેખ સમિતિ દ્વારા તૈયાર કરાયેલા સૂક્ષ્મ આયોજન મુજબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ, ગ્રામસેવકો, તલાટીઓ અને સહકાર તેમજ પંચાયત વિભાગની સંયુક્ત ટુકડી દ્વારા જિલ્લામાં ગામવાર તાલીમ શિબિરનું સઘન સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ શિબિર દરમિયાન ખેડૂતોને ખાસ કરીને કઠોળ અને તેલીબિયાના પાકોમાં વૈકલ્પિક ખાતરોની અસરો વૈજ્ઞાનિક ઢબે સમજાવવામાં આવી રહી છે, તેમજ ખાતરોની કિંમત અને તેમાં રહેલા પોષક તત્વોની સરખામણી કરતા રસપ્રદ પોસ્ટરનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા સોઇલ હેલ્થ કાર્ડના અહેવાલ મુજબ જ ખાતરો નાખવા અને સંકલિત પોષણ વ્યવસ્થા IMM માર્ગદર્શિકા અનુસરવા ખેડૂતોને ખાસ માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ ઉપરાંત ભવિષ્યમાં ખાતર વિતરણ વ્યવસ્થા માટે અનિવાર્ય અને મહત્વના એગ્રીસ્ટેક ફાર્મર ID બનાવવાની કામગીરી કરાશે. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે નિવાસી અધિક કલેક્ટર CV લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતીની બેઠક યોજાઈ ગઈ. તેમજ જિલ્લામાં માર્ગ અકસ્માત નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂર નિર્દેશ અપાયા હતા. બેઠકની શરૂઆતમાં ગત 16 એપ્રિલ 2026 રોજ યોજાયેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠકની કાર્યવાહીને બહાલી અપાઈ અને અગાઉ લેવાયેલા નિર્ણયો અંગે અત્યાર સુધી થયેલી કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગોધરા મોડાસા રાજમાર્ગ પર મુકાયેલા સ્પીડ બ્રેકરને IRC નોર્મ્સ એટલે કે નિયમ મુજબ સુધારવા અંગે પણ અગત્યની ચર્ચા કરવામાં આવી. જિલ્લાની વડાગામ 108 ઇમરજન્સી સર્વિસની ટીમે સફળ પ્રસૂતિ કરાવી માતા અને બાળકનું જીવન બચાવ્યું હતું. 6 મે બપોરે અંદાજે 4:30 વાગે ખાનપુર તાલુકાની નેસડા વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેમના પરિવારજનોએ 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો. 108 ઇમરજન્સી સેવા વડાગામની ટીમે ગણતરીની મિનિટોમાં પહોંચીને સગર્ભાની તપાસ કરી અને પરિસ્થિતિને પારખીને ઘટનાસ્થળ પર જ મહિલાની પ્રસૂતિ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આખરે ટીમે યોગ્ય ઉપયોગ કરીને સગર્ભાની સુરક્ષિત અને સફળ પ્રસૂતિ કરાવીને માતાએ સ્વસ્થ નવજાત પુત્રનો જન્મ આપ્યો હતો. નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હમણાં જ આપ મહીસાગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા કૌશિક જોશી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. શરૂઆત કરીએ મન્નાડેના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. કાર્યક્રમની અંતિમ પ્રસ્તુતિમાં સાંભળીએ આશિત દેસાઈના સ્વરમાં આ ગીત.

છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. અત્યારે સમય થયો છે બપોરના 3 વાગ્યાનો. અમારી આજની બપોરની પ્રસારણ સભા અહીં સમાપ્ત થાય છે, પરંતુ આપ ડીટીએચના માધ્યમથી ગુજરાતી ગીતો માણી શકશો. અમારી સાંજની અને આજની બીજી પ્રસારણ સભાનો આરંભ થશે સાંજે 5 વાગે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 5 વાગે હિન્દી ભાષામાં અને 5:05 મિનિટે અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: વિભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં

0: नंबर 0792324509। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792324508।
1: શું તમે તૈયાર કરો છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત।
2: પ્રસ્તુત છે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત।

0: विविध भारती से इस वक्त आप सुन रहे हैं छाया गीत। छाया गीत कार्यक्रम के कुछ और नगमे आपको सुनवाएंगे बस एक छोटे से अंतराल के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
1: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ વિવિધ ભારતી કાર્યક્રમ તરાને નયે પુરાને।
2: કહી દૂર જબ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું

0: સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટવેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે રજૂ કરીએ લોકસંગીતનો કાર્યક્રમ. પ્રથમ લોકગીત સાંભળીએ તે પહેલા કેટલાક સંદેશાઓ.
1: શું તમે તૈયારી કરી છે હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું.

0: પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: લોકસંગીતના કાર્યક્રમમાં આજે સાંભળીએ કલાકાર રવિરાજસિંહ સોઢાના સ્વરમાં કેટલાક લોકગીતો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.

ફરિયાદ નિવારણ અધિકારી શ્રી ને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07922 3858490.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકસંગીતના કાર્યક્રમમાં કલાકાર રવિરાજસિંહ સોઢાના સ્વરમાં કેટલાક લોકગીતો. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: આકાશવાણી રાજકોટ, આવું જણાવી દઈએ આજે હવે પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. સાંજે 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, જેમાં યુથ આઇકોન અંતર્ગત સંઘર્ષોનો સામનો એ વિષય પર ડોક્ટર ધીમંત ત્રિવેદીની મુલાકાત સાંભળશો. કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા, નિર્માણ સહાય પાર્થ જાની. ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં વિવિધલક્ષી સહકારી મંડળીની વિશેષતાઓ એ વિશે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાથેની પ્રશ્નોત્તરી. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય કાનન છાયા વિરલ રાવલ. આ બંને કાર્યક્રમોમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું યોગદાન રહેશે. 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારે ગામા, જેમાં પાર્શ્વગાયક મુકેશના કંઠે ગવાયેલા કેટલાક ગીતો સાંભળશો. વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રિના 9:30 વાગે, જે કેન્દ્રિત રહેશે અભિનેતા પંકજ કપૂર ઉપર. ત્યારબાદ 10 વાગે છાયા ગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. તો આ હતા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો.

0: હવે જણાવી દઈએ, આવતીકાલે એટલે કે તારીખ 30 મે 2024 રોજ પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન સવારે 6:35, 6:45 કૃષિ માહિતી જેમાં વિષય વનસ્પતિ દ્વારા ફૂગનાશક, રજૂઆત ખીમજીભાઈ ચંદ્રવાળિયા, ફિલ્મી ભક્તિ સંગીત 7:20, 7:30 આ માસનું ગીત, કવિ ડૉક્ટર અનિલ વાળાની રચના સાંભળશો, ગાયક નિધિ ધોળકિયા, આસ્વાદ દીપક ત્રિવેદી, સ્વર નિયોજન અને સંગીત ડૉક્ટર ભરત પટેલ. સવારે 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય જળ સંરક્ષણ, પ્રસ્તુતિ દર્શના સોનૈયા. કાર્યક્રમ નિરખને ગગનમાં કલાકાર દાણીધારિયા વિપુલના સ્વરે કેટલાક ભજનો 8:30 સાંભળશો. સ્વાસ્થ્ય કાર્યક્રમ નિરામય સાંભળશો 8:50, જેમાં બાળકોમાં જન્મજાત ખોડના કારણો અને ઉપચાર એ વિષય પર ડોક્ટર મેહુલ મિત્રાની મુલાકાત. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન સવારે 9:15, 10:15 ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો. ત્યારબાદ 12:00 થી 3:00 સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 12:00 ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર અમદાવાદ કેન્દ્રનું યોગદાન રહેશે. 1:10 સુગમ સંગીત, ફોજી જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30, 2:40 ગુજરાતી નોન ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 6:00 સાંભળશો શાસ્ત્રીય સંગીત, જેમાં કલાકાર બુદ્ધાદિત્ય મુખર્જીનું સિતારવાદન રાગ બિહાગ. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી સાંજે 6:30, જેમાં knowledge.com. 7:22 ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. 9:15 ગીત ગઝલનો કાર્યક્રમ અને 9:30 રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત યુવા ભારતી. તો આ હતા અમારા હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ, પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. આદૌ મુખ્ય વાર્તાઃ. સર્વોચ્ચ ન્યાયાલયેન સર્વેભ્યઃ ઉચ્ચન્યાયાલયેભ્યઃ ત્રિષુ માસેષુ એવ રક્ષિતાઃ આદેશાઃ ઘોષયિતુમ નિર્દિષ્ટમ્. શિક્ષામંત્રીણા ધર્મેન્દ્ર પ્રધાનેન પરીક્ષાપરાધ વિરુદ્ધં કઠોર કાર્યાચરણાય યોગ્ય છાત્રાણાં રક્ષણાય ચ આશ્વાસિતમ્. પીએમ સૂર્યાઘર યોજનયા પ્રમુખં લક્ષ્યં પ્રાપ્તમ્. અસ્મિન પ્રાયઃ 40 લક્ષાણી ગૃહાણિ રૂફ ટોપ સોલર ઇત્યેતમ્ અંગીકૃતવંતઃ. ભારત ઋતુ વિભાગેન દેશે જૂન માસે સામાન્યાત ન્યૂનમ પ્રાવૃત વૃષ્ટેહ, અનેકેષુ રાજ્યેષુ સામાન્યાત અધિકમ યાવત ઉષ્ણતરંગસ્ય સ્થિતેહ ચ સંભાવના પ્રકટિતા. અપિ ચ આઈપીએલ ક્રિકેટ ક્રીડાયામ અદ્ય સાયંકાલે મહારાજા યાદવિન્દ્રસિંહ અંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્રીડાંગણે ન્યૂ ચંડીગઢ નગરે મહત્વપૂર્ણે ક્વાલિફાયર દ્વિતીય સ્પર્ધાયાં ગુજરાત ટાઇટન્સ દલમ રાજસ્થાન રોયલ્સ દલમ સમ્મુખી કરિષ્યતિ. અથ વાર્તાઃ વિસ્તરેણ. અદ્ય સર્વોચ્ચ ન્યાયાલયેન સંપૂર્ણે દેશે સર્વેષાં ઉચ્ચ ન્યાયાલયાનાં કૃતે નિર્દેશઃ પ્રદત્તઃ યત્ આરક્ષિત નિર્ણયાઃ ત્રિમાસાભ્યંતરે એવ પ્રદાતવ્યમ્. સર્વોચ્ચ ન્યાયાલયેન ઉક્તમ યત્ નિર્ણય ઘોષણાયાં વિલંબઃ વાદિનાં કૃતે અપરિવર્તનીયાં હાનિં જનયિતું શક્નુવંતિ. વ્યક્તિગત સ્વાતંત્ર્ય સંબદ્ધેષુ પ્રકરણેષુ શીઘ્ર નિર્ણયસ્યાવશ્યકતાયાઃ ઉપરી બલં પ્રદત્તમ્. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત તથા ન્યાયાધીશ જોય માલ્યાબાગચી ઇત્યતયોઃ પીઠેન ઉક્તમ યત્ પ્રતિભૂત્યાઃ આવેદન વિષયે નિર્ણયઃ તસ્મિન્નેવ દિને ઘોષણીયઃ. યદિ નિર્ણયમ આરક્ષિતમ ભવતિ તર્હિ તત અગ્રિમદિને એવ પ્રકાશિતમ ભવેત્. સર્વોચ્ચ ન્યાયાલયેન અન્યેપિ અનેકાઃ નિર્દેશાઃ પ્રદત્તાઃ. ન્યાયાલયેન ઉક્તમ યત બંધનમુક્તેહ અથવા દંડસ્થગનસ્યાદેશઃ નિર્ણય ઘોષણાનંતરં ત્વરિતં કારાગૃહ પ્રાધિકારીભ્યઃ પ્રેષણીયઃ.

વ્યક્તિને તમારી સમક્ષ લાવ્યા છીએ કે જે આ વાદ્ય વગાડે છે, અને એ એવા વ્યક્તિ છે કે જે કદાચ તમે ભાગ્ય જેવા વ્યક્તિઓને જોયા હોય કે જેના જીવનમાં છે ને આમ સંઘર્ષોની લાણી હોય, અઢળક સંઘર્ષોથી ભરેલું એનું જીવન છે, પણ તેમ છતાંય હસતા રમતા અને તમામ સંઘર્ષોને પોતે વધાવે છે અને સંઘર્ષોમાંથી સુપેરે પાર પણ પડે છે એવા વ્યક્તિને આજે આપણે મળવાના છીએ. દોસ્તો, આપણા બધાના જીવનમાં જે સંઘર્ષો આવે છે ને દોસ્તો, એ તો એમ કહી શકાય કે તણખલા ભાર છે. એટલા સંઘર્ષો એમના જીવનમાં આવ્યા છે અને આપણે લોકો ક્યાંક ને ક્યાંક નાસીપાસ થઈ જઈએ છીએ આજની યુવા પેઢી, પણ તેઓ નાસીપાસ ન થયા અને સંઘર્ષમાંથી પણ પોતે પોતાના જીવન જીવવાની કેડી છે કંડારી લીધી. તો ચાલો એવા વ્યક્તિને મળીએ કે જેનું નામ છે ડૉક્ટર ધીમંત ત્રિવેદી. સાંભળીએ એનો આ મસ્ત મજાનો ઇન્ટરવ્યૂ અને શીખીએ એમની પાસેથી જીવનના અવનવા પાઠો. આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ.

0: મિત્રો, જીવનમાં યુવા દોસ્તો સાથે ઘણીવાર એવું બનતું હોય છે કે ખૂબ મહેનત કરે, સફળ થવાના ઘણા પ્રયત્નો કરે, પણ કંઈક ને કંઈક એવી અડચણ આવી જાય કે જેના કારણે યુવા મિત્રોને થોડીક તકલીફ પડે અને યુવા મિત્રો નાસીપાસ થઈ જાય. પણ મિત્રો, આપણે ત્યાં જીવનમાં દરેકને ચડતી પડતી તો આવતી જ હોય છે અને એ જીવનનો ક્રમ છે. ક્યારેક સારા દિવસો, ક્યારેક માઠા દિવસો, ક્યારેક આપણે જે ધ્યેય નક્કી કર્યું હોય એ ધ્યેયમાંથી આપણને પાછા પડવાની વાત આવે. પણ તેમ છતાંય હરિવંશરાય બચ્ચનની બે પંક્તિઓને આપણે યાદ કરીએ તો ફરી આપણામાં જોમ આવી જાય કે લહેરો સે ડર કર નૌકા કભી પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. જી હા મિત્રો, જે લોકો સતત પ્રયત્ન કરે છે અને કરતા જાળ કરોડિયોની પંક્તિને યાદ કરે છે એમને જીવનમાં સતત ને સતત આગળ વધતા આપણે જોઈએ છીએ. તો યુવા દોસ્તો, આજે આપણે એક એવા મિત્રને મળવાનું છે કે જેમનો પ્રતિભાનો પમરાટ અનેક મુશ્કેલીઓ છતાં સતત મહેકતો રહ્યો છે અને એમણે જીવનમાં ઘણી ચડતી પડતી જોઈ હોવા છતાં જીવનને એક નવી દિશા આપવાનું એક જોમ એમણે પોતાની અંદરથી જગાવ્યું છે. આ કાર્યમાં એમને એમના માતુશ્રીનો સાથ સહકાર પણ મળ્યો છે. પણ આપણે એમની પાસેથી એમના જીવનની આ સંઘર્ષની વાત જાણીએ. સંઘર્ષોનો સામનો કઈ રીતે કેળવવો, આત્મવિશ્વાસ કઈ રીતે કેળવવો અને કઈ રીતે સંઘર્ષોને આપણે પાર કરવા એ વાતચીત કરવા આજે મારી સાથે ડૉક્ટર ધીમન ત્રિવેદી, કે જેઓ વ્યવસાયે આયુર્વેદિક ડૉક્ટર હતા પણ સમયની કેટલીક મુશ્કેલીના કારણે તેમને આંખની ટબલ થઈ આ વ્યવસાયમાંથી તેમણે પાછી પાની કરવી પડી અને એ સંઘર્ષો એમણે જોયા તેમ છતાં જીવનમાં કઈ રીતે આગળ આવ્યા તેની વિગતો એમની પાસેથી મેળવીએ. નમસ્તે ધીમનભાઈ.
1: નમસ્તે સુધીરભાઈ. નમસ્તે યુવા મિત્રો.
0: ધીમનભાઈ, આપણે તમારી જિંદગીની જે પ્રાથમિક શરૂઆત છે ત્યાંથી થોડીક વાત કરીએ. તમે કઈ રીતે જીવનમાં એક જુસ્સા સાથે, એક યુવાનીના જોમ સાથે તમે શરૂઆત કરી અને પછી આપણે વાત કરશું કે ક્યાં તમારા અડચણો મુશ્કેલીઓ આવી.
1: ફૂલોને અત્તરનું પદ પામવાને, ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કડાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી, થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવું પડે છે. આવી આવી કંઈક પણ મુશ્કેલી જીવનમાં આવે, પરંતુ જો આપણામાં હિંમત હોય, ધીરજ હોય અને સહનશીલતા હોય તો એવું કોઈ અડચણ નથી કે જીવનમાં તમારા પ્રવાહને કોઈ રોકી શકે. હા, તમારે ક્યારેક એ માટે વહેણની દિશા કદાચ બદલવી પડે સમય સંજોગોને આધીન રહીને. પણ આપણામાં જો લડાયક જુસ્સો હોય, કોઈ પણ રીતે આપણામાં અંતરાત્મામાંથી એક કોઈ પ્રેરણા આવતી હોય, કોઈ સંતના આશીર્વાદથી, કોઈ વડીલના માર્ગદર્શનથી, તો એવું કોઈ અડચણ વળેલું કાર્ય નથી કે કોઈ વિકલાંગ ક્યાંય પણ હિંમત ગુમાવી શકે.
0: એટલે વાત આપણે શરૂઆતની કરીએ ધીમનભાઈ, કે તમારી જીવનમાં આજે દ્રષ્ટિકોણ તમારો આવ્યો તો જીવનની પ્રાથમિક વાતો, અભ્યાસ, તમે કઈ રીતે ડોક્ટરેટ કર્યું?
1: હા જી, મેં પ્રાથમિક શિક્ષણ અહીંયા વલ્લભ કન્યા વિદ્યાલય, ત્યારબાદ વિરાણી હાઈસ્કૂલ અને ત્યારબાદ કોટક સાયન્સમાં પણ SYBSE સુધી કર્યું અને ત્યાર પછી સંસ્કૃતની પરીક્ષા આપીને હું આયુર્વેદમાં જોડાયો. જામનગર ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજ છે, જે અમારી યુનિવર્સિટી સંલગ્ન છે, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, ત્યારે એ જમાનામાં એકમાત્ર યુનિવર્સિટી હતી, તો એની સાથે જોડાયેલી ગુલાબકુંવરબા આયુર્વેદ કોલેજમાં અમે એડમિશન લીધું અને ખૂબ ઉત્સાહથી અને ખંતથી બધી પ્રવૃત્તિમાં હું ભાગ લેતો, ક્રિકેટમાં અને ભણવામાં પણ મને સંસ્કૃત ખૂબ જ, કારણ કે અમારા દાદાનો જ

0: આયુર્વેદનો વ્યવસાય છે, એટલે મારા પિતાશ્રી પણ આ આયુર્વેદ કોલેજ ત્યાંથી જ ભણેલા DSF, અને મેં પણ આ પદ જાળવી રાખવા માટે જ આયુર્વેદ માં એડમિશન લીધેલું.
1: બરાબર. એટલે ત્યારે તમારો જે સમય હતો એ કયા વર્ષો, અને એ દરમિયાન તમે જે ત્યાં અચીવમેન્ટ કર્યું, પ્રાપ્તિ કરી ડોક્ટરેટની, એની થોડીક વાત કરીએ કોલેજ કાળની.
0: હા જી, મેં જામનગર આયુર્વેદ કોલેજમાં અમે ભણતો ત્યારે બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિ જેવી કે યુથ ફેસ્ટિવલ હોય કે નિબંધ સ્પર્ધા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય કે પછી કોઈ સંગીત સંધ્યા હોય, નાટક સ્પર્ધા હોય, તો એમાં અમે અમારું કોલેજનું જ આખું એવું સરસ વાતાવરણ હતું, અને સહઅધ્યાયીઓ પણ અમને ખૂબ પ્રોત્સાહન આપતા, તો અમે બધી ત્યાં આ બધી પ્રવૃત્તિઓ ખૂબ ઉત્સાહથી કરતા.
1: તમે જે ડોક્ટરેટની પદવી મેળવી BAMSની, જીવનભાઈ, એ પછી પ્રેક્ટિસ શરૂ કરીને ત્યાર પછી જીવનમાં સંઘર્ષનો સમય કેટલા વર્ષે આવ્યો, એની થોડીક વાત કરીએ.
0: હા જી, મેં પ્રેક્ટિસ શરૂ કરી એટલે હું તો મારા દાદા સાથે, હું બહુ નાનપણથી જ બધો ઘરમાં જ અમારે આયુર્વેદનું બધું હતું, એટલે આયુર્વેદની બધી દવાઓ બનાવવાનું એવી રીતે બાપુજીને ચોપડા વાંચી દેતો હું, કારણ કે એમને છેલ્લી અવસ્થામાં આંખની તકલીફ થઈ ગઈ હતી, એટલે સંસ્કૃતના બધા ગ્રંથોનો રેફરન્સ ને એ બધું વાંચતો, એ સાથે એમના પ્રેક્ટિસના અનુભવો બધા લેતો. ત્યાર પછી રતનપર આયુર્વેદ હોસ્પિટલમાં હું લાભભાઈ દંતવૈદ જોડે જોડાયેલો, અને ત્યાર પછી મેં અહીંયા ગીતા મંદિર ટ્રસ્ટમાં પણ સેવા આપેલી, અને એ સાથે અમારું ઘરનું દવાખાનું હતું તો એ પણ હું ઘરે સંભાળતો. આવું બધું હું આયુર્વેદમાં, મને ખૂબ જ રસ હતો અને મારા મનથી હું ખૂબ જ આયુર્વેદને એટલો ચાહતો, કારણ કે અમારામાં આયુર્વેદમાં કહ્યું છે કે ધર્માર્થ સુખ સાધનમ શરીરમ છે, આપણું જે શરીર છે ધર્મ અર્થ કામ અને મોક્ષનું સાધન રૂપ આયુર્વેદમાં ગણેલું છે, તો એ સ્વસ્થ કઈ રીતે રહે એ આપણે આયુર્વેદથી જાણવાનું છે, તો એ બધા વિચારોથી મારું મન આખું એ તરફ જ હતું, આયુર્વેદ તરફ હતું.
1: બરાબર. ધીમનભાઈ, પછી આ જે સંઘર્ષનો એક સમય આવ્યો ડાયાબિટીક ટ્રબલને કારણે, તમારે આંખમાં ટ્રબલ થઈ, થોડી પગમાં પણ ટ્રબલ થઈ, તો એ મુશ્કેલીઓની થોડીક યુવા દોસ્તને વાત કરીએ, મુશ્કેલીઓની એમને વાત કરશું, અને તો જ એમને ખ્યાલ આવશે કે એ સંઘર્ષોનો સામનો તમે કેવી રીતે કર્યો.
0: હું જ્યારે આયુર્વેદમાં અભ્યાસ કરતો હતો ત્યારે એક ખૂબ જ મને ડાયાબિટીસનો મોટો એવો બધો રોગનો હુમલો, એટલે એને કહીએ ને કે જે ભારે ડાયાબિટીસ, એ ડિટેક્ટ થયેલો.
1: બરાબર.
0: અને ત્યારે એ સાથે જ મારે ઇન્સ્યુલિન ચાલુ કરી દેવા પડેલા, એટલે જુવેનાઇલ કેસ કહેવાય, જે ટાઈપ 1 નો જે 25 વર્ષથી નાના બાળકોને કે અલાકોને થતો હોય એને ટાઈપ 1 ડાયાબિટીસ કહે છે, અને એમાં ઇન્સ્યુલિન જ એક, અત્યારના બધા ડોક્ટરો અને ઇવન અમારા આયુર્વેદના તજજ્ઞો પણ કહે છે કે જ્યારે જુવેનાઇલ કેસ હોય છે ત્યારે એમાં બહુ આયુર્વેદ કામ નથી કરતું, જોકે કસરત છે, અમુક આમળા છે કે એવી બધી વસ્તુઓ કામ કરે છે, તો એ રીતે મેં અમુક વર્ષો તો સારી રીતે બધું મારું મેન્ટેન કરતો રહ્યો, પણ ધીમે ધીમે પછી આંખ ઉપર અસર આવી મારી, અને લગભગ 98 સાલથી મને આ જુવેનાઇલ ડાયાબિટીસને લીધે રેટિનોપેથી નામનો એક વ્યાધિ આવી ગયો, અને એને લીધે થોડું થોડું વિઝન ઓછું થવા લાગ્યું. પછી મેં લેસર ને એ બધું રાજકોટમાં કરાવ્યું, પણ એનો પણ બહુ ખાસ મને રિઝલ્ટ ના મળ્યું, અને ત્યાર પછી ધીમે ધીમે મારું 2000 પછી વિઝન જતું રહેલું.
1: તો આ એક તબક્કો પસાર કરવો ખૂબ અઘરો હોય છે, પણ આપ એ તબક્કાને જોયો, જાણ્યો, જીવનમાં ઘણી બધી હતાશા પણ આવે કે હવે મારું શું થશે, મારું કોણ મને કોઈ રાખશે કે કેમ, કારણ કે સ્વાભાવિક છે, સમાજમાં એવો નિયમ છે કે આપણને કઈ તકલીફ કે ખોટ પડે એટલે સગા વાલાઓ અને મિત્રો ને બધા દૂર થતા જાય, તો એ તબક્કો તમે કેવી રીતે સામનો કર્યો?
0: એ તબક્કામાં તો મેં ઘણા જ, એટલે બધી જાતના અનુભવો મેં જીવનમાં બહુ નાની ઉંમરે બધા લઈ લીધા, અને છતાં અમારા કુટુંબમાંથી મને સારું એવું બધું માર્ગદર્શન ને એમ કહીએ ને કે સધિયારો, અને સૌથી વધારે સધિયારો હજી હું કહું છું કે મારા માતાનો છે, જે અત્યારે મારી સાથે જ હોય છે બધી જગ્યાએ, અને અમારા જેટલા જેટલા ડોક્ટર મિત્રો ને બધા છે એ એમ કહે છે કે તું તારી માને લીધે જ આટલો બધો ટકી શક્યો છે, અને એ બધું વસ્તુ સાચી છે.
1: ધીમંતભાઈ, તમારો આ તબક્કો તમે આવ્યો, એને વિચાર્યો, જઈલો, એનો સામનો કર્યો, પછી જીવનમાં સ્થિર થવાની કંઈક મનમાં આપણને તમન્ના જાગે ને એના કારણે જ તમે ટકી શક્યા છો, તો પછી જીવનને કઈ રીતે, કઈ દિશા તરફ તમે વળ્યું?
0: હા, પહેલેથી મારો છે ને વાંચનનો ને એવો બધો શોખ જ હતો, પણ હવે પ્રોબ્લેમ એ થયો કે 12 ની ઉંમર થતી જતી હતી, વાંચન તો

0: મારાથી હવે તો થઈ એમ જ જતું નહીં, અને એવો કોઈ સંજોગ જ નહોતા કે કોઈ મને વાંચી નહીં પણ મને કોઈ અભ્યાસ કરાવે. છતાં મારા માતુશ્રી મને જેટલું વાંચી દેતા એ બધું હું ભેગું કરતો ને. પછી મને રેડિયાનો બહુ શોખ હતો નાનપણથી, આકાશવાણીમાં પણ હું બાલસભામાં ને એમાં બહુ નાનપણથી આવતો, તો રેડિયામાંથી મને એટલા એટલા સરસ સરસ બધા કાર્યક્રમો સાંભળવા મળે કે મારા શોખની જે કંઈ માહિતીઓ મળતી હોય એની સાથે મને જે નવી નવું ટેકનોલોજીનું બધું જાણવા મળે, મારા વૈદ્યકીય વિશે વ્યવસાયનું કે એલોપેથી ડોક્ટરોનું કે એ બધું ઘણું બધું મને બધું જ સાંભળવા મળતું, અને એ રીતે ટેલિવિઝનના પણ અમુક કાર્યક્રમોમાંથી મને જાણવા મળતું. એને લીધે મારું સામાન્ય જ્ઞાન ખૂબ જ વધતું ગયું. જનરલ નોલેજમાં તો મારો એમ કહો ને કે એક વખત તો એટલો મારામાં આવી ગયેલું કે જ્યારે જ્યારે કોઈ સ્પર્ધકો બેઠા હોય ને એ મૂંઝાતા હોય ને એ જવાબ મારી પાસે મોઢે હોય, એટલે એ એ એના વર્તમાન પત્રોએ પણ ખૂબ જ આની પ્રશંસા કરીને લખેલું કે આ માણસ ભલે પ્રજ્ઞાચક્ષુ છે પણ એની અંતરચક્ષુથી એને આ બધું જ્ઞાન એક્વાયર્ડ કર્યું છે, તો એ એના માટે એક બહુ એક ઉત્તમ આત્મવિશ્વાસનો નમૂનો છે.
1: તમે આ બહુ સરસ વાત કરી અંતરચક્ષુની, કારણ કે બહારના ચક્ષુ તો માણસ દુનિયા જોવે પણ જ્યારે અંતરચક્ષુ ખુલી જાય ત્યારે એ બધું ઘણું બધું જોઈ શકે
0: અને અંદરથી જ આપણને માર્ગદર્શન મળતું હોય છે.
1: હા, કારણ કે આપણે ત્યાં દલપતરામ કવિની પણ પંક્તિઓ છે ધીમંતભાઈ, કે જે અંધ છે અથવા તો બીજા જે વિકલાંગ છે એ જુદા જુદા અંગેથી પાંગડા હોય છે, પણ જે અજ્ઞાની છે એ તો સર્વાંગે પાંગડો હોય છે. એટલે તમે એ જ્ઞાનને પ્રાપ્ત કરીને તમારા બધા જ અંગો, જેને કહેવાય કે ભલે શારીરિક રીતે વિકલાંગ હતા પણ શરીર કરતા મનથી તમે એક સ્વસ્થ બન્યા અને જીવનનો સંઘર્ષ કર્યો. ત્યારબાદ તમારી આયુર્વેદિકની પ્રેક્ટિસ તમે ઘરે ચાલુ રાખી કે કેમ?
0: હા, મારે આયુર્વેદની પ્રેક્ટિસ તો રાખેલી, કારણ કે ઘરે દવાઓને એ તો બધો મારા દાદાનો ખૂબ જથ્થો હતો. પણ પછી બીજા દર્દીઓ જેવી રીતે અમારા જૂના જૂના જે દર્દીઓ હતા એ બધાની પેઢીઓ જેમ બદલતી ગઈ એવી રીતે નવા વિચારવાળા દર્દીઓ પછી બીજા તરફ ખેંચાઈ જાય, એ બધું સ્વાભાવિક હતું એને. અને પછી અમે છે ને અહીંયા અત્યારે કાંતાશ્રી વિકાસ રોડ ઉપર ચોથે માળે રહીએ છીએ,
1: બરાબર,
0: એટલે ઉપર આવવા જવામાં દર્દીઓને પણ એટલી તકલીફ પડે. અને અહીંયા તો રેસિડન્સ છે એટલે આમાં કોઈ વ્યવસાય તો થઈ ન શકે અમારાથી, અને પ્લસ આ હાથ અને પગમાં પણ મારે 2008માં ઠંડી પડે ને ખૂબ, ત્યારે પગમાં જમણા પગમાં એક ડંખ પડ્યો અને એ હીલ ન થયું ને અલ્સર, તો એને લીધે મારે પગનો પંજનો પણ પાર્ટ કપાવવો પડ્યો એને એમ્પ્યુટેશન કે, તો જયપુર ફૂટ અત્યારે મારે આવી ગયો. તો એવી અવસ્થામાં મારા માટે હરવું ફરવું મોબિલિટી બહુ મુશ્કેલ બને, અને ત્યાર પછી જયપુર ફૂટ જે સારો મેં બનાવડાવ્યો તો એનાથી અત્યારે સાધારણ મને આમ હરવા ફરવામાં ઘરમાં એમ વાંધો ન આવે, પણ બહાર નીકળવું હોય ત્યારે મારે કોઈનો સહારો હાથ પકડવો પડે થોડો, અને વાહન સિવાય ક્યાંય જઈ ન શકું.
1: હા, બરાબર છે, કારણ કે
0: આવા બધા સંઘર્ષો તો છે જ,
1: પણ એમ છતાં તમારા આત્મવિશ્વાસથી તમારી આત્મશ્રદ્ધાથી તમે આગળ આવ્યા, સાથે તમે કીધું તેમ અનેક લોકોનો સહારો મળ્યો. ખાસ કરીને વાત કરીએ તમારા માતુશ્રીની, કે એનું તમારા જીવનમાં કેવું યોગદાન રહ્યું, તમારા જીવન માટે એમનો કેવો સધિયારો રહ્યો?
0: ખૂબ જ, મેં જ્યારથી મારો જુવેનાઇલ ડાયાબિટીસ નક્કી થયો એટલે આમ ઘરમાં તો બધાને ખૂબ જ આમ આઘાત લાગી ગયો કે અરે આ આને નાની ઉંમરે આટલું બધું થશે, પણ હું બધું સમજાવતો કે જો આ મેડિકલી રીતે આવી રીતે થાય અને જ્યારે મારી સુગર ઘટતી હોય કે એવું હોય ત્યારે મને તમારે તરત એવી રીતે કોઈ સુગરનું લિક્વિડ આપી દેવું, તો એ રીતે મારે, અને જ્યારે આંખની તકલીફ પડી ને ત્યાર પછી તો હજી સુધી કાયમ મારે મારા માતુશ્રી જ મને મારો ડોઝ જોઈ દે અને હું મારી મેળે ઇન્જેક્શન લઈ લઉં છું.
1: આપણે ત્યાં કવિ બોટાદકરની પંક્તિઓ છે, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, ડાયાબિટીસ ના રોગમાં સુગર ની જે ખામી થાય એ ખામી મન લાગે છે કે તમારા માતુશ્રી એ મીઠા મધુ ને મીઠા મેહુલા બનીને પૂરી પાડી તમારા માટે.
0: બહુ સાચી વાત છે, બહુ જ સાચી વાત છે આપની.
1: તમારા માટે જનની જોડ તો મળવી મુશ્કેલ છે, માતુશ્રી નો એટલો સહકાર.
0: કોઈ પણ માતા હોય એના સંતાન માટે કરતી જ હોય છે, સંતાન ને ખબર નથી હોતી, એટલે આપણામાં કહ્યું છે ને કે કુપુત્રો જાયત ક્વચિદપિ કુમાતા ન ભવતી.
1: અત્યારે તમારી આ જીવન તમે પસાર કરો છો, તમે કીધું રેડિયોનો શોખ છે અને ટીવીના સમાચારો પણ સાંભળો, સાથે કોઈ અંગત એવો શોખ ખરો કે જેમાં આપે પોતાની કંઈક પ્રાપ્તિ ઉપલબ્ધિ કરી હોય સંગીતનો?
0: મને સંગીતનો એવું છે કે મારા પિતાશ્રીને વાંસળી વગાડવાનો શોખ હતો, એટલે ઘરમાં અમારા એક વાંસળી તો રહેતી જ, અને પપ્પા ક્યારેક ક્યારેક તલત મહેમૂદના અને એ બધા ગીતોના બહુ શોખીન હતા, સાયકલના, સીએચ આત્માના અને પપ્પાના જમાનાના એ બધા ગીતો મેં

0: સાંભળેલા અને ત્યારે રેડિયામાં પણ મને તો બધા જૂના ગીતો નતો બધા, કારણ કે હું પોતે કોલેજમાં ગાતો ને એ બધું કરતો, તો વાંસળી તો ત્યારે હું કોલેજમાં મારા શોખથી વગાડતો, પણ જ્યારે આવી બધું આંખનો ને આ બધા પ્રોબ્લેમ આવ્યા ને ત્યારે એ વાંસળી ઓટોમેટિક ક્યારે મારા હાથમાં આવી ગઈ ને વાગવા માંડી ને મને ખબર નથી. અને અત્યારે ખૂબ સારો હાથ બેસી ગયો છે, કોઈ પાસે શીખવા નથી જઈ શક્યો, પણ એક મારા શોખથી અને ઈશ્વર પ્રેરણાથી મને એ જે ભગવાન સુજાડે ને રોજ એટલો આનંદ કરું છું કે વાંસળી હોય એટલે હું રાજા થઈ જાઉં.
1: તો શ્રોતા મિત્ર અને યુવા મિત્રો માટે એકાદુ બંસરી ઉપર આપને ગમતી કોઈ ધૂન ગીત કંઈક સાંભળીએ તિમનભાઈ.
0: એકા રૂડી ને રંગીલે રે વાલા તારી વાંસળી, નરસિંહ મહેતાનું તમને
1: બહુ સરસ. હા ચોક્કસ.

0: વાહ, ખૂબ જ સુંદર, મીઠી, મધુરી અને વાલાની વાસળી એ આપના જીવનમાં એક સખી બનીને આપના જે કઈ દુઃખ દર્દ હતા એને હળવા કર્યા એવું મને લાગે છે. બંસરી આપના માટે જીવનસાથી બની ગઈ એમ કહું તો ખોટું નથી.
1: ચોક્કસ.
0: ધીમંતભાઈ, અમારા જે યુવા દોસ્તો છે એ ઘણી વખત નાની નાની બાબતોમાં ક્યારેક નિરાશ થઈ જતા હોય, ઘરમાં કોઈ કઈ કહે તો ખોટું લાગે, પરીક્ષામાં ઓછા માર્ક આવે, તૈયારી પૂરી ન થઈ હોય, તો આ બધાના કારણે નાસીપાસ નિરાશા એમના જીવનમાં ક્યારેક આવી જતી હોય છે. એમના માટે આપ કંઈક સંદેશ આપો જેથી એમને પ્રેરણા મળે, એમનું આત્મબળ વધે.
1: હા, એના માટે તો હું તમને સાવ સાચું કહું ને તો મેં પ્રેરણા મેળવી છે સ્વામી વિવેકાનંદના વિચારોથી.
0: વાહ,
1: તો એટલું બળ મળે છે એ સ્વામી વિવેકાનંદના યુવાનોને એવી પુસ્તિકાઓ નાની નાની મેં ત્યારે અધ્યયન કરતો ઘણી સરસ રીતે, અને છતાં પણ આવું કોઈ જીવનમાં આવી જાય તો ક્યારેય નાસીપાસ ન થવું જોઈએ, ના હિંમત ન થવું જોઈએ, અને આપનું મનોબળ ટકાવી રાખવું જોઈએ. મનોબળ હશે તો તમે જીવનમાં સંઘર્ષ કરશો, અથવા તો તમે નહીતર હતાશ થઈને જો તો તમે જુઓ છો તો અત્યારે ખૂબ ખરાબ બનાવો પણ યુવાનો લેતા પગલું ભરતા અચકાતા નથી હોતા. એટલે ક્યારેય પણ, અને એક જીવનની પરીક્ષા તો એક એક તમારી જે યુનિવર્સિટીની કક્ષાની પરીક્ષા એનાથી કઈ જીવન તમે નિષ્ફળ નથી જતું. કદાચ તમારે એમાં નિષ્ફળતા મળે તો બીજા પ્રયાસ કરો, ત્રીજો પ્રયાસ કરો, અથવા કોઈ તમારા રસના વિષયમાં તમે ભાગ લ્યો, પણ એનો મતલબ એમ નથી કે તમે જીવનથી કંટાળી અને હારી અને સાવ તમે નિસ્તેજ થઈ જાઓ, નમાલા થઈ જાઓ કે કોઈ અઘટિત પગલું ભરી લ્યો. તો યુવાનોને મારે ખાસ કહેવાનું છે કે અત્યારના સંજોગો બધા યુવાનોની ફેવરમાં છે, અને આજની ટેકનોલોજીનો એટલો સરસ આપણે લાભ લેવો જોઈએ. તો આપણે કદાચ કોઈ એક વિષયમાં કાચા હોઈશું પણ ભગવાન બીજી રીતે આપણને એની પૂર્તિ કરી જ આપતા હોય છે.
0: ખૂબ ખૂબ આભાર ધીમંતભાઈ. એક મહેક હોય એને એક શાબ્દિક અર્થ હોય એવી જ કંઈક વાતો આપની સાથે કરવા મળી, અને અમને આશા છે કે આપ જીવનમાં જે રીતે આગળ વધો છો, જીવનને જે રીતે ધબકતું રાખો છો, એ જ રીતે અમારા યુવા દોસ્તોને પણ એમાંથી ખૂબ પ્રેરણા મળી હશે. આપનો ખૂબ ખૂબ આભાર.
1: નમસ્તે.

સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બબાઈ, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ. અને દોસ્તો, જતા જતા પણ માનતા જઈએ એક મસ્ત મજાનું ગીત જે આપણે આજે સમર્પિત કરીએ છીએ ડૉક્ટર ધીમંત ત્રિવેદીના માતાજીને, કે જેમનું એના જીવનમાં ખૂબ જ મોટો ફાળો છે. આ ગીત છે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ગીત લખ્યું છે કવિશ્રી બોટાદ કરે અને સંગીત સ્વરબદ્ધ કર્યું છે નિરૂપમા શેઠે. પ્રસ્તુત છે આ મસ્ત મજાનું ગીત.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

0: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનું માનીતું કાર્યક્રમ
4: બાલસભા.

0: राम राम।
1: श्रोता मित्रो, आकाशवाणी राजकोट द्वारा निर्मित कार्यक्रम गाम नो चोरो अमे लईने आवीए छीए दर शुक्र शनि अने रविवारे सांजे 7:20
0: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
0: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબુ જ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સિરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાળ સિંહોના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય. સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારપૂર્વક કહ્યું, કચ્છમાં સરક્રીક અને હરામીનાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. કચ્છના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટ એટલે કે સહાયક ચોકી

0: નું ઉદઘાટન કર્યા બાદ જવાનો અને જાહેર સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું દેશની વસ્તી વિષયક સ્થિતિને સલામત રાખવા આપણી સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદે સ્થળાંતરને રોકવું ઘણું મહત્વનું છે.
1: વોટ ટાવર સે લેકર કનેક્ટિંગ રોડ સે લેકર પીને સે પાણી સે લેકર મેડિકલ સુવિધાએ રહેને કી વ્યવસ્થાએ ઓર નઈ ફેન્સિંગ ઇન્ટ્રોડ્યુસ કરના હર દૃષ્ટિ સે એક લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ બનાને કે લીએ હમને કાર્ય યોજના બનાઈ થી કે લગભગ 70% કામ પૂરા હુઆ હૈ ઓર 2 સાલ મે હમારા એ વલ્નરેબલ દિખતા હુઆ ક્ષેત્ર દુશ્મન કી બુરી નજર સે હમેશા કે લીએ સુરક્ષિત હો જાયેગા.
0: શ્રી શાહે નવા ચતુર્ભુજ સુરક્ષા માળખાની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની પણ જાહેરાત કરી તેમજ ગત 6 દાયકાથી દેશની પ્રથમ સંરક્ષણ રેખા તરીકે સેવા આપવા બદલ બીએસએફની ભૂમિકાને બિરદાવી હતી. માતૃભૂમિ માટે તેમના સર્વોચ્ચ બલિદાન આપનારા 2000થી વધુ સુરક્ષા દળ બીએસએફના જવાનોને શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: જંગલો કે બીચ મે ગંગા સાગર કે કિનારે સે લેકર મેઘાલય ઓર આસામ કે પહાડી ઓર વન ક્ષેત્રો તક બીએસએફ ને 6 દશકો મે ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કા અપના દાયિત્વ બહોત અચ્છે તરીકે સે ઉઠાયા ભી હૈ નિભાયા ભી હૈ ઓર ઇસકે લિયે 2000 જવાનો ને અપના સર્વોચ્ચ બલિદાન દિયા.

0: શ્રી શાહે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
1: જંગલો કે બીચ મેં ગંગા સાગર કે કિનારે સે લેકર મેઘાલય ઓર આસામ કે પહાડી ઓર વન ક્ષેત્રો તક બીએસએફ ને 6 દશકો મેં ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ કા અપના દાયિત્વ બહોત અચ્છે તરીકે સે ઉઠાયા ભી હૈ નિભાયા ભી હૈ ઓર ઇસકે લિયે 2000 જવાનો ને અપના સર્વોચ્ચ બલિદાન દિયા.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીર અને તેના રેવન્યુ વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગ ફરી સક્રિય થયું છે અને હાલની સ્થિતિ નિયંત્રણમાં છે. આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોરવાડીયાએ કહ્યું, ગીર ગઢડા તાલુકા અને અમરેલીના બાવરીયા વિસ્તારમાં 1 અઠવાડિયામાં 8 જેટલા બાણ સિંહના શંકાસ્પદ મૃત્યુ થયા છે. જોકે આગામી 3 થી 4 દિવસમાં મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ બાણ સિંહોના મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા તેમના કાર્યાલય સીએમઓ દ્વારા હાલ આ સમગ્ર ઘટના અંગે સીધી દેખરેખ રાખવામાં આવી રહી હોવાનું પણ શ્રી મોરવાડીયાએ ઉમેર્યું.
2: અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. છેલ્લા 2 દિવસમાં આવી કોઈ ઘટના બની નથી અને સ્થળ ઉપર અને બીજી જગ્યાએ વન વિભાગે ટીમો બનાવી જે પ્રિવેન્ટિવ કાર્યવાહી કરવી જોઈએ એ તમામ પગલા લેવાઈ રહ્યા છે. મને લાગે છે કે અત્યારે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને છેલ્લા 2 દિવસમાં કોઈ ઘટના નથી બની, એટલે આ પ્રકારના રોગની સંભાવના નહીં હોય એવું માનવામાં આવે છે.
0: કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ અંગે સચિવાલય ખાતે મુખ્ય રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક યોજાઈ, તેમાં તેમને એસઆઈઆર અંગે વિસ્તૃત માહિતી અપાઈ હોવાનું દાદરા અને નગર હવેલી તથા દમણ દીવના મુખ્ય ચૂંટણી અધિકારી અરૂણ ટીએ જણાવ્યું.
3: ये मीटिंग है एसआईआर के रिलेटेड था, तो ये फेज 3 एसआईआर में हमारा यूटी शामिल है. इसमें अभी प्रिपरेशन ट्रेनिंग 25 मई से चालू कर दिया है. इसके बाद 4 जून से हाउस टू हाउस विजिट होगा बीएलओस. ये हर एक बीएलओस अपना हर एक वोटर्स के घर में जाएगा अलॉन्ग विद द प्रिंटेड एनुमरेशन फॉर्म एंड हाउस टू हाउस विजिट करेगा. इसके बाद हम पोलिंग बूथ का हम रैशनलाइजेशन एक्सरसाइज चलेगा.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીઆઈડીને ફોલો કરશો. સુરેન્દ્રનગર મહાનગરના નવનિયુક્ત મેયર રાકેશ રાઠોડ સહિતના પદાધિકારીઓએ આજે પદ સંભાળ્યાના પ્રથમ દિવસે જ ઉત્તર ઝોનમાં અંદાજે 9 કરોડ રૂપિયાના ખર્ચે નવા તૈયાર થનારા શાક માર્કેટ તથા ધોળી તજાબંધની સ્થળ મુલાકાત લીધી. દરમિયાન મેયરે ટૂંક સમયમાં નાગરિકોને નિયમિત અને સતત પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચન કર્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા નસવાડી, બહાદુરપુર અને બોડેલીના તાંદલજા ખાતે ટેકાના ભાવે મકાઈ ખરીદ કેન્દ્ર શરૂ કરાયા છે, જ્યાં ખેડૂતો પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના ભાવે મકાઈ વેચી રહ્યા છે. જિલ્લાના ખુલ્લા બજારમાં 1900 રૂપિયાના ભાવ પ્રતિ ક્વિન્ટલ મકાઈનો ભાવ ચાલી રહ્યો છે. અમદાવાદ શહેરમાં મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગુજરાત સર્કલની કચેરી ખાનપુર ખાતે આગામી 11 જૂને પેન્શન અદાલત યોજાશે. તેમાં પેન્શનને લગતા પ્રશ્નો અને નીતિ વિષયક મુદ્દાઓ સિવાયના પોસ્ટલ પેન્શનને લગતા મુદ્દાઓ અને ફરિયાદોનો નિકાલ કરાશે. આ અંગેની ફરિયાદ લોકોએ આગામી 3 જૂન સુધી આસિસ્ટન્ટ ડાયરેક્ટર પોસ્ટલ સર્વિસીસ ચાર, એકાઉન્ટ અને પેન્શન વિભાગ, મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલની કચેરી ગુજરાત સર્કલ ખાનપુર અમદાવાદને મોકલવાની રહેશે. રાજ્યના કેટલાક જિલ્લામાં આવતીકાલથી આગામી 4 જૂન સુધી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું કે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, દમણ તથા દાદરા અને નગર હવેલી જિલ્લામાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે માવઠાની આગાહી છે. દરમિયાન આ વખતે રાજ્યમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ રહેવાની પણ સંભાવના હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું.
4: 30 તારીખ से लेकर 4 जून तक, मई से लेकर 4 जून तक, इसमें पहले तो हल्का से मध्यम बरसात रहेगा इक्का दुक्का स्थानों में. उसके आगे फिर कुछ ही जगह में बारिश विस्तृत रहेगा. इसमें जो बारिश होगी इसमें थंडर स्टॉर्म भी रहेगी, बिजली गिरने का स्थान में संभावना रहेगी. जो स्पीड रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा, जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल वार्निंग में दिया गया 31 मई.
0: વડોદરાના ખેલાડી અસ્મા તાહિરાલી ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા છે. આંધ્રપ્રદેશ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા પાવર લિફ્ટિંગ

0: નેજા હેઠળ 15મી રાષ્ટ્રીય સબ જુનિયર અને જુનિયર ક્લાસિક પુરૂષો અને મહિલા પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી. આસમા ઝાબુઆવાલાએ કુલ 390 કિલો વજન ઉપાડવા અને બેન્ચ પ્રેસ શ્રેણીમાં 80 કિલો વજન ઉપાડવાના રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. તેમણે સ્કવોટ, ડેડલિફ્ટ, બેન્ચ પ્રેસ અને એકંદર પ્રદર્શન શ્રેણીઓમાં પણ સુવર્ણચંદ્રક મેળવ્યા. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2નો મુકાબલો થશે. ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં હમણાં 7:30 વાગે આ મેચ શરૂ થશે. હાલમાં મળતા અહેવાલ મુજબ રિયાન પરાગની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. બનાસકાંઠામાં તારીખ 31 સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન શાખા દ્વારા સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે. આ પરિસ્થિતિને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ, એપીએમસી અને તેના પેટા કેન્દ્રોમાં ખુલ્લામાં રખાયેલા અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદના કારણે પલળીને બગડી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં જણાવાયું છે. ગાંધીગ્રામ અને પ્રયાગરાજ જંકશન વચ્ચે 31મી મે થી 15 જુલાઈ સુધી દ્વિસાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવાશે. યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર મંડળમાંથી આ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, દર રવિવાર અને બુધવારે ગાંધીગ્રામથી સાંજે 5:20 વાગે આ ટ્રેન ઉપડશે. બનાસકાંઠાની 8 વર્ષની નિક્ષા નિલેશભાઈ બારોટે હિમાલયમાં 17,593 ફૂટની કપરી ઊંચાઈ સર કરી આગવી સિદ્ધિ મેળવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર એક સંદેશમાં તેમની આ સિદ્ધિને બિરદાવતા કહ્યું, નિક્ષા બારોટે હિમાલયની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ ઈબીસીનો રસ્તો માત્ર 7 દિવસમાં સફળતાપૂર્વક સર કરી સમગ્ર દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું. એટલું જ નહીં, આ અત્યંત મુશ્કેલ કેમ્પ પર પહોંચીને નિક્ષાએ યોગ કર્યા, ગર્વથી રાષ્ટ્રગાન ગાયું અને આપણા સૌના ગૌરવ એવા તિરંગાને પણ લહેરાવ્યો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભુજમાં ભારત અને પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વના G7 અને G13 બોર્ડર આઉટપોસ્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રીએ ભારપૂર્વક કહ્યું, કચ્છના સરક્રીક અને હરામી નાળા જેવા સંવેદનશીલ ક્ષેત્રને આગામી 2 વર્ષમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત કરાશે. રાજ્યમાં બાણસીઓના મોત બાદ વન વિભાગ ફરી સક્રિય, સમગ્ર સ્થિતિ પર પ્રધાનમંત્રી કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયની સીધી દેખરેખ. દક્ષિણ અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં આવતીકાલે માવઠાની આગાહી. અને વડોદરાના ખેલાડી અસ્મા ઝાબુઆવાલાએ રાષ્ટ્રીય કક્ષાની પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં 4 સુવર્ણચંદ્રક સાથે 3 રાષ્ટ્રીય વિક્રમ બનાવ્યા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ સહપ્રસારિત કાર્યક્રમ ગામનો છોરો

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ.
2: રામ રામ. એ રામ રામ અટલબેન. રામ રામ
3: વિરલભાઈ. રામ રામ. મજામાં ને?
2: અરે અટલબેન, બહુ મજા, એકદમ મજા.
3: અને મજા ખબર છે ક્યારે આવે વિરલભાઈ?
2: ક્યારે આવે?
3: જયારે બે ત્રણ લોકો ભેગા હોઈએ ને ત્યારે મજા આવે.
2: હા, એટલે સમૂહ ની મજા છે.
3: અને ગમે ત્યારે આપણે કઈ કામ શરૂ કરીએ ને ત્યારે આપણને એમ થાય કે ભાઈ કોક સાથે હોય ને તો સારું, ભલે મદદ ન કરે, ખાલી બેસે ને. ઘણી વાર શું હોય કે આમ કઈક સફાઈ કરવાની હોય ને રૂમ માં, તો હું મમ્મી ને કહું કે મમ્મી તું મદદ કઈ ન કર, ખાલી બેસ મારી પાસે.
2: એટલે એકબીજાના સહકાર થી, પછી ખાલી ભલે ને એનો આમ સપોર્ટ હોય પણ સહકાર થી આગળ વધીએ ને તો. અને આમે કહેવાય છે ને કે જાજા હાથ રડી પ્લસ સંગઠનમાં આપણી ઘણી બધી શક્તિ
3: હોય છે
2: અને આધ્યાત્મ

0: આધ્યાત્મિક વાત કરીએ તો સંઘમ શરણમ ગચ્છામિ, એટલે સંઘ છે, સંગઠન છે, સમૂહ છે, એની એક વિશેષતા છે. અને એક ને એક બે નથી, પણ એક ને એક છે ને એ 11 જેવું કામ કરતું હોય છે.
1: અને એમાં એવું છે ને કે આપણે બધાને ભગવાને અલગ અલગ ક્ષમતા આપી છે, અલગ અલગ કામ કરવાના ઢંગ આપ્યા છે. એમાં શું હોય કે ઘણી વાર બે જણા કામ કરતા હોય તો એક જણું આ કરી શકે સરખી રીતે, એક જણું બીજું કામ સરખી રીતે કરી શકે. એટલે ઘણાને એમ એવી સ્કિલ હોય કે ઈ આમ ગમે તેમ બોલીને પોતાનું કામ કઢાવે, અને ઘણાને એવી શક્તિ હોય કે પ્રેમથી બધાને કામ કરાવે. એટલે બંનેની જરૂર હોય છે,
0: એટલે બધાની શક્તિઓનો સરસ રીતે સમન્વય થાય અને કામ છે ને એ ખૂબ સારી રીતે દીપી ઉઠે. અને તમે સમજી ગયા હશો કે જો આજે આવી કંઈક સહકારની વાતો આપણે કરવી છે, અટલબેન વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશિષ્ટતાઓ આ વિશે આજે વિગતે ગામના ચોરે વાત કરવી છે. અને આ વાત કરવા માટે ચોરે આપણા મહેમાન થયા છે, શ્રોતાઓ માટે પણ જાણીતું નામ છે, કારણ કે ઘણા વર્ષોથી
1: ચોરે આવે છે
0: શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાહેબ, કે જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર છે. અને આજે આપણને આ વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશેષતાઓ વિશે વાત કરવાના છે. સાહેબ છે ને અમરેલીથી સીધા ચોરે પહોંચી ગયા, તો સાહેબનું સ્વાગત કરીએ અને સાહેબને કહીએ રામ
2: રામ. રામ રામ, નમસ્કાર.
1: હવે કોઠિયા સાહેબ, સૌથી પહેલા તો અમને જાણવામાં એ રસ છે કે ભાઈ આ સહકારી મંડળી શું છે અને શા માટે ઊભી કરવામાં આવે છે.
2: સહકારી મંડળી સહકારના મૂલ્યો અને સમગ્ર વિશ્વની સહકારી પ્રવૃત્તિના જે સાંપ્રત પ્રવાહો છે એને આધારિત સહકારી મંડળી, એટલે વ્યક્તિઓનું સ્વૈચ્છિક ધોરણે સંગઠિત બનેલ સંગઠન કે મંડળ છે, જેમાં તેઓ સામૂહિક રીતે જોડાઈને લોકશાહી પદ્ધતિએ સંચાલિત સાહસ, તેમના દ્વારા તેઓ સમાન આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક અપેક્ષાઓ અને જરૂરિયાતો પૂર્ણ કરવા માટે જોડાય છે તેવી સંસ્થાને સહકારી મંડળી કહેવામાં આવે છે. બીજી બાબત વાત કરીએ તો સહકારી મંડળી એટલે સમાજના મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો ઉન્નત મસ્તકે આત્મવિશ્વાસપૂર્વક જીવન જીવી શકે એવી જે રચના કરવામાં આવે છે એમને સહકારી મંડળી કહેવામાં આવે છે. અને સહકારી મંડળી દ્વારા વ્યક્તિ સમાજનિષ્ઠ બને છે અને સમાજ રાષ્ટ્રનિષ્ઠ બને છે. પરિણામે આ દેશની અંદર અને સમાજની અંદર શોષણ વિહીન સમાજની રચનાનું નિર્માણ થાય છે, પરિણામે દેશ આબાદ, શક્તિશાળી અને સમૃદ્ધ બને છે.
0: તો સાહેબ આ તમે સરસ મજાની વાત કરી, તો હવે આ સહકારી મંડળી છે એનું બંધારણ સાહેબ કેવું હોય?
2: સહકારી મંડળીનું બંધારણ એટલે એને કામકાજનું બંધારણ કહેવામાં આવે છે કાયદાની રૂએ. સહકારી મંડળીના પેટા નિયમો, પેટા કાયદાઓ અને ઉપનીતિ એનું નામ સહકારી મંડળીનું બંધારણ કે કામકાજ કહેવામાં આવે છે. સહકારી કાયદાના નિયમ 5 અન્વયે એમની અંદર જે કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ બહુ અગત્યની બાબત છે. ખાસ કરીને પેટા કાયદાઓ અને પેટા નિયમોને આધીન રહીને સહકારી મંડળીના ઉપનિધિ બનાવવામાં આવતી હોય છે, જેની અંદર પહેલી બાબત જો કહીએ તો એની અંદર મંડળીનું નામ અને સરનામું, બીજી બાબત એવી આવે છે બંધારણમાં એના ઉદ્દેશો અને હેતુઓ, ત્રીજી બાબત એ આવે છે મંડળીનું કાર્યક્ષેત્ર, ચોથી બાબત એ આવે છે કે મંડળીની જવાબદારી લિમિટેડ છે કે અનલિમિટેડ છે, ત્યારબાદ સભાસદ પણ એટલે મેમ્બરશીપ કે ભાઈ મંડળીનો સભાસદ કોણ બની શકે, એની લાયકાત, એની ફરજો, એના હકો શું છે, એ બાબત હોય છે. ત્યારબાદ મંડળીના કામકાજની વાત કરીએ બંધારણની, તો એની અંદર મંડળીનું ભંડોળ એટલે કે શેર ભંડોળ કઈ રીતે મંડળી મેળવી શકે છે એમનો ઉલ્લેખ હોય છે. અને ત્યારબાદ જો આગળ વધીએ તો સહકારી મંડળીની અંદર ખરીદી અને વેચાણ અને મંડળીના ઉદ્દેશ અનુસાર વ્યવહારમાં કઈ રીતે અન્ય બાબતોનો સમાવેશ કરવો તેનો પણ કામકાજના બંધારણમાં સમાવેશ થાય છે. સામાન્ય વહીવટની બાબતની રીતે વાત કરી તો બંધારણમાં જોગવાય છે કે મંડળીની સાત સાધારણ સભા, વાર્ષિક સાધારણ સભા, સભાની નોટિસ, સભાનો એજન્ડા, સભાના ઠરાવો અને સભાની સત્તાઓ વગેરેનો સમાવેશ મંડળીના વહીવટની અંદર થાય છે. ત્યાર બાબત જો આગળ વધીએ તો મંડળીની અંદર ધિરાણ કઈ રીતે આપવું, થાપણ બચત અને કરકસરની

0: ભાવનાઓને કઈ રીતે ઉત્તેજન આપવું, એના વ્યાજ દરો કઈ રીતે નક્કી કરવા, એમનો પણ સમાવેશ મંડળીના બંધારણ અને કામકાજમાં થાય છે. આ ઉપરાંત અગત્યની વાત કરું તો મંડળીની વ્યવસ્થાપક કમિટીની રચના, તેના હકો, એના ફરજો, એની જવાબદારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે. મંડળીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને મંત્રી, એમની કઈ કઈ ફરજો છે, અધિકારીઓ, જવાબદારીઓ અને હકો છે, એમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંડળીના પેટા નિયમમાં જરૂરી પરિવર્તન માટે, ધંધાનું કદ વધારવા માટે, સુધારા કરવા માટેની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ અગત્યની બાબત લોકશાહી ઢબે વાત કરું તો બંધારણની અંદર કે મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી, ઇલેક્શન કઈ રીતે કરવું, એનો એ રીતે સમાવેશ કરવામાં આવી રીતે સહકારી કાયદાના કલમ મુજબ મંડળીના બંધારણની અંદર આ 15 જોગવાઈઓ ફરજિયાત આપવામાં આવી છે. અને આ મંડળીના બંધારણ એટલે કામકાજને આધીન મંડળી પોતાનો વહીવટ, વ્યવસ્થા, વેપાર, પ્રવૃત્તિ, કારોબાર અને સંચાલન કરી શકે છે. તો આવી રીતે આ મંડળીનું કામકાજનું સહકારી સંસ્થાઓ માટે બંધારણ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે.
1: સાહેબે ખૂબ વિગતથી સરસ રીતે સમજાવ્યું. તો હવે સાહેબ, આ જે સહકારી મંડળીઓ છે, એને દેશના કયા ક્ષેત્રમાં પ્રવેશ કરવો જરૂરી લાગે છે?
0: સહકારી મંડળીએ દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે 12-13 ક્ષેત્રો એવા છે મારી દ્રષ્ટિએ, એમની અંદર સહકારી પ્રવૃત્તિમાં એન્ટર થઈ નથી. તો પહેલી બાબત મારી એ છે કે ટેકનોલોજી અને ડિજિટલાઇઝેશન જે પ્રવૃત્તિ છે, એની અંદર હજી સહકારી પ્રવૃત્તિનો પૂર્ણ વિકતે સમાવેશ થયો નથી. બીજી બાબત હું વાત કરું તો જળ વ્યવસ્થાપન અંગે, ત્રીજી બાબત કરું તો પ્રવાસન વ્યવસ્થાપન અંગે, પરિવહન વ્યવસ્થાપન અંગે, સહકારી મેડિકલ સ્ટોર અને ગ્રાઉન્ડ લેવલે જે સુવિધા પૂરી પાડતી હોય ડોમેસ્ટિક એવી સહકારી મંડળીઓની રચના, પછી જળ વ્યવસ્થાપન અંગેની, સાથોસાથ શિક્ષણ અને કૌશલ્ય વિકાસ માટેની જોગવાઈ, પછી જે રીસાયકલિંગની બાબત છે, વેરહાઉસિંગની બાબત છે, સાથોસાથ એની અંદર સ્વાસ્થ્ય અંગેની જાળવણી અંગેનો પણ સમાવેશ સહકારી મંડળીમાં ક્યાંય કરવામાં આવેલ નથી. તો આવી રીતે ખાસ કરીને મધમાખી ઉછેર પ્રવૃત્તિઓ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ઇન્ટીગ્રેટેડ કોઓપરેટિવ સોસાયટીનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો નથી. તો આવી રીતે સહકારી પ્રવૃત્તિમાં વર્તમાન સમયમાં આ 12-13 ક્ષેત્રો એવા છે કે એની અંદર સહકારી પ્રવૃત્તિએ આજના સાંપ્રત પ્રવાહોને ધ્યાનમાં રાખી અને પ્રવેશ કરવો મારા મંતવ્ય અને અભિપ્રાય મુજબ જરૂરી છે.
1: વાહ સાહેબ, એમના અનુભવથી બહુ નવા નવા ક્ષેત્રોની વાત કરી.
2: હા, તો હવે કોઠિયા સાહેબ, આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ શું છે એ પણ શ્રોતાઓને જણાવો.
0: સામાન્ય રીતે સહકારી સંસ્થાઓ, સહકારી મંડળીઓ અને સહકારી પ્રવૃત્તિની વિશેષતા એ છે કે સહકારી સંસ્થાઓમાં મૂડી કરતા માનવને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. સાથોસાથ બીજી બાબત જો વાત કરું વિશેષતાની, તો નફા કરતા સેવાને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે અને એના પરિણામે વિકેન્દ્રિત અર્થવ્યવસ્થાનું સર્જન થાય છે. અને સાથોસાથ જો અગત્યની વાત કરું તો વિશેષતા એ છે, લોકોને શોષણમાંથી મુક્ત કરીને પોષણયુક્ત બનાવવા એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે. સાથોસાથ સહકારી પ્રવૃત્તિમાં એક બધાને માટે, બધા એકને માટે, એ એક એનું સૂત્ર છે. અને અગત્યની વાત કરું તો સમદ્રષ્ટિ સર્વસમાન, એ પણ સહકારી પ્રવૃત્તિની એક વિશેષતા છે. અને એથી વિશેષ સહકારી પ્રવૃત્તિમાં એક વ્યક્તિને માટે એક જ મત આપવાનો અધિકાર છે. આ મોટામાં મોટી એની વિશેષતા છે. કહેવાનું મારું મંતવ્ય એ છે. અને એથી વિશેષ જો કોઈ સહકારી પ્રવૃત્તિની વિશેષતા હોય તો મંડળીના સભાસદો, એ જેના માલિકો છે, એ જેના લાભાર્થીઓ છે, એ જેના સંચાલકો છે અને એ જેના નિયંત્રકો છે, એ સહકારી પ્રવૃત્તિની મોટા મોટી વિશેષતા છે.
2: એટલે અટલબેન, આ સહકારી પ્રવૃત્તિની વિશેષતાઓ બહુ વિશિષ્ટ રીતે કોઠિયા સાહેબે આપણને સમજાવી. હવે સાહેબને આપણે પ્રશ્ન કરી કે સાહેબ, સહકારી મંડળી ખાસ કરીને કોના માટે બનાવવામાં આવતી હોય છે?
0: સહકારી મંડળી ખાસ કરીને જુદા જુદા ક્ષેત્રમાં જુદા જુદા લોકો જે રહે છે, આમ જનતા, આમ વર્ગ, એ આમ જનતા અને આમ વર્ગ માટે એ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતા હોય છે. ગ્રામીણ વિસ્તાર હોય, શહેરી વિસ્તાર હોય, અર્ધ શહેરી વિસ્તાર હોય કે નાના નગરજનો હોય, એની અંદર વસતા લોકો હોય, તો એમાં જે લોકો જે કાંઈ પણ પ્રવૃત્તિ કરે છે, એનો વ્યવસાય કયા પ્રકારનો છે, એને આધીન સહકારી કાયદામાં 24 પ્રકારની વિવિધ લક્ષી વિવિધ કાર્યો માટે વિવિધ ઉદ્દેશ

0: ઉદ્દેશો માટે, વિવિધ હેતુઓ માટે અને વિવિધ લક્ષ્યોને પાર કરવા માટે સહકારી મંડળોની રચના કરવામાં આવી છે. એના માટે જો હું ખાસ આપના ધ્યાન ઉપર મૂકું છું કે ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો રહે છે અને ખેતી કરે છે, એટલા માટે ખેડૂતો માટે પ્રાથમિક ખેતી વિષયક સહકારી મંડળની સ્થાપના કરવામાં આવે છે. આપણા દેશમાં જે જુદા જુદા પશુપાલકો રહે છે, દેશ, રાજ્ય, ગુજરાત, જિલ્લા, તાલુકા લેવલે, ગ્રામ્ય લેવલે એ જે પ્રવૃત્તિ કરે છે, એના માટે પશુપાલન દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર જે માછીમારી ભાઈઓ રહે છે, એનો મુખ્ય ધંધો વ્યવસાય માછીમારીનો છે, તો એના માટે મત્સ્ય ઉદ્યોગ સહકારી મંડળીઓ ઉભી કરવામાં આવી છે. લોકો જે શહેરમાં કે અર્ધ શહેરમાં કે ગ્રામીણ વિસ્તારમાં રહે છે, એમના માટે આવાસની જરૂરિયાત હોય છે, તો એ લોકો ભેગા થઈ અને આવાસ માટેની સહકારી મંડળીની રચના કરવામાં આવે છે. ગૃહ મંડળીઓની રચના કરવામાં આવે છે કે જે ખેડૂતો પિયતની સુવિધા મેળવવા માંગતા હોય એને માટે પિયત સુવિધાઓની સહકારી મંડળીઓ ઉભી કરવામાં આવે છે. જે લોકો શાકભાજીનું ઉત્પાદન કરતા હોય, ફળોનું, ફૂલોનું એટલે કે હોર્ટિકલ્ચરનું, એના માટે પણ ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. ઘણા લોકો મરઘા બતકા પશુપાલનનો ઉછેર કરતા હોય તો મરઘા બતકા ઉછેર મંડળીઓની પણ રચના કરવામાં આવે છે. નાના મોટા વ્યવસાયકારો હોય, વેપારીઓ, ઉદ્યોગકારો, એની પણ ઔદ્યોગિક સહકારી મંડળીઓની રચના કરવામાં આવે છે. એવી રીતે આ દેશની અંદર ગૃહ, આવાસ, ખાંડ સહકારી મંડળીઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિને આધીન લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ, આકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે આવી વિવિધ પ્રકારની 24 પ્રકારની મંડળીઓ લોકો માટે, લોકોને આર્થિક સુખાકારી માટે, કુટુંબ કબીલા સાથે સારું જીવન શકે, જીવી શકે, લોકો આબાદ અને સમૃદ્ધ બને અને દેશના આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસમાં મોટું એક સહયોગ આપીને મોટું યોગદાન આપી શકે, એ અર્થમાં આ સહકારી મંડળીઓ લોકો માટે સામાન્ય રીતે અસ્તિત્વમાં આવે છે.
1: સાહેબ, આપણે વાત કરી એમાં વિવિધ લક્ષી સહકારી મંડળી હોય છે, તો સાદી સહકારી મંડળી અને વિવિધ લક્ષી સહકારી મંડળીમાં તફાવત શું છે, અને વિવિધ લક્ષી સહકારી મંડળી જો કોઈ બનાવે તો એના જે સભાસદો છે એને વિશેષ લાભ શું મળે?
0: પહેલી બાબત તો એ છે, અત્યાર સુધી જે મંડળીની નોંધણી કરવામાં આવતી સહકારી કાયદા કાનૂન મુજબ કરવામાં આવતી અને એમની અંદર સામાન્ય રીતે એના ઉદ્દેશો પૂરા પાડવા માટે જ સામાન્ય રીતે સહકારી મંડળીની રચના કરવામાં આવતી હોય છે. પણ અહીંયા એવું છે કે જે સહકારી મંડળીઓ સીમિત કામગીરી કરતી, માનો કે પ્રાથમિક ખેતી વિશે એટલે પેક્સ મંડળીઓ છે, તો એ ફક્ત પોતાના ખેડૂતોને ધિરાણ આપવા પૂરતી પ્રવૃત્તિ કરતી, વિશેષમાં પ્રવૃત્તિ કરે તો થોડી ઘણી ખાતર, બિયારણ અને સાધનો પૂરા પાડશે, એટલે આ સાદી મંડળી કહેવાય છે. એવી રીતે દૂધ ઉત્પાદક સહકારી મંડળી હોય તો એ ફક્ત દૂધ ઉત્પાદકો માટે દૂધ એકઠું કરવું અને એને સારા ભાવો કેમ મળે એના માટે પ્રવૃત્તિ કરતી. પશુપાલકની મંડળી હોય તો પશુપાલક પૂરતો સીમિત હતી. પણ અત્યારે આપણા દેશની અંદર આપણા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિ એ મંત્રને સાર્થક કરવા માટે, લોકોને આત્મનિર્ભર બનાવવા માટે સહકારથી સમૃદ્ધિ અન્વયે નવી જે સહકાર નીતિ ઘડવામાં આવી છે એમાં મોડેલ કોઓપરેટિવ એક અમલમાં આવ્યો છે અને એની અંદર જુદી જુદી 54 પહેલો અમલમાં મૂકી છે. સહકારી સંસ્થાઓ ફક્ત પોતાના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે જે મર્યાદિત ઉદ્દેશો હતા એમાં પણ કાયદામાં સુધારા કરીને સામાન્ય રીતે સાદી મંડળી ફક્ત શું કરે છે, સહકારી મંડળી ફક્ત ખેડૂતોને ધિરાણ આપે, ખાતર, દવા, બિયારણ અને સાધનો પૂરા પાડે, પણ જે વિશિષ્ટ મંડળીની જે વાત કરવામાં આવે છે, મલ્ટીપર્પઝ સોસાયટી એટલે વિવિધ લક્ષી સેવા સહકારી મંડળીઓ, એમાં સહકારી કાયદાની અંદર મોડેલ એક્ટ જે અમલમાં આવ્યો એમાં 54 નવા પગલાઓ ભરવામાં આવ્યા છે. એમાં ટૂંકમાં જો વાત કરું તો પહેલી બાબત, કોમન સર્વિસ સેન્ટર તરીકે, સામાન્ય સેવા કેન્દ્ર તરીકે વિશિષ્ટ કામગીરી આ વિવિધ લક્ષી મંડળીઓ કરે છે. સાથોસાથ બીજી કામગીરી કહું તો ગામમાં વોટર કમિટી બનાવીને લોકોને સારું શુદ્ધ પાણી પૂરું પાડી શકે છે. ત્યારબાદ આપણા દેશની અંદર ખાદ્ય સુરક્ષા માટે આ નવા પેટા નિયમમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે વિવિધ વિકેન્દ્રિત મોટા ગોડાઉનો બનાવીને અને એની અંદર ખેત ઉત્પાદનનો માલ સંગ્રહ કરીને યોગ્ય સમયે એ ખેડૂતો પોતાનો માલ વેચીને સારા વળતરદાયક ભાવ મેળવી શકે એની પણ જોગવાઈ કરવામાં આવી છે. અગત્યની બાબત એ છે, લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સહકારી મંડળી જન ઔષધિ કેન્દ્ર પણ ખોલી શકે છે.

0: જેનરિક દવાઓની ઉપલબ્ધિ માટે.
1: અચ્છા,
0: સાથોસાથ ખેડૂતોને ખાતર, દવા, બિયારણ સમયસર, વ્યાજબી ભાવે અને પ્રમાણિત મળી રહે એના માટેની પણ જોગવાઈ સહકારી કાયદામાં કરવામાં આવી. આવી રીતે જોઈએ તો વિવિધ પ્રકારની મંડળીઓ, કોમન સર્વિસ સેન્ટર એટલા માટે કે કોઈ પણ વ્યક્તિને એના કાર્યક્ષેત્રમાં સહકારી મંડળી એની સેવાઓ અસરકારક રીતે પૂરી પાડી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે. સાથોસાથ મંડળીઓને કોમ્પ્યુટરાઇઝેશન, ગણક યંત્ર સાથે જોડવામાં આવી છે, જેથી ચોક્કસ, સમયસર અને એક્યુરેસી પૂર્વક હિસાબો લખાય, સમયસર એ હિસાબો થાય, એનું ઓડિટ થાય અને કોઈ નબળાઈઓ કે ક્ષતિઓ ન રહે અને પારદર્શી, ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતાના ધોરણે ક્લીન ઓવર હેન્ડ ને ક્લીન ઓવર માઇન્ડ જેવો ચોખ્ખો વહીવટ મંડળીનો થાય એના માટેનો પણ આ વિવિધ લક્ષી મંડળીમાં સમાવેશ કરવામાં, આ બંનેનો તફાવત એ છે.
2: એટલે વિરલભાઈ, સભાસદોને તો લાભ થાય જ, પણ આમ જનતાને પણ લાભ થાય એવી જોગવાઈ કરવામાં આવી છે.
1: વાહ ભાઈ વાહ. તો સાહેબ, સરસ મજાની તમે આ વાત કરી. હવે પ્રશ્ન થાય કે ભાઈ, સાદી સહકારી મંડળીએ વિવિધ લક્ષી સહકારી મંડળી બનવા માટે કઈ રીતે આગળ આવવું જોઈએ?
0: સાદી જે સહકારી મંડળી છે એને મલ્ટીપર્પઝ સોસાયટીમાં રૂપાંતર થવું હોય તો હવે દરેક સહકારી મંડળીઓએ મોડેલ કોઓપરેટિવ એક્ટ સ્વીકારી લીધો છે અને એમની અંદર આ બધી જોગવાઈનો સમાવેશ કરી દેવામાં આવ્યો છે. એટલે હવે સાદી સહકારી મંડળી અને મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં હવે કોઈ તફાવત રહેતો નથી. હાલમાં આ કામગીરી શરૂ છે. અમારે દાખલા તરીકે અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકની વાત કરું તો અમારી 316 પેક્સ મંડળીમાંથી 236 મંડળી ઓલરેડી મલ્ટીપર્પઝ સર્વિસ એક્ટ વિશે કામ કરી રહી છે અને 316 મંડળીએ મોડલ એક્ટ સ્વીકારી લીધો છે. આખા ભારત દેશની અંદર, દરેક રાજ્યની અંદર દરેક સહકારી મંડળીઓએ આ મોડેલ કોઓપરેટિવ એક્ટ સ્વીકારીને મલ્ટીપર્પઝ કોઓપરેટિવ સોસાયટીમાં ઓલરેડી રૂપાંતર થઈ ગયેલ છે.
2: સાહેબ, આપને ઘણા વર્ષોનો અનુભવ છે સહકારી મંડળીઓ સાથેનો, તો આ અનુભવના આધારે આપ આજે સંચાલકો છે એમને શું સંદેશો આપશો?
0: સંચાલકોને મારે એક જ સંદેશો આપવાનો છે કે સહકારી સંસ્થાઓ એ આમ જનતા અને આમ વર્ગ માટેની માનવ કલ્યાણની ઉમદા અને આદર્શ પ્રવૃત્તિ છે. કોઈ કોઈનું શોષણ ન કરે અને દરેકને સરખો સમાન હક લાભ મળી રહે એવી, સોનાના સુરજ સમાન, અમીર અને ગરીબીનો ભેદભાવ રાખ્યા વગરની જે આ સહકારી પ્રવૃત્તિ છે એની અંદર આજે વાતો ઓછી કરવાની જરૂર છે, મારો એવો સંદેશો છે, અને કામ વધુ કરવાની જરૂર છે. ઊંચા મિનારા ઉપરથી આપણે આદર્શની વાતો કરી રહ્યા છીએ પણ વ્યવહારમાં ઘણા નીચા છીએ એવું મને દેખાય છે મારા અનુભવના આધારે. અને એટલા માટે દરેક સમાજની વ્યક્તિએ આચાર અને વિચારનો ખાડો પૂરવો એ આજના સમયની મોટામાં મોટી માંગ છે. પણ જ્યાં સહકાર અને સમાજ છે ત્યાં સંતોષ છે, પરિણામે શિક્ષણનો વ્યાપ વધે છે, દુરાચારી સદાચારી બને છે, ઉદાસીન માણસ ઉદ્યમી અને ખંતીલો બને છે, લોકો આગળ આવીને નકારાત્મક બાબતને હકારાત્મક સ્વરૂપમાં ટ્રાન્સફર કરે છે અને સાથોસાથ આ સમાજની અંદર ભેદભાવ રાખનાર માણસો પણ સમભાવ રાખતા થઈ જાય એવી આ સહકારી પ્રવૃત્તિ સાથે સૌ લોકો જોડાય અને પોતાનો વિકાસ કરીને બીજાને મદદરૂપ થાય અને આ દેશના આર્થિક, સામાજિક, નૈતિક અને સાંસ્કૃતિક વિકાસમાં બીજાને પણ સહભાગી બની અને વિકાસ કરે એવો મારે દરેક આમ જનતાને આજની તકે મારો સંદેશ છે.
2: ખૂબ સરસ વાત અને એક દાર્શનિક પાસું પણ સહકારનું શું છે કોઠિયા સાહેબે આપણને સમજાવ્યું.
1: એટલે ખૂબ સરસ ઉમદા વિચારો આજે આપણને ચોરે સાંભળવા મળ્યા. તો અટલબેન, વિવિધ લક્ષી સહકારી મંડળીની વિશેષતાઓ વિશે કોઠિયા સાહેબે ખૂબ વિગતે વાત કરી દીધી છે, તેમ છતાંય મિત્રોને હજી કંઈ વિશેષમાં માહિતી સાહેબ પાસેથી જોઈતી હોય તો સાહેબનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપીએ. શ્રી ભાઈલાલભાઈ કોઠિયા સાહેબ, કે જેઓ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના જનરલ મેનેજર છે, એમનો મોબાઈલ નંબર છે 98252 35475. અને અંગ્રેજીમાં કહું તો 98252354 75.
2: ખૂબ સરસ મજાની માહિતી સાહેબે આપી. ચોરે બધા બેઠા જ છે, તો એક સરસ ભજન સાંભળીએ તો.
1: હા, ભજન સાંભળીએ અને પછી છૂટા પડીએ કોઠિયા સાહેબને અને સૌ

0: આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા, સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેઓ આજે ગુજરાતના ભુજમાં ભારત પાકિસ્તાન સરહદ પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ G7 અને G13 સરહદી ચોકીઓનું ઉદઘાટન કર્યા પછી સૈનિકો અને જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા. મંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર એક અભેદ લીક પ્રૂફ સુરક્ષા ગ્રીડ સ્થાપિત કરવા માટે ડ્રોન, રડાર અને આધુનિક વાડ સહિતની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ગૃહમંત્રીએ નવા ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની રજૂઆત સાથે સરહદ વ્યવસ્થાપનમાં એક મોટા માળખાકીય પરિવર્તનની જાહેરાત કરી.
1: ચતુષ્કોણીય કન્સેપ્ટ કે સાથ એક સુરક્ષા ગ્રીડ હમ આને વાલે દિનો મેં બનાયેંગે ઓર બોર્ડર કી સુરક્ષા કી જગહ ટેરિટોરિયલ સુરક્ષા કા એક નયા કન્સેપ્ટ ભી લોન્ચ કરેંગે. હમ સ્માર્ટ બોર્ડર સુરક્ષા કે પ્રોજેક્ટ કે તહેત इसके अंदर ड्रोन, रडार, वॉच टावर, पूरी आधुनिक से आधुनिक तकनीक, ये सभी कंपोनेंट मिलाकर एक मजबूत सुरक्षा ग्रिड हम खड़ी करेंगे.
0: શ્રી શાહે 6 દાયકા સુધી દેશની પ્રથમ સંરક્ષણ હરોળ તરીકે દોષરહિત સેવા આપવા બદલ સરહદ સુરક્ષા દળની પ્રશંસા કરી. તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા 2,000થી વધુ જવાનોને શ્રદ્ધાંજલિ આપી. શ્રી શાહે ભાર મૂક્યો કે સરક્રિક અને હરામીનાળા જેવા અગાઉના સંવેદનશીલ વિસ્તારો હવે વોચ ટાવર અને યોગ્ય કનેક્ટિંગ રોડથી મજબૂત બનાવાયા છે, જે ખાતરી આપે છે કે આગામી 2 વર્ષમાં સમગ્ર પ્રદેશ કોઈપણ બાહ્ય ખતરાથી સંપૂર્ણપણે સુરક્ષિત થઈ જશે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે જણાવ્યું હતું કે ખેડૂતોને બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે 1,74,000 ક્વિન્ટલનો રાષ્ટ્રીય બીજ અનામત સ્થાપિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં ખરીફ અભિયાન 2026 માટે કૃષિ પર રાષ્ટ્રીય પરિષદના બીજા દિવસે

0: દિવસે મીડિયાને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 9,76,000 ખેડૂત ઓળખપત્રો બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે ખેડૂતોને હવે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અલગ દસ્તાવેજોની જરૂર રહેશે નહીં. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથક ખાતે મિશન મોસમ હેઠળ ભારતની પ્રથમ સંકલિત આગામી પેઢીની ઉડ્ડયન હવામાન અને ધુમ્મસ દેખરેખ પ્રણાલી સ્કાયકાસ્ટનું ઉદઘાટન કર્યું. પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે નવી પ્રણાલીનો હેતુ વિમાન મથક હવામાન દેખરેખ અને ધુમ્મસની આગાહીને મજબૂત બનાવવાનો છે. તેમણે કહ્યું કે સ્કાયકાસ્ટને સુરક્ષિત, વધુ કાર્યક્ષમ અને હવામાન સ્થિતિસ્થાપક હવાઈ પરિવહન કામગીરીને ટેકો આપવા માટે વિકસાવાયું છે.
1: આજ હમ વિમાનન ક્ષેત્ર કે જરીયે દેશ કો એક ઇન્ટીગ્રેટેડ મોસમ નિગરાની સિસ્ટમ સમર્પિત કર રહે હૈ. યહ સિસ્ટમ હવાઈ યાત્રીઓ, એર ક્રૂ ઓર પાયલટો કો મોસમ કા સટીક અનુમાન લગાને મે સક્ષમ બનાયેગા. ખાસકર ઉસ સમય જબ કોહરે ઓર ધુંધ વાલે મોસમ મે પ્રદૂષણ ઓર હવા મે મૌજૂદ અન્ય કણો કે કારણ દ્રશ્યતા કાફી પ્રભાવિત હોતી હૈ. યહ એક ઇન્ટીગ્રેટેડ ઉપકરણ સ્કાયકાસ્ટ કે માધ્યમ સે સંભવ
2: હોગા.
0: સરકારે કહ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો છે અને બધી રિફાઇનરીઓ શ્રેષ્ઠ રીતે કાર્યરત છે. નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તરીય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે દરરોજ લગભગ 92,000 મેટ્રિક ટન એલપીજી ઉત્પાદન છે, અત્યાર સુધીનું સૌથી વધુ છે. શ્રીમતી શર્માએ કહ્યું કે સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે.
3: मैं आप सभी के द्वारा सभी लोगों से अपील करना चाहूंगी कि सरकार सभी घरों तक एलपीजी सिलेंडर्स की उपलब्धता और डिलीवरी सुनिश्चित कराने के लिए हर संभव प्रयास कर रही है. इसके साथ सरकार सभी पेट्रोल पंप पर पेट्रोल और डीजल की आपूर्ति सुनिश्चित करने के लिए भी प्रयासरत है. इसलिए अफवाहों पर ध्यान न दें और अपने दैनिक उपयोग में ऊर्जा को बचाने का हर संभव प्रयत्न करें. बल्क और इंडस्ट्रियल कंज्यूमर्स से अपील है कि वो ऑथराइज प्रोक्योरमेंट चैनल
0: બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના નિયામક ઓપીશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે મંત્રાલય નાવિકોના કલ્યાણ અને અવિરત દરિયાઈ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વિદેશ મંત્રાલય, ભારતીય મિશન અને દરિયાઈ હિસ્સેદારો સાથે સંકલનમાં છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ અને અમારા એક ચેનલ AIR ન્યૂઝ અંડરસ્કોર ABIDને ફોલો કરશો. ઓપરેશન સિંદુર એક અભૂતપૂર્વ સફળતા હતી, જ્યાં ભારતે પાકિસ્તાનને 4 દિવસની અંદર યુદ્ધ વિરામ માંગવા માટે મજબૂર કર્યું. આ યુદ્ધ ભારતે અત્યાર સુધી લડેલા અન્ય તમામ યુદ્ધોથી અલગ હતું. સોશિયલ મીડિયા સંદેશમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદુર પર સ્મારક પુસ્તકનું વિમોચન કરતી વખતે આ નિવેદન આપ્યું. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકાશન ઐતિહાસિક અહેવાલોથી આગળ વધશે અને બહાદુર સૈનિકોના વ્યક્તિગત અનુભવો દર્શાવે છે. મંત્રીએ નોંધ્યું હતું કે તે આધુનિક યુદ્ધના માનવીય પરિમાણમાં પણ સમજ આપે છે, જ્યાં નેતૃત્વ, હિંમત, દબાણ હેઠળ નિર્ણય અને પ્રતિબદ્ધતા વ્યૂહરચનાને સફળતામાં રૂપાંતરિત કરે છે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી પર ભાર મૂક્યો. જસ્ટિસ પીએસ નરસિંહા અને આલોક આરાધીની ખંડપીઠ આ મામલે અરજીઓની સુનાવણી કરી રહી છે, જેમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા લેવા માટે એનટીએને બદલવા અથવા પુનર્ગઠન કરવાનો નિર્દેશ આપવાની માંગણીનો સમાવેશ થાય છે. ખંડપીઠે કેન્દ્રને સોગંદનામું દાખલ કરવા કહ્યું અને જુલાઈના બીજા અઠવાડિયામાં સુનાવણી માટે આ કેસ મુલતવી રાખ્યો. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ બેન્ચને જણાવ્યું હતું કે સરકાર યુવાનોની ચિંતા કરે છે અને કોઈ ખામી ન રહે તેની ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે પેપર લીકની ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હતી અને તે ન થવી જોઈતી હતી. ડીડી ન્યૂઝ સાથેના એક વિશેષ સાક્ષાત્કારમાં શ્રી પ્રધાને ખાતરી આપી હતી કે પુનઃ પરીક્ષા પ્રક્રિયા યોગ્ય અને વ્યવસ્થિત રીતે કોઈપણ ભૂલો વિના હાથ ધરવામાં આવશે. તેમણે કાર્યને સુચારૂ રીતે પાર પાડવા માટે દરેકના સહયોગની પણ અપીલ કરી હતી.
4: જો ગલતી હુઈ હૈ હમારી ટ્રસ્ટ કો બ્રિજ કિયા ગયા હૈ. જો રક્ષક થા વહી ભક્ષક હુઆ. જો શિક્ષક કો હમને જિમ્મેવારી દિયા થા ક્વેશ્ચન બનાને કે લિયે ઉન્હોને હી કોમ્પ્રોમાઇઝ હુઆ હૈ. ઉન્હી કે કારણ યે અવ્યવસ્થા શરૂ હુઈ હૈ. હમ બચ્ચો કી માનસિક સ્થિતિ કો સન્માન કરતે હૈ, ઉનકો સંભાલના ચાહતે હૈ ઓર હમકો એક એરર ફ્રી એક્ઝામિનેશન દેને કા પૂરા હમારી પ્રયાસ.
0: सर्वोच्च अदालते आज कुश्तीबाज विनेश फोगाट ने एशियन गेम्स 2026 आवतीकाले 31 मे रोज

0: યોજાનારી પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપી છે. જસ્ટિસ પીએસ નરસિમ્હા અને આલોકા આરેદેની ખંડપીઠે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ડબલ્યુએફઆઈના દ્વારા ફોગાટને પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવાની મંજૂરી આપવાના દિલ્હી હાઇકોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. વડી અદાલતની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે વિનેશ જેવી પ્રતિષ્ઠિત ખેલાડીને ધ્યાનમાં લેવામાં વિવેક બુદ્ધિનો અભાવ હતો. વડી અદાલતે કહ્યું હતું કે કાયદાએ ખાતરી કરવી જોઈએ કે માતૃત્વ ફોગાટ જેવી મહિલા ખેલાડીઓને બાકાત રાખવાનું કારણ ન બને. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે આજે નવા ચંદીગઢના મહારાજા યાદવેન્દ્રસિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સૌથી મહત્વપૂર્ણ ક્વોલિફાયર બે મુકાબલો રમાઈ રહ્યો છે. રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હમણાં મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સે 4 ઓવરમાં 2 વિકેટે 45 રન બનાવ્યા છે. આજની મેચની વિજેતા ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. ભારતીય સમૂહ પ્રત્યયન સંસ્થા આઈઆઈએમસીએ આજે નવી દિલ્હીમાં મીડિયા અને મનોરંજનમાં તેની કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈએમએ એકેડમી શરૂ કરી છે. આ પ્રસંગે બોલતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ ચંચલકુમારે જણાવ્યું કે એકેડમી 5 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે, જેમાં ક્ષમતા નિર્માણ, સંશોધન, નવીનતા અને ઇન્ક્યુબેશન, જવાબદાર એઆઈ અને નીતિ વિકાસ અને ઉદ્યોગ શિક્ષણ ઉદ્યોગ સહયોગનો સમાવેશ થાય છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, દેશની જનસંખ્યાનું રક્ષણ કરવા સરહદોને સુરક્ષિત કરવી અને ગેરકાયદેસર સ્થળાંતર નાબૂદ કરવું ખૂબ જ મહત્વનું છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે બીજની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 1,74,000 ક્વિન્ટલ બીજ અનામત રખાયા. દેશમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો જથ્થો હોવાનું કેન્દ્ર સરકારની ખાતરી. સર્વોચ્ચ અદાલતે નીટ પેપર લીક મામલામાં થયેલી ભૂલો માટે જવાબદારી સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ક્વોલિફાયર 2 મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. આજે અમે રજૂ કરીએ ગાયક મુકેશના જીવનની કેટલીક વાતો અને એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ. તો કાર્યક્રમમાં સૌ પ્રથમ મુકેશના સ્વરમાં પુજારીન ફિલ્મનું ગીત સાંભળીએ. ગીતકાર મદન, સંગીતકાર નારાયણ દત્ત.

22 જુલાઈ 1923ના દિવસે દિલ્હીમાં જન્મેલા મુકેશ ચંદ માથુર પંજાબી કાયસ્થ પરિવારના હતા. પોતાના બહેનને સંગીત શીખતા જોઈને યુવા મુકેશની ગાયન પ્રતિભા પણ જાગૃત થઈ. શાળાના શિક્ષણ બાદ સરકારી નોકરી પણ કરી, પરંતુ મુકેશનું મન સંગીત અને અભિનયની દુનિયામાં ખોવાયેલું રહેતું. કુટુંબમાં કોઈ લગ્નના અવસરે મુકેશનો સ્વર અભિનેતા મોતીલાલે સાંભળ્યો અને પછી મોતીલાલની મદદથી મુકેશ મુંબઈ આવ્યા. કાર્યક્રમમાં હવે સાંભળીએ મુકેશના સ્વરમાં હિમાલય કી ગોદ મેં ફિલ્મનું ગીત. ગીત છે આનંદ બક્ષીનું, સંગીતકાર કલ્યાણજી આનંદજી.

પોતાના પ્રારંભિક સમયમાં મુકેશ મહાન ગાયક કુંદનલાલ સહેગલના અવાજમાં ગાતા. મુકેશનું સૌથી પહેલું લોકપ્રિય ગીત પણ એવું જ હતું, ફિલ્મ પહેલી નજરનું ગીત દિલ જલતા હૈ તું જલને દો. લોકો આ ગીત સાંભળીને એકબીજા સાથે શરત લગાવતા કે આ અવાજ કોનો છે. સ્વયં કુંદનલાલ સહેગલ જ્યારે આ ગીત સાંભળ્યું ત્યારે એમના મનમાં પણ પ્રશ્ન થયો હતો કે આ ગીત મેં ક્યારે ગાયું હતું. ભવિષ્યમાં સંગીતકાર નૌશાદની સલાહથી મુકેશે એમના પોતાના અવાજમાં ગાવાનું શરૂ કર્યું. પછી તો મુકેશનો ગંભીર મધુર સ્વર એના પૂરા શૃંગાર અને નિખાર સાથે અનેક ગીતોમાં આપણે સાંભળ્યો. મુકેશના ગુંજતા ઘૂંઘવતા સ્વરમાં સાંભળીએ ઇન્દિવરનું રચેલું અને કલ્યાણજી આનંદજીને સ્વરબદ્ધ કરેલું સરસ્વતી ચંદ્ર ફિલ્મનું આ ગીત.

પોતાના અભિનય દ્વારા ફિલ્મ જગત પર છવાઈ જવાની આકાંક્ષા લઈને આવેલા મુકેશે અભિનેત્રી નલિની જયવન સાથે નિર્દોષ ફિલ્મમાં અભિનય પણ કર્યો. સિતારા દેવી સાથે ફિલ્મ સુખ દુઃખમાં કામ કર્યું. એક ફિલ્મ હતી આદાબ અર્જ, એમાં પણ અભિનય કર્યો અને 1945માં ફિલ્મ પહેલી નજરના ગીતથી ગાયન ક્ષેત્ર પર છવાતા ગયા. છતાં અભિનય કરવાની તાલાવેલી ન રોકી શક્યા અને સુરૈયા સાથે ફિલ્મ માશુકામાં અને ઉષા કિરણ સાથે ફિલ્મ અનુરાગમાં અભિનય કર્યો. અભિનયના ક્ષેત્રમાં અનેકવાર અસફળ થયા બાદ મુકેશે પાઠ શીખ્યો કે એમણે હવે પોતાને માત્ર ગાયન સુધી જ સીમિત રાખવા જોઈએ. મુકેશે ગાયેલા ગીતોની યાદીમાં દર્દભર્યા ગીતો ઉપરાંત અનેક ટીખળભર્યા અને પ્રણયના ગીતો પણ સમાવેશ થાય છે. તો ચાલો સાંભળીએ ટીખળભર્યું છલિયા ફિલ્મનું આ ગીત. ગીત છે કમર જલાલાબાદીનું, સંગીત છે કલ્યાણજી આનંદજીનું.

1951માં બનેલી ફિલ્મ આવારાના ગીતો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ મુકેશ જ્યારે એમના વિદેશ પ્રવાસ વખતે આવારાનું ગીત ગાતા ત્યારે લોકો એમ જ સમજતા કે તેઓ રાજ કપૂરનું ગીત ગાઈ રહ્યા છે. લોકો એમની સાથે વાત કરતા તો પણ એમના વિશે ઓછી અને રાજ કપૂર વિશે વધુ વાતો કરતા. એમને એ સમજાવવામાં સમય લાગી જતો કે આ ગીત એમણે ગાયેલું છે, રાજ કપૂર ઉપર ફિલ્માવાયું છે. તો ચાલો સાંભળીએ મુકેશે ગાયેલું અને રાજ કપૂર પર ફિલ્માવેલું એક અન્ય ગીત. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું અને ફિલ્મ છે અનાડી.

દર્દ ભર્યા ગીતો માટે જાણીતા મુકેશ સામાન્ય જીવનમાં ખૂબ જ હસમુખ અને આનંદી વ્યક્તિ હતા. આથી આપણા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થઈ શકે કે આવો વિરોધાભાસ કેવી રીતે હોઈ શકે? શું આ પીડા પ્રાકૃતિક રીતે એમના સ્વરમાં આવી હતી? ઉત્તર રૂપે જે વાત મળે છે એ છે કે મુકેશ એમના સંગીત પ્રશિક્ષણ વખતે કુંદનલાલ સહેગલના ગીતો ગાઈને ખૂબ જ અભ્યાસ કરતા, અને આપણે સૌ જાણીએ છીએ કે ગાયક સહેગલના શબ્દ શબ્દમાં દર્દ સંભળાય છે. એમના ગીતોનો અભ્યાસ કરતા કરતા મુકેશના અવાજમાં પણ એ જ પીડા ઉતરી આવી. મુકેશના સ્વરમાં આવો સાંભળીએ એવી જ પીડા ભરેલી પુકાર. ગીત છે શૈલેન્દ્રનું, સંગીત છે શંકર જયકિશનનું, અને ફિલ્મ તીસરી કસમ.

પાર્શ્વગાયનનો સ્વર પણ હતો. ફિલ્મોમાં મનોજકુમારનું વ્યક્તિત્વ પ્રણય પ્રધાન નાયકનું પણ હતું અને વીરા વેદનાથી પીડાતા નાયકનું પણ હતું. મુકેશે મનોજકુમાર માટે જે પણ ગીત ગાયું હોય એમના સ્વરમાં મનોજકુમારના બંને પ્રકારના વ્યક્તિત્વ પ્રગટ થાય છે અને પસંદ પડે છે. તો આવું જ એક ગીત સાંભળીએ. ગીત છે કમર જલાલાબાદીનું, સંગીતકાર કલ્યાણજી આનંદજી અને ફિલ્મ છે ઉપકાર.

મુકેશે સંગીતકાર કલ્યાણજી આનંદજી અને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત નિર્દેશનમાં તો અનેક ગીતો ગાયા. સંગીતકાર રોશનની 13 જેટલી ફિલ્મોમાં થોડા ગીતો ગાયા, પરંતુ સંગીતકાર નૌશાદ, સચિનદેવ બર્મન, ઓપી નૈયર અને રાહુલદેવ બર્મનના સ્વરબદ્ધ કરેલા બહુ ઓછા ગીતો ગાયા છે. બહુ ઓછા ગીતો તો ગાયા છે, પરંતુ જેટલા પણ ગાયા છે એમાંથી લગભગ બધા જ ગીતો લોકપ્રિય થયા છે. આમાંનું એક ગીત છે સંગીતકાર સચિનદેવ બર્મનના સંગીત નિર્દેશનમાં ગાયેલું બંદીની ફિલ્મનું આ ગીત છે શૈલેન્દ્રનું.

મુકેશના સ્વરને આપણે રાજ કપૂર અને મનોજ કુમારના પાર્શ્વગાયનના સ્વર રૂપે જાણીએ છીએ, પરંતુ એમણે અંદાજ ફિલ્મમાં દિલીપ કુમાર માટે ગીતો ગાયા અને લોકપ્રિય થયા. ફિલ્મ આનંદ, કટી પતંગ અને મર્યાદા જેવી ફિલ્મોમાં રાજેશ ખન્ના માટે ગીતો ગાયા અને એ પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચન પર ફિલ્માવેલા એમના કંઠે ગવાયેલા ગીતો સાંભળીને સંગીત રસિકો મુગ્ધ થઈ ગયા હતા. આથી કહી શકાય કે મુકેશ જે સુપરસ્ટાર કે સ્ટારને પોતાનો સ્વર આપતા હતા, એમના માટે પણ જ્યારે એમણે ગીત ગાયા ત્યારે સંગીત પ્રેમીઓએ એને પસંદ કર્યા અને એ ગીતો ખૂબ લોકપ્રિય થયા. સાંભળશો આમાંનું એક આનંદ ફિલ્મનું ગીત, જે મુકેશે રાજેશ ખન્નાના પાર્શ્વગાયક તરીકે ગાયું છે. ગીત યોગેશનું અને સંગીત સલીલ ચૌધરીનું.

સંગીતકાર ખૈયામ મુકેશના સ્વરના પ્રેમી હતા. ફિલ્મ કભી કભીમાં અમિતાભ બચ્ચનના પાર્શ્વગાયક તરીકે મુકેશની પસંદ કરવામાં એમણે અગત્યની ભૂમિકા ભજવી હતી. સંગીતકાર ખૈયામ કહેતા કે મુકેશ ખૂબ જ રિયાઝ કર્યા બાદ જ કોઈ ગીત રેકોર્ડ કરતા હતા. એને એ દિવસોમાં મુકેશનું સ્વાસ્થ્ય ઠીક પણ નહોતું, છતાં તેઓ સંગીતકાર ખૈયામના ઘરે ત્રીજા માળ સુધી ચડીને જતા. મુકેશના અથાગ અભ્યાસનું જ પરિણામ હતું કે કભી કભીના ગીતોમાં આટલું દર્દ છે અને સાંભળવા અને માણવામાં આવે છે. તો આવો સાંભળીએ આ ફિલ્મનું ગીત સાહેલ લુધિયાનવીનું રચેલું.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. આજે કાર્યક્રમમાં આપે ગાયક મુકેશના સ્વરમાં ગવાયેલા કેટલાક ગીતો સાંભળ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. થોડી જ ક્ષણોમાં સમાચાર સંધ્યા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

Looking at,

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ ઢળતી જાય રાત. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 11 વાગે હિન્દી ભાષામાં અને 11:05 અંગ્રેજી ભાષામાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: This news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની પ્રસારણ યાત્રા અહીં જ પૂર્ણ કરીએ. આવતીકાલે ફરી મળીશું આ જ મીટર્સ અને મેગાહર્ટ્ઝ પર. ત્યાં સુધી રજા આપશો. શુભરાત્રી. જય હિન્દ.